નમસ્કાર, સુપ્રભાત. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. આજે નીજ જેઠ વદ પાંચમ, વિક્રમ સંવંત 2082, એટલે કે તારીખ 5મી જુલાઈ, ઈસવીસન 2026, રવિવાર. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 5:58 થઈ છે. આજની પ્રસારણ યાત્રામાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. સભાનો આરંભ કરીએ મંગળસ્વરથી.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં બરાબર 6 વાગે હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતની અર્ચના. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગામ.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન આકાશવાણીનું. આ રાજકોટ કેન્દ્ર છે મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર. પ્રસ્તુત છે કૃષિ માહિતીમાં પિયતની શ્રેષ્ઠ પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ. રજૂઆત કાનન છાયા.
1: વહેલી સવારના રામ રામ સાથે કૃષિ માહિતીમાં આજે વાત કરીએ પિયતની શ્રેષ્ઠ પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ વિશે. ખેતીના આધુનિક વિજ્ઞાને કેટલાક સવાલોના નિરાકરણ કરી આપનારી પિયતની પદ્ધતિ ખેડૂતો માટે પ્રાપ્ય બનાવી છે અને એનું નામ છે ટપક સિંચાઈ પદ્ધતિ. આ પદ્ધતિ આપણા માટે હવે સાવ અજાણી નથી, પણ હજી એની ઉપયોગીતા બરાબર સમજાઈ નથી. આમ તો આ પદ્ધતિ સાવ સાદી ને સીધી છે. કોઈપણ મશીનરી વિના પાણી વહેંચણીની એક રીત ગણાય છે. કૂવા કે બોરના પાણીનું પહેલાં ગાળણ થાય, ત્યાંથી

0: મોટી પાઇપ દ્વારા પ્લોટ સુધી પહોંચે અને ત્યાંથી નાની પાઇપ દ્વારા પ્લોટની વચ્ચેથી નીકળી નાની નાની નળીઓ દ્વારા પાક કે વૃક્ષની હરોળે ચડી ચાસ કે હારમાં છોડવે છોડવે કે થળીએ થળીએ ફરતે ફરતે ટપક્યા દ્વારા પાણી પહોંચાડે. આમ જુઓ તો આપણા ગ્રામ પંચાયત કે નગર પંચાયત આપણને ઘેર ઘેર પાણી વિતરણ માટે જે નળ કનેક્શન આપે છે તેની નાની બેન જેવી જ આ પિયત પદ્ધતિ ગણાય. હવે જો ટપક સિંચાઈ પદ્ધતિના ફાયદાની વાત કરીએ તો પાણી સીધું જ વનસ્પતિના મૂળ વિસ્તારમાં એટલે કે મૂળના મોઢામાં જ ટપકતું હોવાથી ત્રીજા જ ભાગના પાણીથી જરૂરી ભેજ અને તે પણ સતત ટપકાવી શકાય છે અને એટલા જ પાણીથી ત્રણ ગણાથી વધુ જમીનમાં પિયત કરી શકાય છે. વળી રોજ રોજ જરૂરી પાણી મળતું હોવાથી હવા ગરમી અને ભેજનું એવું સરસ સમીકરણ સર્જાય છે કે વનસ્પતિના મૂળ વધુમાં વધુ કાર્યરત રહે છે, પરિણામે વિકાસ વૃદ્ધિ ઝડપથી થાય અને ફૂલે ફાલે પણ વધારે છે. પાણી એની એ જગ્યાએ ટપક્યા કરે જેથી ફેલાય ઓછું અને ઊંડું વધારે ઉતરે એટલે બાષ્પીભવનથી ઉડી જતા પાણીનું પ્રમાણ ઘટે છે. ક્યારા પાળી ખામણા ધોરિયા બાંધવા કે ગોળ કરવા જમીનને પોચી રાખવા માટે જે કરીએ છીએ આ બધાની મજૂરી પણ બચે છે. જેમ જેમ છોડ પચાવતો જાય તેમ તેમ ફર્ટી ટેન્ક દ્વારા પૂરક ખોરાકો આપી શકાતા હોવાથી 66% જથ્થાથી પૂર્ણ જથ્થાનો લાભ લઈ શકાય છે. વળી ઊંચી નીચી ધરતીને સમથળ કરવાની પણ જરૂર રહેતી નથી. પ્લોટમાં ઓછા ભેજવાળું વાતાવરણ રહેતું હોવાથી ફૂગજન્ય રોગોને ફેલાવવાનું ફાવતું નથી. જમીન વધુ ક્ષેત્રફળમાં ભીંજાતી ન હોય વજનથી નમી જઈ જમીનને અટકેલા ફળો બગડતા નથી. ભેજની સતત હાજરી રહેતી હોવાથી એ જમીનમાં અળસિયાની વૃદ્ધિ થાય છે. શાકભાજી ફળો કે અનાજ કઠોળ તેલીબિયા બધા જ પાક થોડા વધુ વહેલા અને ગુણવત્તામાં શ્રેષ્ઠ ઉત્પન્ન પામે છે. ખેતી વ્યવસ્થાપક કે ખેડૂતના માથે સમયસર પિયત આપતા રહેવાનો માનસિક બોજ બિલકુલ રહેતો નથી, તેથી ખેતી વિકાસના બીજા કાર્યોમાં પણ આપણું મન પરોવી શકાય છે. મિત્રો, વનસ્પતિમાં જીવ છે અને તેના પોષણ માટે તેણે ખોરાક લેવો જરૂરી બને છે. એટલે વનસ્પતિનું ખાવું ગણો કે પીવું ગણો, એની ખોરાક મેળવવાની એક જ રીત છે. વનસ્પતિ એના મૂળિયાને અગ્રભાગે આવેલા અસંખ્ય પાતળા તંતુ મૂળો વડે તેની પહોંચ જેટલા જ વિસ્તારમાં રહેલા ભેજથી ભીંજાયેલા અને કોહવાઈને રસ થયેલા પોષક દ્રવ્યોને પોતાની બારીક ગરણીમાં ચૂસ્યા કરે છે. વનસ્પતિ શાસ્ત્રીઓ કહે છે કે વનસ્પતિના મૂળિયાની આ ચૂસણ ક્રિયા જેટલી ઝડપી અને વધુ લાંબો સમય ચાલતી રહે એના પર વનસ્પતિના ઉગવા વધવા વિકસવા અને ફૂલવા ફળવાનો આધાર રહે છે. તો પાકને પાણી પાવાની પદ્ધતિ જ એવી પસંદ કરવી પડે કે જે માફક સરનો ભેજ મૂળ વિસ્તારને સતત પૂરો પાડે, અને આવી પદ્ધતિ એટલે ટપક સિંચાઈ પદ્ધતિ. તો આજે કૃષિ માહિતીમાં વાત કરી પિયતની શ્રેષ્ઠ પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ વિશે. ફરી નવા વિષય સાથે મળીશું, ત્યાં સુધી સૌને રામ રામ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતીમાં પિયતની શ્રેષ્ઠ પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ, રજૂઆત કાનન છાયાની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. પ્રસ્તુત છે આજે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા.

અત્યારે થોડી વાર બાદ 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં સાંભળશો રાજેન્દ્ર વાયડાનું ક્લેરિનોનેટ વાદન, રાગ મિશ્ર ભીમ પલાસી, તબલા સંગત કુણાલ વ્યાસ. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય છે પશુપાલન, ભાગ 2, પ્રસ્તુતિ દર્શના સોનૈયાની.

8:30 નિરખને ગગનમાં ભજનોના ગાયક કલાકાર છે પરસોત્તમ પરી ગોસ્વામી. 8:50 કાવ્યધારામાં કવિશ્રી જીગર મધુકાંત જોશીના સ્વરચિત કાવ્યો. 9:15 મનોરંજન. 10:00 બાલસભા કાર્યક્રમમાં ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુત કવિતા, વાર્તા, શ્લોક અને બાળગીતો. નિર્માણ અટલ શર્મા. 10:30 લોકસંગીતના કાર્યક્રમમાં સાંભળશો રઘુવીર કુંચાલાના સ્વરમાં લોકગીતો અને ત્યારબાદ શક્તિદાન ગઢવીના સ્વરમાં ભજનો. 11:00 સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. 12:00 ગુજરાતી ગીતો.

બપોરે 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર રાજકોટ કેન્દ્રનું પ્રદાન આપ સાંભળશો, જેમાં માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગની જરૂરિયાત એ વિશે કર્તવી ભટ્ટની મુલાકાત નિર્માણ અટલ શર્મા. 1:10 મિનિટે સુગમ સંગીત, 1:15 વાગે જય ભારતી કાર્યક્રમ, 2:40 મિનિટે સંઘગાન શિક્ષણ,

અમારી સાંધ્યકાલીન સભામાં 5 અને 10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગે જૂની રંગભૂમિના ગીતો, 6:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.

શ્રોતા મિત્રો, આજે સાંજે 7:30 વાગે આઈસીસી વુમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની ફાઇનલ રમતનો આખો જોયો અહેવાલ દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું. આ દરમિયાન 7:10 પ્રાદેશિક સમાચાર અને 7:50 ગુજરાતી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, પ્રાયોજક ધગીર ફાઉન્ડેશન ગાંધીનગર. 8:45 હિન્દી સમાચાર અને 9 વાગે અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું. મિત્રો, આ હતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. થોડી જ વારમાં બરાબર 6:55 સંસ્કૃતમાં સમાચાર, ત્યારબાદ હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. 7:10 પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગેહલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. અને માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કર્યું. તેમણે કહ્યું કે દેશ ડિઝાઇન ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના પાયાના મંત્ર સાથે સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે. તેમણે દેશની અપાર કૌશલ્ય શક્તિ અને યુવાનોમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: ભારત ચિપ તો બનાયેગા હી, ભારત કા યુવા મેડ ઇન ઇન્ડિયા ચિપ પર AI, રોબોટિક્સ ઓર નેક્સ્ટ જેન ટેક ક્રાંતિ કો ભી ગતિ દેગા. મુજે ભારત કી યુવા શક્તિ પર, ભારત કી યુવા ટેલેન્ટ પર અતૂટ

0: विश्वास है। ये जो सेमीकंडक्टर रिवॉल्यूशन और एआई रिवॉल्यूशन का दौर है, ये भी अनगिनत नए अवसर लेकर के आ रहा है।
1: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે માઇક્રોન, કેઇન્સ અને સીજી સેમી જેવી અગ્રણી કંપનીઓએ માત્ર થોડા મહિનામાં રાજ્યમાં એક સાથે ઉત્પાદન શરૂ કર્યું છે. સ્થાનિક ઉદ્યોગો વ્યાપક આર્થિક અને રોજગારીની તકોમાં અનેક ગણો વધારો કરતા હોવાનું વર્ણવીને શ્રી મોદીએ જણાવ્યું કે આ ક્લસ્ટરની સાચી શક્તિ છે, જ્યાં એક ઉદ્યોગ અન્ય 10 ઉદ્યોગોને જન્મ આપે છે અને આખરે સમગ્ર પ્રદેશની અર્થવ્યવસ્થાને બદલી નાખે છે. પહેલા પ્રોડક્ટ, પછી કમ્પોનન્ટ્સ અને હવે સેમીકન્ડક્ટર. આ મેક ઇન ઇન્ડિયાનો નિર્ણાયક આગામી તબક્કો હોવાનું પણ પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું.
0: साथियों, बीते वर्षों में हमने पूरे इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग इकोसिस्टम को मजबूत किया है. आज भारत का टोटल इलेक्ट्रॉनिक प्रोडक्शन 2014 के मुकाबले लगभग 7 गुना बढ़ चुका है. इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट लगभग 11 गुना बढ़ चुका है. साथियों, हमारा प्रयास सिर्फ फाइनल प्रोडक्ट में आत्मनिर्भरता तक सीमित नहीं है. हमारा प्रयास कंपोनेंट्स में भी आत्मनिर्भरता की तरफ है.
1: અમદાવાદ શહેરના નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ગઈકાલે પોતાનો ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતા તેમણે જણાવ્યું કે તેમની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાની રહેશે. તેમણે કહ્યું, જગન્નાથ રથયાત્રા સહિતના મુખ્ય કાર્યક્રમોનું સુગમ સંચાલન સુનિશ્ચિત કરવાની અને આગામી મોટા પાયે શહેરની માળખાકીય સુવિધાઓની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી તૈયારીઓ સુનિશ્ચિત કરવાની પ્રાથમિકતા રહેશે.
2: जो हमारी अभी टॉप मोस्ट प्रायोरिटी है रथ यात्रा की, जो है जो भगवान जगन्नाथ जी की रथ यात्रा पूरे शहर का सबसे बड़ा हमारा त्यौहार है, वो खूब अच्छे से पूर्ण हो जाए, ऐसा हमारा प्रयास रहेगा. जो सातों साथ हमारे पुलिस की तरफ से पब्लिक घटना हो, ये हम लोग इंश्योर करेंगे. आने वाले समय में हमारा अहमदाबाद शहर के लोगों को किसी भी प्रकार की तकलीफ नहीं पड़े, कोई असामाजिक तत्व उनको जो परेशान नहीं करे, जो है उसकी पूरी हम लोग इंश्योर करेंगे इस चीज को.
1: चार्ज संभाल्या बाद તેમણે નગરદેવી માં ભદ્રકાળી ના દર્શન કર્યા હતા. રાજ્યભરમાં આરંભાયેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યની સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધીની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ચોથા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,31,299 બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી, જે પૈકી 6,000થી વધુ વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો, જેને પરિણામે 822 જેટલા ઓરડા ખાલી થયા, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે. અભિયાનના ચોથા દિવસે અંદાજે 1,288 જેટલી વસ્તુઓનું રિપેરિંગ કામ પૂર્ણ કરાયું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ અમરેલીના ખાંભામાં 7.76 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમરેલીના રાજુલામાં 7.5, નવસારીના ગણદેવીમાં 6, ચીખલીમાં 5.67 અને ગીર સોમનાથના ઉનામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદને પગલે હુસેનાબાદ પાસે હાઇવે બંધ થતા અટવાયેલા 900 લોકો માટે વહીવટીતંત્ર દ્વારા ભોજન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનમાં 6,292 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. હાલ ઉકાઈ ડેમની સપાટી 308.61 ફૂટે પહોંચી છે. છોટાઉદેપુરમાં બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી પરના બ્રિજ છેવાડે ગાબડું પડવાની જાણ થતાં જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ગાબડું પૂરવાના આદેશ આપ્યા. અરવલ્લીમાં ભારે વરસાદને પગલે ઉભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા મોડાસા નગરપાલિકાનું ફાયર વિભાગ સજ્જ છે, તેમ ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
3: રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે નવીન અંડરવોટર સોના સ્કેનર ફાળવવામાં આવેલું છે નગરપાલિકા ખાતે, અને ગયા વર્ષે પણ રેસ્ક્યુ ક્રાફ્ટ જેના મદદથી આપણે ડૂબતા હોય માણસને બચાવી શકીએ છીએ, અંડરવોટર સોના સ્કેનર છે જેનો મદદ આપણને નદી તળાવની અંદર જે પણ વ્યક્તિ ડૂબી ગયેલ છે તો તેની બોડી શોધવા માટે આપણે એ મશીનનો ઉપયોગ, અને ટોટલ આપણે 100 ઉપર લાઈફ જેકેટ છે, 50 ઉપર લાઈફ બોય રિંગ છે, અંડરવોટર ડ્રોન છે અને રેસ્ક્યુ ક્રાફ્ટ.
1: અમરેલીના મીઠાપુર ગામ નજીક ભારે વરસાદ વચ્ચે કન્ટેનર તણાયું. રાજુલાના ચોત્રા ગામમાં મુશળધાર વરસાદ પડતા ધસમસતા પાણીમાંથી 2 બળદને બચાવી લેવાયા. ભાવનગર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો. રાજકોટમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકો તાત્કાલિક સંપર્ક કરી શકે તે માટે વિવિધ તાલુકામાં કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.

0: @insh/u અને અમારા એક્સ હેન્ડલ @EIRNews_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે. દાસે જણાવી છે.
1: अभी तटीय क्षेत्र में पवन का जो दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने हुई है. जो स्पीड है 20 से 25 नॉट गास्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा. और अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काइज के साथ एक दो स्पेल लाइट टू मॉडरेट रेन का संभावना रहेगा और बिजली गिरने का संभावना रहेगा. और जो सी कंडीशन अभी हेरी राफ टू हाई होने का संभावना रहेगा. जो रेन और थंडरस्टॉर्म का भी संभावना है.
0: ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લેન્ડે 19 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવીને મેચ જીતી લીધી. બંને દેશો વચ્ચેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ મંગળવારે નોટિંગહામ ખાતે રમાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ કરાયું. આ તકે રાજ્યપાલે ગૌશાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી ઉપસ્થિત સૌને ગૌસેવાની સાથે પર્યાવરણના સંતુલનને જાળવી રાખવા, વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા આગ્રહ કર્યો. રાજકોટના અમરાપુર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં ઉપસ્થિત રહેલા 1800થી વધુ ઉમેદવારોમાંથી 780 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિવિધ વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા કરવા બેઠક યોજાઈ. બેઠકમાં શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તા સહિતના આધુનિક સુવિધાઓના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જામનગરના બેડી સચાણા ખાતે માછીમારો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં માછીમારી કરતી વખતે અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ કે પદાર્થો નજરે ચડતા સુરક્ષા એજન્સીને જાણ કરવા અંગે માછીમારોને માર્ગદર્શન અપાયું. વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો. પોલીસે આરોપી પાસેથી 1,13,000 રૂપિયાથી વધુની કિંમતનો ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ 1,90,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સાણંદમાં અત્યાધુનિક પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની યુવા શક્તિ અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા અનુપમસિંહ ગેહલોતે કહ્યું, નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના 4થા દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1,30,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ, 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. અને માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમના આરંભે સાંભળીએ જોધા અકબર ફિલ્મનું ગીત. સંગીત એ આર રહેમાનનું, શબ્દરચના જાવેદ અખ્તરની, સ્વર બેલા શિંદેનું.

ફિલ્મી ભક્તિ સંગીત આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળી અલકા યાજ્ઞિક અને શંકર મહાદેવનના સ્વરને, સંગીત જતીન લલિતનું, ગીતકાર સમીર. ચિત્રપટ કુછ કુછ હોતા હૈ.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં રાજેન્દ્ર વાયડાનું ક્લેરીનો નેટવાદન, રાગ મિશ્ર ભીમપલાસી, તબલા સંગત કુણાલ વ્યાસ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં રાજેન્દ્ર વાયડાનું ક્લેરિનોનેટ વાદન, તબલા સંગત કુણાલ વ્યાસ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. થોડી જ વારમાં બરાબર 7:45 મિનિટે ગુજરાતી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું.

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના મુલાકાતે જશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો અને પુરૂષોની ક્રિકેટમાં 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોના આમંત્રણ પર આવતીકાલે જકાર્તાની મુલાકાતે જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયાની આ 4થી મુલાકાત છે. મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર

0: મોદીની આગામી ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલાં ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું છે. એક નિવેદનમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે વિશ્વની ચોથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ભારત ઓસ્ટ્રેલિયા માટે એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર બનશે. શ્રી એલ્બેનીઝે જણાવ્યું હતું કે તેમના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. તેમણે ઉમેર્યું હતું કે વેપાર, સંરક્ષણ, સુરક્ષા અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ બંને દેશો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ભાગીદારી ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક નેતાઓના સંમેલનમાં મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના સાણંદમાં અત્યાધુનિક સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ વિકસિત ભારતની ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું પગલું છે. દેશ પહેલાથી જ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક બન્યો છે. તેમણે કહ્યું કે સાણંદનું આ કેન્દ્ર સ્થાપિત ચીપ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે, ટેકનોલોજીકલ સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપશે અને વૈશ્વિક સેમીકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં ભારતની સ્થિતિ સુધારશે.
1: જો ઠાન લેતા હૈ વો કરકે દિખાતા હૈ. 5 સાલ પહેલે ભારતને સંકલ્પ લિયા થા કે દેશ કો સેમી કન્ડક્ટર હબ બનાયેંગે. હમ ડિઝાઇન ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા કે મંત્ર કો લેકર આગે બઢે ઓર આજ દેશ કે તીસરે સેમી કન્ડક્ટર પ્લાન્ટ મે ભી ચીપ પેકેજિંગ કા કોમર્શિયલ પ્રોડક્શન શરૂ હો રહા હૈ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે સાણંદ પ્લાન્ટ દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરશે. તેમણે દર વર્ષે 500 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કરવા બદલ અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્લાન્ટમાં ઉત્પાદિત ચિપ્સનો ઉપયોગ કાર, સ્કૂટર અને વિવિધ ઔદ્યોગિક કાર્યોમાં થશે અને જાપાન, અમેરિકા અને યુરોપમાં તેની નિકાસ કરવામાં આવશે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના પચપદરામાં 1,05,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમની એક દિવસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ જોધપુર હવાઈ મથકે નવા ટર્મિનલ બિલ્ડીંગનું પણ ઉદઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે બાલોત્રા જિલ્લાના પચપદરા ખાતે દેશની સૌથી આધુનિક ગ્રીનફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 10 જુલાઈ સુધી કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર આ દેશોના વિદેશમંત્રીઓ સહિત અન્ય નેતાઓને પણ મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મુલાકાતનો હેતુ આ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો અને પ્રાદેશિક વિકાસ અને પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે. ઓમાન બાદ ડોક્ટર જયશંકર 13 જુલાઈના રોજ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 2028-29 કાર્યકાળ માટે ભારતના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 14 અને 15 જુલાઈના રોજ બ્રેસેલ્સમાં 3જી ભારત યુનિયન સંઘ વેપાર અને ટેકનોલોજી પરિષદની બેઠકમાં ભાગ લેશે તથા યુરોપિયન સંઘ અને બેલ્જિયમના વિદેશમંત્રીઓ સાથે વાતચીત કરશે. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રિજિજુએ જણાવ્યું હતું કે આ સત્ર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા અને નિર્ણય લેવા પર ધ્યાન કેન્દ્રિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _abadને ફોલો કરશો.

0: સરકારે ભાવ સ્થિતિકરણ બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો છે. ડુંગળીનો ભાવ 1,876 રૂપિયાથી વધીને પ્રતિ ક્વિન્ટલ 2,125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયો છે. અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ.
1: સરકાર કે મૂલ્ય સ્થિરીકરણ બફર કે લીએ ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ લિમિટેડ ઓર ભારતીય રાષ્ટ્રીય સહકારી ઉપભોક્તા સંઘ લિમિટેડ કે માધ્યમ સે પ્યાઝ કી ખરીદ જારી હૈ. કૃષિ ઓર કિસાન કલ્યાણ વિભાગ કે વર્ષ 2025-26 કે દૂસરે અગ્રિમ અનુમાન કે અનુસાર પ્યાઝ કા ઉત્પાદન 307 લાખ મેટ્રિક ટન સે અધિક હોને કા અનુમાન હૈ. મંત્રાલય ને કહા કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઓર ગુજરાત મે વર્તમાન સ્ટોક પર્યાપ્ત है और फिलहाल प्याज के भंडार में कोई कमी नहीं है. अखिल भारतीय औसत खुदरा मूल्य 31 रूपए प्रति किलोग्राम है. प्याज का निर्यात भी सामान्य है. इस वर्ष जून में लगभग 1,50,000 मीट्रिक टन प्याज का निर्यात हुआ है. सकलेन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: પુરૂષોની ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગઈકાલે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે 191 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 19 ઓવરમાં 6 વિકેટે 191 રન બનાવી લીધા હતા અને મેચ જીતી લીધી હતી. જેકબ બેથલેનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બંને દેશો વચ્ચેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ મંગળવારે નોટિંગહામના ટ્રેન્ટ બીચ ખાતે રમાશે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના મોટાભાગના અખબારોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદમાં સેમિકન્ડક્ટર સુવિધાના ઉદઘાટન અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, સાણંદમાં બનેલી સેમિકન્ડક્ટર ચીપની મલેશિયામાં નિકાસ કરાઈ, પીએમ મોદીએ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. ગુજરાત સમાચાર લખે છે, સાણંદ સિલિકોન ગેટવે મોદીનું સાકાર થતું સ્વપ્ન.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાતે જશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી 5 દિવસ કતાર, બહેરીન, કુવૈત અને ઓમાનની સત્તાવાર મુલાકાતે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરતા બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો અને પુરૂષોની ક્રિકેટમાં 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટે હરાવ્યું. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય છે પશુપાલન, ભાગ 2. રજૂઆત દર્શના સોનૈયાની.

શ્રોતા મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરીએ પશુપાલન વિશે. ભારતની અર્થવ્યવસ્થામાં પશુપાલનનું વિશેષ મહત્વ છે. દૂધ, ઘી, પનીર, દહીં, ઊન જેવા અનેક ઉત્પાદનો દ્વારા દેશને મોટી આવક પ્રાપ્ત થાય છે. પશુપાલન ગ્રામ્ય અર્થતંત્રને પણ મજબૂત બનાવે છે અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. દેશમાં ઘણી જમીન એવી છે જ્યાં ખેતી શક્ય નથી. આવા વિસ્તારોમાં બકરી, ઘેટા અને ઊંટ જેવા પશુઓનું પાલન કરીને આવક મેળવી શકાય છે. આ બિન ઉપજાઉ જમીન પણ ઉત્પાદનક્ષમ બની શકે છે. પશુપાલન અનેક ઉદ્યોગો માટે આધારરૂપ છે. ચામડામાંથી જૂતા, બેગ અને પટ્ટા બનાવવામાં આવે છે. ઊનમાંથી સ્વેટર, ધાબળા અને ગરમ વસ્ત્રો તૈયાર થાય છે. શિંગડા અને હાડકામાંથી વિવિધ હસ્તકલા વસ્તુઓ પણ બનાવવામાં આવે છે. આ ઉદ્યોગો

હજારો લોકોને રોજગારી આપે છે. આજના સમયમાં પશુપાલન મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબનનું શ્રેષ્ઠ સાધન બન્યું છે. ઘણી મહિલાઓ દૂધ મંડળીઓ સાથે જોડાઈને ઘર બેઠા આવક મેળવી રહી છે. સ્વસહાય જૂથો દ્વારા પશુપાલનને પ્રોત્સાહન મળી રહ્યું છે. આર્થિક સ્વતંત્રતા સાથે મહિલાઓનું સામાજિક સશક્તિકરણ પણ થાય છે. આજે સમગ્ર વિશ્વમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસની ચર્ચા થઈ રહી છે. પશુપાલન આ દિશામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જૈવિક ખાતર જમીનને સ્વસ્થ રાખે છે. ગોબર ગેસ સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત છે. કેટા અને બકરીઓ દ્વારા ઘાસચર વિસ્તારોનું યોગ્ય સંચાલન થાય છે. જો પશુપાલન વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે તો તે પર્યાવરણ અને અર્થતંત્ર બંને માટે લાભદાયક બની શકે છે. આવનારા સમયમાં પશુપાલન ક્ષેત્રમાં અનેક નવી તકો ઊભી થઈ રહી છે.

પશુપાલન થાય છે. જો પશુપાલન વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે તો તે પર્યાવરણ અને અર્થતંત્ર બંને માટે લાભદાયક બની શકે છે. આવનારા સમયમાં પશુપાલન ક્ષેત્રમાં અનેક નવી તકો ઉભી થઈ રહી છે, જેમ કે આધુનિક ડેરી ફાર્મિંગ, બકરી પાલન, મરઘી પાલન, માછલી ઉછેર, ઓર્ગેનિક દૂધ ઉત્પાદન, પશુ આહાર ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં યુવાનો માટે ઉજ્જવળ કારકિર્દીની સંભાવનાઓ છે. સરકાર પણ પશુપાલકો માટે વિવિધ યોજનાઓ અને સબસિડી દ્વારા સહાય પૂરી પાડે છે. ભારતીય સંસ્કૃતિમાં પશુઓનું વિશેષ સ્થાન છે. ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. વિવિધ તહેવારો, મેળાઓ અને લોક પરંપરાઓમાં પશુઓનું મહત્વપૂર્ણ યોગદાન જોવા મળે છે. ગામડાઓમાં પશુઓને પરિવારના સભ્ય સમાન માન આપવામાં આવે છે. આમ પશુપાલન માત્ર એક વ્યવસાય નથી, તે દેશની પોષણ સુરક્ષા, રોજગારી, કૃષિ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક સમૃદ્ધિનો આધાર સ્તંભ છે. જ્યાં પશુઓનું સંવર્ધન થાય છે ત્યાં જમીન સમૃદ્ધ બને છે અને પર્યાવરણ સુરક્ષિત રહે છે અને માનવ જીવન સુખમય બને છે. ચાલો આપણે સૌ મળીને પશુપાલન અને પર્યાવરણ બંનેના સંરક્ષણ માટે જાગૃત બનીએ. સ્વસ્થ પશુ, સમૃદ્ધ ખેડૂત, હરિયાળું પર્યાવરણ અને સમૃદ્ધ ભારત. આ સુંદર સંદેશ સાથે પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આટલું બસ.

आप समझ रहे था पर्यावरण विषय 5 मिनट विषय पशुपालन भाग बे रजूआत दर्शना सोनियानी आप सांभळी रह्या छो आकाशवाणी नू राजकोट केन्द्र मीडियम वेव 370.3 मीटर એટલે કે 810 કિલોહર્ટ્ઝ पर થોડી જ વારમાં બરાબર 8 વાગે હિન્દીમાં સમાચાર ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી અમે રિલે કરીશું.

નિરખને ગગનમાં આ કાર્યક્રમમાં આજે સાંભળીએ પરષોત્તમ પરિગોસ્વામીના સ્વરમાં ભજનો. કાર્યક્રમના આરંભે દાસ સવાની રચનાને સાંભળીએ.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना बढ़तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ બળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ

0: ગુજરાત સરકાર.
1: તને કોલેજ નો ટાઈમ યાદ છે?
2: અરે કોલેજ ની યાદો છોડ, હું કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનો બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
1: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે.
2: ક્યાંથી ખબર પડશે?
1: ઉદ્ગમ થી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગિન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંક નો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
2: આજે જ સર્ચ કરીશ.
1: તો આજની ચા તારા તરફથી.
3: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો. એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
4: શ્રોતા મિત્રો, પુરુષોત્તમ પુરી ગોસ્વામીના સ્વરમાં ભજનો આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ નિરખને ગગનમાં. હવે સાંભળીએ મોતીરામની રચનાને.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પરષોત્તમ પરી ગોસ્વામીના સ્વરમાં ભજનો. તબલા સંગત બળવંત ગોસાઈ, વાયોલિન આનંદ મકવાણા, મંજીરા સુરેશ જતી ગોસાઈ, રામસાગર કુમન પ્રસાદ નિમાવત, આ સાથે જ નિરખને ગગનમાં કાર્યક્રમ અહીં સંપન્ન થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

0: 21મી સદી એટલે ડિજિટલ યુગ.
1: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે.
0: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો.
1: એઆર નેશનલ ન્યૂઝ 24/7,
0: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
1: વિવિધ ભારતી મુંબઈ. આ માટે આપે ડીઆરએમ રીસીવરમાં ફ્રીક્વન્સી
2: 801 કિલોહર્ટ્ઝ
1: મેળવવાની રહેશે.
0: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો.
1: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો.
0: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ.
1: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો. તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો.
2: નવા જમાનાની નવી તસવીર. હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે. સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવો દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ, ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ, સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ, આપની પોતાની ડીડી.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. પ્રસ્તુત છે કાવ્યધારામાં કવિશ્રી જીગર મધુકાંત જોશીના સ્વરચિત કાવ્યો.
1: ગીત રચના, શીર્ષક છે અંગૂઠા પકડીને ઉભેલા વિદ્યાર્થીનું ગીત. અંગૂઠા પકડાવ્યા પાછા, શીખવાડ્યું તોય જુઓ આવડ્યું જ નહીં, અમે પહેલેથી કાચા ને કાચા, અંગૂઠા પકડાવ્યા પાછા. પહેલો બંધ છે કે ઠોઠ કહો એનો ક્યાં વાંધો છે કાંઈ, પણ ક્લાસમાં તો બેસાડી રાખો. ઠોઠ કહો એનો ક્યાં વાંધો છે કાંઈ, પણ ક્લાસમાં તો બેસાડી રાખો. સ્વાદ જરા અધકચરો લાગશે એ સાચું, પણ ચપટીક તો અમને પણ ચાખો. સમજાયું નહીં એથી તોફાને ચેડા, કાંઈ બુદ્ધિને સાવ નથી તાળા. અંગૂઠા પકડાવ્યા પાછા, શીખવાડ્યું તોય જુઓ આવડ્યું જ નહીં, અમે પહેલેથી કાચા ને કાચા, અંગૂઠા પકડાવ્યા પાછા. બીજો બંધ છે, સારું થયું કે તમે અંગૂઠા પકડાવ્યા માથે મૂકીને એક ફૂટ. સારું થયું કે તમે અંગૂઠા પકડાવ્યા માથે મૂકીને એક ફૂટ. જોવા તો મળ્યું કે કેવી છે દોરી ને કેવા યુનિફોર્મના બૂટ. ફૂટપટ્ટી તોય અમે પડવા દીધી જ નહીં, એવા તો ભાઈ અમે પાકા. અંગૂઠા પકડાવ્યા પાછા, શીખવાડ્યું તોય જુઓ આવડ્યું જ નહીં, અમે પહેલેથી કાચા ને કાચા. એક ગઝલ છે, શીર્ષક છે નિરાતે બેઠા છે. જુઓ તો લાગે નહીં કે નિરાતે બેઠા છે, જુઓ તો લાગે નહીં કે નિરાતે બેઠા છે, ઘણા સમય પછી આજે નિરાતે બેઠા છે. ને સમુદ્ર જેવું જ તોફાન સાચવે છે ભીતર.

સમુદ્ર જેવું જ તોફાન સાચવે છે ભીતર, એ મારી સાથે કિનારે નિરાતે બેઠા છે. બની શકે કે એ ગરમાળાના જ વંશજ હો, બની શકે કે એ ગરમાળાના જ વંશજ હો, એ આવા ઘોર ઉનાળે નિરાતે બેઠા છે. આ મારી સાથે છે એના સ્મરણસભર કિસ્સા, આ મારી સાથે છે એના સ્મરણસભર કિસ્સા, જુઓ કે ઝાડના છાંયે નિરાતે બેઠા છે. ને ઉઘાડી આંખનું અચરજ આ કોને કહેવું જીગર, ઉઘાડી આંખનું અચરજ આ કોને કહેવું જીગર, હરણ ને ઝાંઝવા સાથે નિરાતે બેઠા છે. જુઓ તો લાગે નહીં કે નિરાતે બેઠા છે, ઘણા સમય પછી આજે નિરાતે બેઠા છે. બીજી એક ગઝલ છે, નામ લખવું છે. પતંગિયાથી વધુ નમણું નામ લખવું છે, દરેક ફૂલ ઉપર તારું નામ લખવું છે. એ પતંગિયાથી વધુ નમણું નામ લખવું છે, દરેક ફૂલ ઉપર તારું નામ લખવું છે. લિપિ હો એવી ફકત તું જ ઉકેલી શકે, જરાક છાનું અને છપનું નામ લખવું છે. ને મને ખબર છે નદી છે વહી જવાની છે, મને ખબર છે નદી છે વહી જવાની છે, લખી શકાય તો ખડખડતું નામ લખવું છે. ને હથેળી લાવ જરા હોઠ એની પર મૂકું, હથેળી લાવ જરા હોઠ એની પર મૂકું, ચૂમી ચૂમીને હવે તારું નામ લખવું છે. ને શરમથી લાલ થઈ જાય ટેરવા મારા, શરમથી લાલ થઈ જાય ટેરવા મારા, વિચારું જ્યારે જીગર ગમતું નામ લખવું છે, કે પતંગિયાથી વધુ નમણું નામ લખવું છે, દરેક ફૂલ ઉપર તારું નામ લખવું છે. બે ઘડી ફૂલમાં પ્રવેશી લીધું, બે ઘડી ફૂલમાં પ્રવેશી લીધું, જિંદગીભરનું આજે મહેકી લીધું, તને મારામાં મેં ઉમેરી લીધી, એ પછી મેં મને જ ભેટી લીધું. ને એક જગત ખોટું વિસ્તર્યું ભીતર, એક જગત ખોટું વિસ્તર્યું ભીતર, જાણ થઈ કે તરત સમેટી લીધું, ને પાપણોને ભાગ ના આપ્યો, પાપણોને ભાગ ના આપ્યો, બંધ આંખોમાં દુઃખ વહેંચી લીધું. ને સાદગી ને ઉપર સરળતા વળી, સાદગી ને ઉપર સરળતા વળી, મૌનમાં સ્મિત તે ઉમેરી લીધું, ને કાયમી ઊંઘ મેળવી લીધી, કાયમી ઊંઘ તે મેળવી લીધી, આ ઉખાણુંય તે ઉકેલી લીધું. કે બે ઘડી ફૂલમાં પ્રવેશી લીધું, જિંદગીભરનું આજે મહેકી લીધું. એક ગઝલ છે કે આભમાં આમ ઉઝરડા ન પડે, આભમાં આમ ઉઝરડા ન પડે, પંખી પર શું હવે શંકા ન પડે, આભમાં આમ ઉઝરડા ન પડે, પંખી પર શું હવે શંકા ન પડે, વારસાગત મળી ધર્મૂળ પીડા, મોરના ઈંડા ચિતરવા ન પડે. કે વારસાગત મળી ધર્મૂળ પીડા, મોરના ઈંડા ચિતરવા ન પડે, આજ પણ આંખમાં જગ્યા જ નથી, આજ પણ આંખમાં જગ્યા જ નથી, આજ પણ આંસુઓ પાછા ન પડે. ને કઈ રીતે સ્પર્શ કરું કે ન કરું, કઈ રીતે સ્પર્શ કરું કે ન કરું, એ જ ઈચ્છું છું કે ડાઘા ન પડે. ને તુંય સીતા છે તો આ પ્રાર્થના છે, તુંય સીતા છે તો આ પ્રાર્થના છે, તારા રસ્તે કદી લંકા ન પડે. ને અમથું પથ્થરનું છે આ ટોળું જીગર,

અમથું પથ્થરનું છે આ ટોળું જીગર, હોય પર્વત તો શું પડઘા ન પડે, આભમાં આમ ઉજરડા ન પડે, પંખી પર શું હવે શંકા ન પડે. ગઝલ છે. બધું ઉછાળીને એ ઝાડ નીચે બેઠો છે, બધું ઉછાળીને એ ઝાડ નીચે બેઠો છે, પલાઠી વાળીને એ ઝાડ નીચે બેઠો છે, કે બધું ઉછાળીને એ ઝાડ નીચે બેઠો છે, પલાઠી વાળીને એ ઝાડ નીચે બેઠો.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી.
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ,
1: આ તાળીઓના ગડગડાટને વધારવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર.
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
5: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
5: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-2449-3931, એટલે કે 0281-244-3931.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
6: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી

0: અમારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો એઆઈઆર ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
2: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
3: સુન સખી, મેરી પ્યારી સખી.
1: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
2: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
1: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
2: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
1: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
2: તો દરરોજ બપોરે 12:30 વાગ્યે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
4: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન.

મિત્રો, કવિયત્રી ઉર્વશી પારેખ લખે છે, એક સાંજ આપણે મળ્યા દરિયા કિનારે, ડૂબતો સૂર્ય કેસરવર્ણી સાંજ, ભીના ભીના સંવેદનો મનના કેટલું બધું કહી નાખવાની ઈચ્છા સાથે એક સાંજ આપણે મળ્યા દરિયા કિનારે, બધાએ એકબીજા સાથે બોલ્યા કર્યું, આપણે બંને બેસી રહ્યા બોલ્યા વિના, ભીની રેતમાં લીટા દોરતા રહ્યા, એકબીજાને જોતા રહ્યા આંખો વડે, અપ્રત્યક્ષ રીતે કહેતા રહ્યા, ઊભા થયા બોલ્યા વિના, પાસે પાસે ચાલતા રહ્યા બોલ્યા વિના, ખૂબ સારું લાગ્યું મનને બોલ્યા વિના, અને અજાણતામાં જ હાથે સ્પર્શી લીધું હાથને, અને બધું કહેવાઈ ગયું બોલ્યા વિના, એક સાંજ આપણે મળ્યા દરિયા કિનારે.

0: જાનમ સમજા કરો આ ફિલ્મનું ગીત આપણે સાંભળ્યું જસપિંદર નરુલાના સ્વરમાં. સંગીત અનુ મલિકનું, ગીતકાર મજરૂ સુલતાનપુરી.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિ

0: નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
3: મિત્રો, કોઈ કવિ લેખક લખે છે, પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઈમાં, અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઈમાં. આવો તોય સારું, ન આવો તોય સારું, તમારું સ્મરણ છે તમારાથી પ્યારું. મિલનમાં મજા શું, મજા ઝૂરવામાં બળીને શમાના પતંગો થવામાં. માને ના મનાવ્યું મારું હૈયું નઠારું, તમારું સ્મરણ છે તમારાથી પ્યારું.

0: ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ઇશ્ક ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીત અનુ મલિકનું, ગીતકાર રાહત ઇન્દોરી.
1: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો.

0: સતર્ક રહો.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
2: મિત્રો, કવિ તુષાર શુક્લ લખે છે, વાહલમને મારા વરસાદ નથી ગમતો, એનું કારણ પૂછું તો કહે તું. વરસે વરસાદને મળવા ન જાઉં તોય એકાંતે તરસું છું હું. ઉંબર ઊંચેરા લાગે છોકરીની જાતને, સમજે નહીં વાહલમજી વ્યવહારું વાતને. મારે વાહલમને કહેવું રે શું, એકાંતે તરસું છું હું. વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું, મળવા આવું છું ત્યારે હું એ ભીંજાવું છું. મારે કરવું તો એ કરવું શું, એકાંતે તરસું છું હું. મળવા આવું ને પછી વરસે વરસાદ જો, પાછા જવાનું મને યાદ ના આવે યાદ તો. કોઈ ગમતું મળે તો કરું શું, એકાંતે તરસું છું હું.

0: ઇશ્ક વિશ્ક આ ફિલ્મનું ગીત આપણે સાંભળ્યું અલકા યાજ્ઞિકના સ્વરમાં, સંગીત અનુ મલિકનું, ગીતકાર સમીર.
1: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર. અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
0: શ્રોતા મિત્રો, મનોરંજન આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.

મિત્રો, કવિ અદમ ટંકારવી લખે છે, તું જો આવે તો અછો વાના કરું, ને ગઝલથી સૌના મો મીઠા કરું.

સપનાની ધરીદઉં છાબડી બેક સૂકા પાંદડા લીલા કરું, જોવું, ગમવું, હસવું, મળવું, ચાહવું એવા ક્રિયાપદ બધા ભેગા કરું. કેટલી પ્રીતિને પીડા કેટલી એના ક્યાં લેખાને જોખા કરું?

0: પ્યાર ઇશ્ક ઔર મોહબ્બત આ ફિલ્મનું આપે શીર્ષક ગીત સાંભળ્યું અલકા યાજ્ઞિકના સ્વરમાં અને ઉદિત નારાયણના સ્વરમાં, ગીતકાર આનંદ બક્ષી.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

મિત્રો, કવિ મેઘબિંદુ લખે છે, પહેલો વરસાદ જેમ માટીને સ્પર્શે એમ સ્પર્શે પવન તારી યાદનું, રોમ રોમ આજ મારા પુલકિત થઈ રાચતા આંખોથી છલકાતા ગીતે, હૈયાના ધબકારા થનગનતા નાચતા તારી સોહામણી પ્રીતે, બાગમાં ઘૂમ્યાને ખેતરમાં ઘૂમ્યાને પોંકની મીઠાશને મેં પીધી, વહેલી સવારની ગુલાબી ઠંડીમાં હુંફાળી ઓથ તારી લીધી, ઝરમર વરસાદમાં પલળિયાની વેળ હજુ મહેક્યા કરે છે આજ એવી, તે દીધેલી વાત મેં સાચવી રાખી નથી મારે એ કોઈને રે દેવી, સાથે મળીને જે બાંધ્યો છે પુલ એ છે તારાને મારા વિશ્વાસનો, જન્મો જન્મનો અરુણાનું બંધ નથી કેવળ સંબંધ અહીં શ્વાસનું.

સોનુ નિગમ અને તુલસી કુમારના સ્વરમાં હમકો દિવાના કર ગયા ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીત અનુ મલિકનું, ગીતકાર સમીર. મિત્રો, કવિ રમેશ પારેખ લખે છે, એવું કંઈક કરીએ કે આપણે એકબીજાને ગમીએ, હાથમાં હાથ આપી સાથે હૈયું પણ સેરવીએ, ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ, શા માટે રઢિયાળી રાતે એકલ એકલ પમીએ, દાજ ચડે એવી કે આપણને એ બહાને પણ મળીએ, ગોફણમાં ચાંદો ઘાલી હું ફેંકું તારા ફળીએ, સામે સામી તાલી દઈ દઈ રસબસ રાસે રમીએ.

દ્રોહમણા જાપે શાન અને કૈલાસ ખેરમાં ફના ફિલ્મ સંગીત જતિન લલિત. મિત્રો, આ ગીત સાથે જ મનોરંજન કાર્યક્રમ અહીં સંપન્ન થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર મીડિયમ વેવ 370.3.

0: હાશ.
1: હાશ, આ વરસાદ પડ્યો એટલે ને ભાઉ દીદી.
0: વરસાદ હજુ તો પાપા પગલી કરે છે, પણ આજે બાલ દોસ્તો જે વરસાદ બોલાવશે ને એ જોજો. પણ બાલ દોસ્તો વરસાદ બોલાવે
1: હા
0: એ પહેલા આપણે ભૂલકાઓને બોલાવા તો પડશે ને.
1: હા ભાઈ હા, આજના આપણા આ કાર્યક્રમમાં એટલે કે બાલ
0: બાલસભામાં
1: સભામાં સર્વે બાલ દોસ્તોનું સ્વાગત કરીએ છીએ. હું છું તૃપ્તિ દીદી.
0: અને હું છું ભાવ દીદી.
1: ભાવ દીદી, વરસાદ તો બહાર પડે છે પણ
0: પણ અંદર લાવવો છે તમારે.
1: લાવવો પણ છે
0: જોજો
1: અને
0: જોજો જોજો જોજો, હમણાં જો લાવીએ ને.
1: ચલો.
0: બધા બાલદોસ્તો વરસાદ અહીંયા લઈ આવો છે ને. ચાલો મારી સાથે વરસાદને આવકારવા. વરસાદ શરૂ થયો છે. એક ટીપું આવે છે, જો ટીપા ટીપા પડવા માંડ્યા છે. ધીમા ધીમા થોડાક ટીપા વધ્યા છે, થોડાક વધ્યા, અને હવે થોડોક ઝરમર શરૂ થયો. ઝરમર શરૂ થયો છે. હવે લાગે છે કે હવે થોડાક ઝાપટા શરૂ થાય છે. એ વધ્યો વધ્યો વધ્યો, ગડગડાટ વધ્યો. વાહ.
1: મજા પડી ગઈ. અને હું એક બીજું કહું,
0: હા
1: વરસાદ બાર ચાલુ થયો છે
0: હા
1: અને ગ્રીનરી આપણા સ્ટુડિયોમાં છે.
0: હા હો, કારણ કે આજે આપણી વચ્ચે આ ભૂલકાઓ આવ્યા છે ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટના.
1: અને બધા બાળકો ખૂબ સરસ તૈયારી કરીને આવ્યા છે.
0: તો ભાઈ, બાલ દોસ્તોની તૈયારીઓ તો આપણે માણવાની છે, એની કલાને સાંભળવાની છે. પણ એની પહેલા આપણું આ જ્ઞાન બિંદુ પીરસી દઈએ. અત્યારે જ્યારે વરસાદ પડે ને તૃપ્તિ દીદી, ત્યારે તો એવી બીક લાગે ને ક્યારેક.
1: અરે, ગારા કીચડમાં સ્કૂટર ચલાવવું કે આપણા ચાલીને જતા હોઈએ તો આપણા કપડાં અને શૂઝ કેટલા ગંદા થાય.
0: તો શું કોઈક એવો સરસ સરસ સુંદર મજાનો રોડ આવે ને, ડામર રોડ, તો એવી મજા આવે કે હાશ હવે વરસાદ છે તો અહીંયા બીક નહીં લાગે.
1: એ વાત સાચી. બાલ દોસ્તો, સાંભળી લ્યો આજનું જ્ઞાન બિંદુ.
0: કે આ ડામર રોડમાં ડામર શું હોય છે? રોડ બનાવવામાં ડામરનો ઉપયોગ થાય છે. ડામર એ કાળા રંગનું ચીકણું પદાર્થ છે. ગરમીથી પીગળે છે અને

0: પછી ઠરે ને ત્યારે એ જામી અને સખત બની જાય છે. રોડની જે મજબૂતી છે ને એ ડામરના આધારે હોય છે. ડામર જમીનમાંથી નીકળતું ઓર્ગેનિક પ્રવાહી છે. પ્રાચીન કાળમાં ગ્રીસ, ઇજિપ્ત અને બેબીલોનમાં મકાનોની દિવાલોને વરસાદથી રક્ષણ આપવા ડામરનું પડ ચડાવવામાં આવતું.
1: ઓહો, કુદરતી ડામર દરિયાના તળિયે પેટાળમાં મૃત્યુ પામેલા દરિયાઈ જીવોના અવશેષોમાંથી બને છે. પૃથ્વીના પેટાળમાં પ્રચંડ દબાણ અને ગરમીમાં હજારો વર્ષની પ્રક્રિયાથી કુદરતી તેલ, કોલસા વગેરે બને છે. તે જ રીતે ડામર પણ બને છે. પૃથ્વીની પ્લેટોના હલનચલન અને ભૂકંપથી તે જમીનની સપાટી ઉપર આવે છે. કેનેડામાં ડામરના મોટા ભંડાર છે. ક્રૂડમાંથી પણ ડામર મેળવવામાં આવે છે. ડામર સલ્ફરવાળો ગંધ મારતો પદાર્થ છે. રોડ બનાવવા ઉપરાંત જહાજ અને વહાણોના લાકડાના પડખાને વોટરપ્રૂફ બનાવવા માટે પણ ડામરનો ઉપયોગ ખૂબ થાય છે.
0: તૃપ્તિ દીદી,
1: બોલો બોલો.
0: પ્રતિતિ બેન કઈક રાહ જોઈને બેઠા છે કે આ વાદળામાં ચાંદામામા અને સૂરજ દાદા ક્યાંક છુપાઈ ગયા છે.
1: તો પ્રતિતિ બેન ને ચાલો સાંભળી જ લઈએ.
2: ચાંદા સૂરજ રમતા તારમતા રમતા કોડી જડી. અરે અરે પ્રતિતિ દીદી, આ તમે શું ગાવ છો? અરે આ તો ચાંદા સૂરજ કવિતા છે, બાળકો તમને નથી યાદ? અરે પ્રતિતિ દીદી, આ ચાંદો સૂરજ કવિતા ઈ તો બહુ જૂની અને પ્રખ્યાત છે, અને હવે તો સાંભળી સાંભળીને ગોખાઈ ગઈ છે. તમે હવે અમારા માટે કંઈક નવું લાવો ને. તો ચાલો બાળ મિત્રો, ચિંતા ન કરો, આજે હું તમારા માટે ચાંદા સૂરજ જેવી એક નવું બાળ ગીત લાવી છું. અમે મોરલો મોરલો નાચતા તા, નાચતા નાચતા પીછું.

0: ભણી ગણી ને હોશિયાર થઈ ગઈ, હોશિયાર થઈને મોટી થઈ ગઈ, દેશનું નામ રોશન કરી ગઈ. જય હિન્દ.
1: પ્રતિતિ બેને એક નવા બાળગીતની બાળ દોસ્તોને પ્રતિતિ કરાવી દીધી.
2: અને હવે આ શાળાના ભૂલકાઓ એ કંઈક આપણને કહે ને એ પહેલા પ્રત્યુષભાઈ આપણું માઇક ખેંચવા જાય છે.
1: હા, મને પણ ક્યારનું એ જ લાગતું હતું. હું તો ભાઈ પ્રત્યુષને માઇક આપી જ દઉં છું.
2: અને આપણે થઈ જઈએ
1: ચૂપ.
3: નમસ્તે. આપણે સૌ સાથે આજે સંવાદો, વાર્તાઓ, વાતો અને ભૂલકાઓના જોડકનાઓની સાથે નવરસ પીરસવા નિમ્ર પ્રયાસ કરીશું. ગ્રીનવુડ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી હું પ્રતિષ્ઠ પરીખ અમારી શાળાના વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓ સાથે અમારી રજૂઆતને યાદગાર બનાવવાનો પ્રયાસ કરીશ. ચાલો હવે માને વંદન કરીએ, પ્રાર્થના કરીએ. સરસ્વતી વંદના દક્ષરાજ વાણિયા, કુશ શાહ અને દક્ષ પંડ્યા સાથે.

0: ચાલો હવે સાંભળીએ સૌના વાલા પ્યારા જોડકણા માન્ય આસો દરિયા સાથે.
1: એક લારી ચાટી એને પેરી સાડી, સાડી પેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર, મિલીને આવ્યા જો સાડીનો છેરો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો, મગર બિલાડીને ખાઈ ગયો. હાથી ફરતો ચાટા લાગે મોટા પાટા, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ, છોકરા જેવા કાન છે, આગળ મેં મોટા દા છે, થાંભલા જેવા પગ છે.
0: મજા આવી ને? હવે કવિ દલપત રાવની ચુલબુલી કવિતા રજૂ કરે છે આરવ માકડિયા.
2: ઊંટ કહે આ સભામાં વાકા અંગવાળે ભૂંડા, ઊંટ કહે આ સભામાં વાકા અંગવાળે ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે, ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે, બગલાની ડોક વાકી, પોપટની ચાંચ વાકી, કૂતરાની પૂંછડીનો વાકો વિસ્તાર છે, વારણની સૂંઢ વાકી, વાઘના છે નખવાકા, વારણની સૂંઢ વાકી, વાઘના છે નખવાકા, ભેંસને તો શિરવાંકા, શિંગડાનો ભાર છે, ભેંસને તો શિરવાંકા, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાકું આપના અઢાર છે, અન્યનું તો એક વાકું આપના અઢાર છે. દલપત રામની આ સરસ મજાની કવિતા ઉપરથી આપણને એ શીખ મળે છે કે બીજાના દોષ કાઢવા પહેલા આપણી અંદરના દોષ જાણી લેવા જોઈએ. અસ્તુર.
0: હવે એક મનોરંજન વાર્તા રજૂ કરે છે દિવિત વૈષ્ણવ.
3: વાર્તાનું નામ છે બળ વધે કે બુદ્ધિ. તો એક કૂતરો હતો જે જંગલમાં ખોવાઈ ગયો હતો. તો એને જોયું તો એક સિંહ આવતો હતો. એ બી ગયો, પણ એને વિચાર્યું કે હવે મારે કંઈક વિચારવું પડશે બચવા માટે. તો એને આજુબાજુ જોયું તો એને થોડાક હાડકા મળ્યા. તો એને ખાડકું લીધું અને એને ચૂસતા ચૂસતા કીધું કે વાહ, સિંહ ખાધો એમાં મજા આવી ગઈ, હવે હજી એક સિંહ મળી જાય તો પેટે ભરાઈ જશે. તો એ સાંભળીને સિંહ તો ડરી ગયો અને પછી ભાગી ગયો. તો એ એક એક ઝાડ ઉપર બેઠો બેઠો એક વાંદરો જોતો હતો એ બધું નાટક. તો વાંદરાએ વિચાર્યું હવે સિંહને બધું આ કેવું પડશે. તો વાંદરો નીચે ઉતરો અને સિંહ પાસે ગયો અને કીધું, સિંહ રાજા, આ કૂતરો તો જૂઠું બોલે છે, આને કાંઈ સિંહ નથી ખાધો, આને બસ તમને બેવકૂફ બનાવ્યો છે. તમે જંગલના રાજા છો અને એક મામૂલી કૂતરાએ તમને બેવકૂફ બનાવ્યો. તો એ સાંભળીને સિંહ તો ગુસ્સે થઈ ગયો અને ગુસ્સેથી બહુ લાલ થઈ ગયો. તો પછી સિંહે વાંદરાને પોતાની પીઠ ઉપર બેસાડ્યો અને બે કૂતરા પાસે ગયા. તો કૂતરાએ બેને આવતા જોયો. તો પછી કૂતરાએ વિચાર્યું હવે ફરીથી કંઈક બચવા માટે કરવું પડશે. તો એને ફરીથી મોટેથી બોલ્યું, ક્યાં મરી ગયો આ વાંદરો, એક કલાક પહેલાં મેં એને મોકલ્યો તો એક સિંહને ભોળવીને અહીંયા લઈ આવવા માટે. તો એ સાંભળીને સિંહ ફરીથી બી ગયો અને પછી વાંદરાને પોતાની પીઠ ઉપરથી ફેંકીને ભાગી ગયો. તો મિત્રો, આપણને આ વાર્તાથી એ શીખ મળે છે કે કોઈ પણ માણસ પોતાની બુદ્ધિ વાપરીને કોઈ પણ બલવાને હરાવી શકે છે. અસ્તુ.
0: વાર્તા સાંભળવાની મજા આવી ને?
4: નમસ્તે, મેરા નામ પર્ણિકા વર્મા હૈ. બચ્ચા હોના કિતના અચ્છા, બચ્ચો કે સંગ બચ્ચા હોના કિતના અચ્છા લગતા હૈ, કભી ખેલ મેં હસના ગાના, તાતા થૈયા નાચ દિખાના, ઓર કભી નારાજ સભી સે હો જાના, ફિર મુંહ લટકાના, છૂટ મૂઠ ઊં ઊં કર રોના, કિતના અચ્છા લગતા હૈ, કાલ ફૂલા આંખે મિચકાના, કરના કામ કભી

0: भटकाना, बंदर जैसी हरकत करके कभी डराना फिर भाग जाना, खाना झूठ मूठ ले दोना, कितना अच्छा लगता है कल्लू नीलू चुन्नू दीनू के संग मिलकर गप लड़ाना, इंजन बन के छुक छुक करना या टिक टिक घोड़ा बन जाना, ऊपर लात सभी को दोना, कितना अच्छा लगता है बच्चों के संग बच्चा होना, कितना अच्छा लगता है, कितना अच्छा लगता है। इस कविता से हमें ये सीख मिलती है कि हमें भीतर अपने बचपन को हमेशा जीवित रखना चाहिए। धन्यवाद।
1: सुप्रभात, હું અન્વેષણી રોજ રાજ્ય ગુરુ આજે આપણા વચ્ચે એક વાર્તા કહેવા જઈ રહી છું। આ વાર્તાનું નામ છે અંગદનો પગ। મિત્રો, આ વાર્તા છે વીરતા અને ચતુરાઈની। આ વાર્તા છે પરાક્રમી વાનર અંગદની। તો આ એ સમયની વાત છે જ્યારે પ્રભુ શ્રીરામ લક્ષ્મણ અને માતા સીતા વનવાસ ઉપર હતા, ત્યારે દુષ્ટ રાવણ માતા સીતાનો હરણ કરીને લંકા લઈ ગયો। માતા સીતાને પાછા લઈ આવવા શ્રીરામે અંગદ જામવન સુગ્રીવ અને હનુમાનજી જેવા વીરોની સહાયતા લઈને લંકા પહોંચી રાવણ સામે યુદ્ધનો એલાન કર્યો। મિત્રો, આપણા પ્રભુ શ્રીરામ કેટલા દયાલુ, એમને વિચાર્યું ચાલને રાવણને એક મોકો દઈ દો સુધરવાનો। એમને મહાબલી વાલીના પુત્ર અંગદને બોલાવ્યા, કીધું બેટા અંગદ તું લંકા જા અને રાવણને મારો એક સંદેશ દે કે સીતા માતાને અમને સોંપી દે, જેનથી કોઈ નિર્દોષ લોકો મરશે ને ખોટો યુદ્ધ પણ નહીં થાય। એટલી વારમાં અંગદ તો જય શ્રી રામ કરીને સીધા પહોંચી ગયા રાવણના દરબારમાં। આજુબાજુ જોયું તો આખો સોનાનો દરબાર અને ચારે બાજુ રાક્ષસો હતા, અને જ્યારે ઉપર જોવા માથું કર્યું ત્યાં 10 માથાવાળો રાવણ સિંહાસન ઉપર બેઠો હતો। રાવણે અંગદના ઉપરથી નીચે સુધી જોયા અને કીધું એ પછડી વાળા વાનર તું કોણ છો, મરવા આવ્યો છો શું? અંગદે કીધું હું પ્રભુ શ્રી રામનો દૂત અંગદ છું, હું આપણા માટે એક સંદેશો લાવ્યો છું। પ્રભુ શ્રી રામે કહેલું છે કે સીતા માતાને અમને સોંપી દે, જેનથી કોઈ નિર્દોષ લોકો મરશે નહીં, ખોટો યુદ્ધ પણ નહીં થાય, અને પછી તમે પ્રભુ શ્રી રામની શરણમાં હતા રહેજો। રાવણ તો એ સાંભળીને લાલ ચોર થઈ ગયો અને કીધું હું આખા બ્રહ્માંડનો રાજા રાવણ છું, ઈ તારો વનવાસી મારું કાંઈ ન બગાડી શકે। રાવણ તો પ્રભુ શ્રીરામનું બહુ જ અપમાન કરવા માંડ્યો, એનથી અંગદને આવ્યો ગુસ્સો। અંગદે મનમાં મનમાં વિચાર્યું કે આ રાવણને તો સીધી રીતે સુધરવું ગમતું નથી, તો ચાલ એને આખી સભા વચ્ચે સબક શીખડાવું। અંગદે રાવણને કીધું રાવણ તને ને તારા રાક્ષસોને તમારી જ શક્તિ ઉપર આટલો અભિમાન છે ને, તો ચાલ એક રમત રમીએ, હું મારો જમણો પગ આગળ રાખીશ, તું અથવા તારા કોઈ પણ રાક્ષસો મારા પગને થોડું પણ હલાવી શક્યા ને તમે હાર માનીને લંકા છોડીને વયા જશો। એટલી વારમાં અંગદે તો જય શ્રી રામ કરીને પોતાનો જમણો પગ પછાડ્યો, આખી ધરતી ધ્રુજી ઉઠી। પેલા તો એક બહુ મોટો ને કદાવર રાક્ષસ આવ્યો, એને ખૂબ જ કોશિશ કરી પણ અંગદનો પગ હલાવી જ ન શક્યો। પછી બીજો રાક્ષસ આવ્યો, ત્રીજો રાક્ષસ આવ્યો, રાક્ષસો આવતા જયા પણ અંગદનો પગ હલાવી શકે નહીં। પછી આવ્યો મેઘનાથ, જેણે તો ઇન્દ્રદેવને પણ હરાવી દીધા હતા, એણે પણ ખૂબ કોશિશ કરી પણ અંગદનો પગ હલાવી જ ન શક્યો। પછી રાવણે કીધું તમે બધા નકામા છો, લાગે છે આ વાનરની મૃત્યુ મારા હાથો જ લખેલી છે। રાવણ તો ધમ ધમ કરીને અંગદ પાસે ગયો અને જ્યારે એના પગ પકડવા હાથ આગળ કર્યા ત્યાં અંગદે પગ લઈ લીધો અને કીધું મૂર્ખ તું મારા પગ પકડસ એ સારું ના લાગે, તું પ્રભુ શ્રી રામના પગ પકડ એ તને જરૂર માફ કરી દેશે। રાવણને તો બહુ ગુસ્સો આવ્યો પણ એટલી વારમાં અંગદ તો કૂદકો મારીને સીધા પહોંચી ગયા શ્રી રામ પાસે। મિત્રો, કોઈ પણ મોટી મુશ્કેલી હોય આપણે પણ જય શ્રી રામ કરીને અંગદના પગની જેમ ટકી રહેવાનું। અસ્તુ।
2: મારું નામ વ્રિહા મજીઠિયા છે। આજે હું તમને જય અને વિજય નામના દ્વારપાલની એક વાર્તા સંભળાવું છું। જય અને વિજય વૈકુંઠના પરાક્રમી દ્વારપાલ હતા। વૈકુંઠમાં શ્રી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીનો વાસ હતો। એક દિવસ વિષ્ણુ ભગવાને કીધું અમે લોકો આરામ કરવા જાય છે, કોઈના અંદર ના આવવા દેતા। થોડીક વાર પછી ચાર ઋષિ કુમાર આવ્યા, એ કીધું કૃપા કરી અમને અંદર જવા દો। ત્યારે જય અને વિજય બોલ્યા પ્રભુ અત્યારે આરામ કરે છે, તમે અહીંયા બેસો। ત્યારે ચારે ઋષિ કુમારો પાછા બોલ્યા કૃપા કરી અમને અંદર જવા

0: ત્યારે જય અને વિજયમાં ઘમંડ આવ્યો. અમે તો અહીંયાના દ્વારપાલ છીએ, અમારી હા વગર કોઈ અંદર ના જઈ શકે. ત્યારે ચારે ઋષિ કુમારોને ગુસાયો કે વૈકુંઠમાં અભિમાનનું કોઈ સ્થાન નથી, તમને ધરતી ઉપર તો જન્મ લેવો જ પડશે. ત્યારે શ્રી વિષ્ણુ ભગવાન પ્રગટ થયા, જય અને વિજય એમના ચરણમાં પડી ગયા. ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા, તમને ધરતી ઉપર તો જન્મ લેવો જ પડશે, તમારી પાસે બે વિકલ્પ છે. પહેલું, તમે મારાથી દોર્યો 7 જન્મ મારા ભક્ત બનીને, અને બીજું, તમે મારાથી દોર્યો 3 જન્મ મારા શત્રુ બનીને. ત્યારે જય અને વિજય બોલ્યા, પ્રભુ અમે તમારાથી 7 જન્મ દૂર નહીં રહી શકીએ, અમે 3 જન્મ લઈએ છીએ. ત્યારે જય અને વિજય ધરતી ઉપર 3 જન્મ લીધા અને શ્રી વિષ્ણુ ભગવાન એમને અલગ અલગ અવતારમાં મોક્ષ આપ્યો. બોધ. મિત્રો, જે બાળક શિક્ષામાં ખૂબ જ સરસ હોય પણ તેની પાસે નમ્રતા ના હોય, એ બાળક કોઈની સાચું શિક્ષિત નથી કહેવાતું. પણ જે બાળક શિક્ષામાં ખૂબ જ સરસ હોય અને તેની પાસે નમ્રતા એ હોય ને, તે બાળક સાચું શિક્ષિત કહેવાય છે. અસ્તુ.
1: હવે વેદ શિરોયા પ્રસ્તુત કરે છે ભણતર નો બોધ પાઠ.
2: કેમ હસો છો બધા? મને જઈને હસવું આવે છે, મને જઈને હસવું આવે છે તમને બધાને. હું કાંઈ ગાંડો નથી, ખાલી ગાંડો દેખાઉં છું બધાને. એક સમયે હું પણ નાનો હતો અને ત્યારે કોરોનાનો કહેર આવ્યો અને કોરોનાના કહેર મારા મા બાપને પરખી ગયો અને એની મૃત્યુથી મારો કોઈ હાથ ન ચાલ્યો. કાકા, મામા, કોઈ પણ સગાવાલાની વાત કરી લ્યો, એણે મારો હાથ ન ચાલ્યો અને હું રખડતો ને રજડતો થઈ ગયો. વૃક્ષ વગરની વેલડી આ ચંદ્ર વગરની રાત, વૃક્ષ વગરની વેલડી આ ચંદ્ર વગરની રાત, ભણતર વગરની જિંદગી થઈ જાય બરબાદી, મને ક્યાં ખબર હતી. અને હું એક ગામથી બીજે ગામ ભટકતો રહ્યો. એક ગામે જાઉં તો કે અત્યારે શું કામ છે, ચાલ હટ, એમ કરીને કાઢી મૂકતા. મને એવા કેટલાય મિત્રો મળ્યા જેને મને વ્યસની બનાવી દીધો અને વ્યસનનો અનુભવ મને હજુ પણ છે. ભણતર એક ફૂલ છે, ભણતર એક ફૂલ છે, જેણે ન લીધું એની બહુ મોટી ભૂલ છે, પણ જેણે પણ લઈ લીધું ને એની જિંદગી પાવરફુલ છે, એની જિંદગી પાવરફુલ છે. અસ્તુ.
3: નમસ્તે, મારું નામ પ્રેક્ષા ખુમાન છે. આજે હું તમને માતાજીનું સપાગ્રુ ગાઈને સંભળાવીશ. સૂરજ સરીખું એવું તેજનું સ્વરૂપ, માનું ચાંદ પણ ઝાંખો પડે એવું માળી રૂપ તારું, જોવા તને લાખો લોકો પગલા પખાડે પણ માળી મારી સૌના રે દિલમાં જડે, માળી મારી સૌના રે દિલમાં જડે. હાજા તાજા હેમ ખેમ રાખજે માં દયા તારી, ધનના ભંડાર ભર્યા રાખજે માં લીલી વાળી, ભૂલ ચૂક થાય તો એ રાખજે મારે એમ તારી, દયા ભર્યો હાથ તારો રાખજે માથે મારી, દયા ભર્યો હાથ તારો રાખજે માથે મારી, દયા ભર્યો હાથ તારો રાખજે માથે મારી. અસ્તુ.
1: કવિ કાગના આંખે જોયેલી ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં વર્ણવાયેલી કવિતા ચારણ કન્યાનો એક ભાગ અહીં રજૂ કરવાનો પ્રયાસ કરશે સ્વસ્તિ સાવલિયા, તનિક્ષા પંડ્યા અને કેનિસા ભાડજા.
4: હાવજ ગરજે, હાવજ ગરજે, હાવજ ગરજે, હાવજ હાવજ.

0: સૌએ કાપે, જરને ચેતન સૌએ કાપે, જરને ચેતન સૌએ કાપે, હાવજ ગરજે, હાવજ ગરજે, હાવજ ગરજે, હાવજ ગરજે, હાવજ.
1: ભાવ દીદી, ભાવ દીદી, ભાવ દીદી,
2: એ બોલ.

0: બોલો બોલો.
1: આ બાળકોને હવે આપણે રોકવા પડશે.
0: કારણ કે બાળકોથી છૂટું થવાનું મન તો થતું નથી. કેવી સરસ મજાની કૃતિઓનો વરસાદ વરસાવી દીધો.
1: હા
0: ચલો ભાઈ તૃપ્તિ દીદી, તો હવે સંગીતની સફર માટે અમને બધાને પ્રતીક્ષા છે.
1: તો ચાલો ભાઈ મારી સાથે સવાર થઈ જાઓ સંગીતની યાત્રા કરવા.

0: અરે વાહ, આ ગીત તો ભવદીદી તમને બહુ જ ગમ્યું હશે.
1: સવાલ જ નથી ને ભાઈ, એક તો ગીત હોય એટલે ગમે છે, અને એમાં તમે વિશેષ મહેનત કરીને શોધી લાવ્યા.
0: પણ ભવદીદી, હવે આપણે બાલદોસ્તોની રજા લેવાનો સમય થઈ ગયો છે.
1: ચાલો ભાઈ, બાલદોસ્તોની રજા લઈ લઈએ.
0: સાથે એ પણ કહી દઈએ કે આજના કાર્યક્રમનું નિર્માણ કર્યું હતું
1: અટલ શર્માએ. ભૂલકાઓ, આવતા અઠવાડિયે ચોક્કસ મળીશું નવી કૃતિઓ સાથે, નવા બાલદોસ્તો સાથે. અત્યારે અમને આપો રજા અને કહી દઈએ અમે આવજો.

0: સાંભળી રહ્યા હતા બાલ દોસ્તો માટેનો કાર્યક્રમ બાલ સભા. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર.
1: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
0: રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે રઘુવીર કુંજાલાના સ્વરમાં લોકગીતો.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
0: મારા વાલા સાગર ખેડૂત ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: શ્રોતા મિત્રો, રઘુવીર કુંચાલાના સ્વરમાં લોકગીતો આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે. ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ. હવે કલેક્ટરશ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત. ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર. એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી. આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રઘુવીર કુંચાલાના સ્વરમાં લોકગીતો. રેડિયો સેટ પર આપે ટ્યુન કરેલ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે શક્તિદાન ગઢવીના સ્વરમાં ભજનો. સાંભળીએ નરસિંહ મહેતાની રચનાને.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શક્તિદાન ગઢવીના સ્વરમાં ભજનો. આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન થયો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર, એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર.
1: આકાશવાણી રાજકોટ પરથી પ્રસ્તુત થાય છે દર ગુરુવારે અને રવિવારે કાર્યક્રમ સહિયર.
2: સહિયર કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છીએ નવું નજરાણું,
1: મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના.
2: સાંભળો દર મહિનાના બીજા અને ચોથા રવિવારે બપોરે 12:30 કલાકે
1: નારી સંતોની શબદ સાધના.
3: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના

0: રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવવાણી દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. અમારું હવે પછીનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્રથી. બસ થોડી જ ક્ષણોમાં

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રખ્યાત પાનવણી ગાયિકા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રી યુનાઇટેડ સ્ટેટ્સની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠ પર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 2026ના અંત સુધીમાં દેશમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત થવાની શક્યતા. અમદાવાદના સુભાષ બ્રિજ ડિમોલિશનમાં વધુ એક સફળતા. શાહીબાગ તરફનો સ્પાન સુરક્ષિત રીતે ઉતારાયો. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોએ ઇબોલાના 1528 પુષ્ટિ થયેલા કેસ નોંધાયા. 492 મૃત્યુ નોંધાયા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રિજનલ સેન્ટર ગાંધીનગર દ્વારા સન્ડેઝ ઓન સાયકલની વધુ એક આવૃત્તિ યોજાઈ. ભાવનગરમાં સાયબર ફ્રોડના 21.37 કરોડ રૂપિયાના સંગઠિત કૌભાંડમાં ગુજસી ટોક હેઠળ તપાસમાં 9 આરોપીઓ ઝડપાયા. 134 બેંક ખાતાનો ઉપયોગ ખુલ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે અમદાવાદના આંબલી વિસ્તારમાં નવનિર્મિત સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વિવિધ વિકાસ કાર્યો અને નાગરિક સુવિધાઓની સમીક્ષા બેઠક યોજાઈ. હવામાન વિભાગે આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, જ્યારે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજકોટના ધોરાજી તાલુકાનો ભાદર 2 જળાશય 70% ભરાયો. અસરગ્રસ્ત ગામોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના. હવામાન વિભાગે જણાવ્યું, આગામી કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 196 તાલુકામાં વરસાદ. 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી. માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. હવે પછીના મુખ્ય સમાચાર આ 12 વાગે સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સવારના 11:02 થઈ ચૂકી છે. હવે પ્રસ્તુત છે જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ વાસના ફિલ્મનું આ ગીત, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું
2: મહોતું.

વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. મહતો વિસરાતા સૂર જૂની ફિલ્મોના યાદગાર ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ આશા ભોંસલે અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં જખમી ફિલ્મનું આ ગીત.

મિત્રો, કાર્યક્રમના અંતમાં કિશોર કુમારને સાંભળીએ ફિલ્મ જુગનું.

0: Thank you. Thank you.
1: હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે પછીના કલાકાર છે સોનુ નિગમ.

મિત્રો, હિન્દી ગીતોનો આ કાર્યક્રમ આ સાથે જ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આજના મુખ્ય સમાચાર આપ સાંભળશો.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમદાવાદ જિલ્લાના પ્રથમ કેબલ સ્ટેડ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ. દૈનિક 1,50,000 જેટલા વાહનો ચાલકોને ફાયદો થશે. અમદાવાદ ગાંધીનગર હાઇવે પર ટ્રાફિકની મુક્તિ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના યુદ્ધની સ્થિતિની ટેલિફોનિક ચર્ચા કરી. અમરનાથ યાત્રાળુઓનો ચોથો જથ્થો આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસી 2 બેઝ કેમ્પ માટે રવાના થયો. ભારતીય સેના અમરનાથ યાત્રા દરમિયાન શિવભક્તો માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે, જે 24 કલાક તબીબી સહાય પૂરી પાડે છે. ભારત આવતીકાલથી કેરળના કોચીમાં શરૂ થતી બ્રિક્સ પ્રમુખપદ હેઠળ 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. બિહારના ભોજપુરમાં ઝડપી વાહન ઉભા રહેલા કન્ટેનરને અથડાતા 3 લોકોના મોત. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો. વિશ્વ આરોગ્ય સંગઠને લોકતાંત્રિક ગણરાજ્ય કોંગોમાં બુંદી ભૂંગ્યો વાયરસથી થતા ઇબોલા માટે સંભવિત સારવારનું મૂલ્યાંકન કરવા માટે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી. મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આતંકવાદી ઘટના સંદર્ભે મોક ડ્રીલ યોજાઈ. ભાવનગરમાં સાયબર ફ્રન્ટના 21.37 કરોડના સંગઠિત કૌભાંડમાં ગુડસીટોક હેઠળ તપાસમાં 9 આરોપીઓ ઝડપાયા. 134 બેંક ખાતાનો ઉપયોગ ખુલ્યો. સુરેન્દ્રનગરના ચોટીલા એસડીએમએ ચોટીલા, થાનગઢ અને મૂડી તાલુકાના 26 જેટલા શખ્સોને તડીપાર કરવાનો આદેશ આપ્યો. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. માન્ચેસ્ટર ખાતે રમાયેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી બીજી મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટથી હરાવ્યું. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, બપોરના 12:02 થઈ ચૂકી છે. હવે ગુજરાતી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત આશિત દેસાઈના અને સાથીદારોના સ્વરમાં છે.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાયને.

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ રાસ બિહારી દેસાઈને સાંભળી રહ્યા હતા. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

0: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:30 થઈ છે. પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં.
2: અરે વાહ,
3: અસાણી.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

0: સહિયર કાર્યક્રમ સાંભળતી સૌ બહેનો અને સૌ શ્રોતા મિત્રોને કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માના
0: નમસ્કાર. અટલબેન, આજે કંઈક મનની વાત કરવાનું મન થાય છે.
1: શું વાત છે? હા હા.
0: કારણ કે આપણું મન છે ને એ કુદરતનું એક એવું અનોખું સર્જન છે ને કે એ ધારે ને તો આકાશમાં પણ ઉડી જાય અને એ ધારે ને તો પાતાળમાં પણ ચાલ્યું જાય.
1: હા, સાચી વાત છે.
0: અને એ જો સકારાત્મકતાથી આગળ વધે ને તો આપણે આપણા ધ્યેયને ખૂબ સારી રીતે મેળવીએ, પણ જો નકારાત્મકતાથી ઘેરાઈ જાય તો આપણે એમાંથી બહાર આવવું દુષ્કર થઈ જાય છે.
1: અને કૃપાબેન એમ પણ કહે છે ને કે મન કે જીતે જીત હે, મન કે હારે હાર.
0: એટલે આજે થોડી પાછી પંક્તિઓ મને યાદ આવે છે.
1: ઈર્ષાદ,
0: મનનું તો બસ એવું કે નહીં ડાબું નહીં જમણું, ગમતી ક્ષણમાં તાડ નહીં ગમતીમાં ઝીણું તરણું, મન માને તો તમરાને પણ બોલાવી લે ઘેર, નહીતર સરગમ સાથે જાણે સાત જન્મનું વેર. મનમોજી એવું કે પળમાં પથ્થર પળમાં ઝરણું, મનનું તો બસ એવું કે નહીં ડાબું નહીં જમણું.
1: વાહ વાહ, ખૂબ સાચી વાત કરી છે. એટલે આપણા જે વડવાઓ છે ને એવું કહી ગયા છે કે ભાઈ મનને સાધવાની વાત છે.
0: બરાબર.
1: અને મન સારું હોય ને તો આપણે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ છે એમાંથી નીકળી શકીએ છીએ.
0: બરાબર.
1: પણ આજકાલ હું જોઉં છું ને કે આપણે આપણા જેવું શારીરિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપીએ છીએ ને, આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર આપણું ધ્યાન જતું નથી.
0: સાચી વાત છે. એટલે મનને સમજવા માટે આમ તો સદીઓથી કેટલા બધા પ્રયત્નો થયા છે, કેટલા ગ્રંથો રચાયા, પણ આજ સુધી આ વિષય એટલો જ ગૂઢ છે. અને આજે આવા ગૂઢ વિષયની થોડીક માહિતી મેળવવા આપણે ભેગા થયા છીએ. તો આપણા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે કર્તવી ભટ્ટ, અને આપણે એવા સરસ વિષય લઈને આવ્યા છીએ કે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે કાઉન્સેલિંગની જરૂરિયાત.
1: હા, અને કર્તવી ભટ્ટ છે, એમનો પરિચય પણ પહેલા મિત્રોને આપી દઈએ. કર્તવીબેન સાયકોલોજીસ્ટ છે, કાઉન્સેલર છે, અને એમણે ડાન્સમાં PhD કર્યું છે.
0: વાહ.
1: અને પ્રોફેશનલ વેમાં કાઉન્સેલિંગ અત્યારે કરી રહ્યા છે.
0: જી. તો કર્તવીબેન, આપનું આકાશવાણી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર.
0: તો કર્તવીબેન, આપણે વાત કરી કે માનસિક સ્વાસ્થ્ય આપણે જાળવવું જોઈએ. શરીરના સ્વાસ્થ્યની તો આપણે ખૂબ કાળજી લેતા હોઈએ, પણ આ માનસિક સ્વાસ્થ્ય એટલે શું એ પહેલા આપણે જાણીએ.
2: જી, બહુ જ સરસ અને મહત્વનો સવાલ છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું. અત્યારના ઘણા લોકોને ખ્યાલ જ નથી કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું. અને પ્લસ બીજું ઘણી

0: મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ લોકોમાં હોય છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે તો હવે ભાઈ પાગલ થઈ ગયા છે, ગાંડા થઈ ગયા છે, અથવા તો કોઈ અંધવિશ્વાસ બાજુ ઘણા લોકો વળતા હોય છે. કારણ કે માનસિક સ્વાસ્થ્યમાં જ્યારે કોઈ સમસ્યા ઉભી થાય ત્યારે ઘણી વખત વ્યક્તિના વર્તનમાં એના ઘણા ફેરફારો આવતા હોય છે. તો એને ઘણી વખત કોઈ અંધશ્રદ્ધાના માધ્યમથી પણ જોવામાં આવતું હોય છે. એટલે ખરેખર માનસિક સ્વાસ્થ્ય શું છે ને એની સમજ મેળવવી પણ ખૂબ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય એટલે કે વ્યક્તિનું મન છે, લાગણી છે, સામાજિક કોઈ પણ ક્ષેત્રે જાય છે ત્યારે પોતાની વાતને, પોતાની લાગણીઓને સમજી શકે, સમજાવી શકે અને અન્યની લાગણીઓને સમજી શકે, સમજાવી શકે, એનું નામ છે માનસિક સ્વાસ્થ્ય. એનો માનસિક સ્વાસ્થ્યનો મતલબ એવો નથી કે વ્યક્તિ હંમેશા ખુશ જ રહેવું. દરેકના જીવનમાં દુઃખ આવે છે, ચિંતાઓ આવે છે, સમસ્યાઓ આવે છે, ઘણી વખત ગુસ્સો આવે છે એવી પરિસ્થિતિઓમાં. એ દરેક પરિસ્થિતિ છે એ ટેમ્પરરી હોય છે, પરંતુ જ્યારે લાંબા સમય સુધી તેની અસર રહેતી હોય છે અથવા તો રોજિંદા જીવનમાં જ્યારે એના કારણે તકલીફ ઉભી થતી હોય છે ત્યારે તમારે કોઈ માનસિક સ્વાસ્થ્યના જે કોઈ પણ નિષ્ણાંત છે તેનો સંપર્ક કરવો જરૂરી છે.
1: વાહ, ખૂબ સરસ રીતે એમણે અને સરળ ભાષામાં સમજાવ્યું કે ભાઈ માનસિક સ્વાસ્થ્ય એટલે શું. હવે આપણે જ્યારે કાઉન્સેલિંગની વાત કરીએ છીએ તો કાઉન્સેલિંગ શબ્દ આપણે જયારે સાંભળીએ ત્યારે એમ લાગે કે ભાઈ આ કઈક પાશ્ચાત્ય સંસ્કૃતિથી આવેલો કોન્સેપ્ટ કે શબ્દ છે. તો કર્તવ્યબેન, આ કાઉન્સેલિંગ એટલે શું, અને જે એક મનમાં અમારા બધામાં ધારણા છે કે ભાઈ આ પાશ્ચાત્ય સંસ્કૃતિથી આવેલી વાત છે, એ કેટલીક સાચી છે વાત કરો.
0: જી, બહુ જ સાચી વાત કરી તમે. દરેકના મનમાં એ ખ્યાલ પહેલાથી આવે જ, કારણ કે અત્યાર સુધીમાં જે થિયરીમાં દર્શાવવામાં આવ્યું છે, જે સાયકોલોજીની અંદર અલગ અલગ થિયરી આપેલી છે, કોન્સેપ્ટ આપેલા છે, એમાં મોટા ભાગે જે પાશ્ચાત્ય સાયકોલોજીસ્ટ છે અથવા તો જે રિસર્ચર્સ છે એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલા માટે થઈને એમના વિશે આપણને એવો ખ્યાલ આવે કે કાઉન્સેલિંગ એ તો આપણું નથી, વેસ્ટર્ન કલ્ચર છે ને એના કારણે અહીંયા આવી છે ને આપણે અહીંયાના લોકોને એવી કંઈ જરૂરિયાત હોતી નથી. પરંતુ ફેક્ટ એ છે કે વિશ્વના સૌથી પહેલા કાઉન્સેલર હતા શ્રી કૃષ્ણ ભગવાન, કે જેમને મહાભારતના યુદ્ધની વચ્ચે અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું, જે સમજ આપી હતી, એ એમનું પહેલું કાઉન્સેલિંગ હતું. અને વિશ્વના સૌથી પહેલા કાઉન્સેલર એટલે જ એમને શ્રી કૃષ્ણ ભગવાનને કહેવામાં આવે છે.
2: વાહ, એટલે એ જે જ્ઞાન છે એમણે અર્જુનને આપેલું, પણ આજના સમયમાં પણ આપણે એ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ અને આપણા જીવનમાં પણ આપણે મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો આપણે એ જ્ઞાનના કારણે જ પ્રયત્ન કરીએ છીએ. તો આજે માનસિક સ્વાસ્થ્ય માટે આપે વાત કરી કાઉન્સેલિંગ, તો એ આપણી કાર્યક્ષમતા ઉપર કેવી રીતે અસર કરે? આપણા રોજબરોજના સંબંધો છે, આપણી રોજબરોજની ક્રિયાઓ છે, એમાં કેવી રીતે અસર કરે છે?
0: જી, બહુ જ સાચી વાત છે. આજે એક સામાન્ય હું એક્ઝામ્પલ આપું બહુ જ સરળ ભાષામાં, કે આજે કોઈ બાળક છે એના ક્લાસરૂમમાં બેસેલું છે. માની લો કે એ સવારના જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે એના ઘરમાં એના વાલી વચ્ચે ઝઘડો થતો હોય છે, અથવા તો ઘરનું વાતાવરણ એવું હોય છે કે ત્યાં કોઈ રડતું હોય છે, કોઈ રાડો બૂમો પાડતું હોય છે, અથવા તો એકબીજાની ઉપર ગુસ્સો કરતા હોય છે, કંકાસ કરતા હોય છે. હવે આ બાળકને તમે સ્કૂલની અંદર 5 કલાક બેસાડીને બેસ્ટ કોચિંગ આપો છો, તેમ છતાં તેનું મગજ ક્યાં ફરશે? ઘરમાં જે બધી બાબતો ચાલી છે તેમાં. સેમ આ જ વસ્તુ એ કોઈ સ્ટુડન્ટ કે બાળકને જ ખાલી લાગુ નથી પડતી, એ દરેક વ્યક્તિને લાગુ પડે છે. એટલે કે આપણી આસપાસ, આપણે એક સામાજિક પ્રાણી છીએ, તો સમાજમાં આપણી આસપાસ ચાલતી જે કંઈ પણ પ્રવૃત્તિ છે, જે કંઈ પણ બાબતો છે, એની અસર આપણી ઉપર, આપણા વર્તન ઉપર, આપણા રોજિંદા જીવન ઉપર પડવાની જ છે. એટલે જે દરેક નાની નાની બાબતો છે, આજે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ મૂડ નથી, અથવા તો ઘરમાં કોઈ એવી બાબત બની છે, કોઈ એવી કોઈ બાબત આપણને કહી છે, તો એની અસર આપણા મગજ ઉપર પડે. પરિણામે આપણે જે દરરોજ જે કામ કરીએ છીએ ને એ પણ સારી રીતે ના કરી શકીએ. અને આનું કામ છે ને, આપણે મગજમાં આપણે એક સિમ કાર્ડ જેવું છે, ફોનમાં મેમરી કાર્ડ છે, એમાં તમે જરૂરિયાત કરતા વધારે ડેટા ભરો એટલે ફોન હેંગ થાય અથવા તો સ્વિચ ઓફ થવા લાગે, બગડી જાય. સેમ આ જ સિસ્ટમ આપણા મગજમાં ફિટ કરેલી છે કે જરૂરિયાત કરતા વધારે વાયરસ વાળો ડેટા મગજમાં ભર્યો હશે એટલે મગજ હેંગ થશે. તમે દરેક કાર્ય કરી શકશો પણ એ પરફેક્શન સાથે નહીં કરી શકો.
1: કર્તવ્યબેન, એના ઉપરથી મને એમ લાગે છે કે પહેલાના સમયમાં કદાચ કાઉન્સેલિંગની એટલી જરૂર નહોતી જેમ અત્યારે પડે છે. કારણ કે મને એક બે કારણ એના એમ દેખાય છે કે પહેલા શું હતું કે સંયુક્ત પરિવાર હતો, એટલે કોઈ એકબીજાની વાતો સાંભળી લે, કાંઈ કોઈ મૂંઝાતું હોય તો દાદી છે, નાની છે, ફઈ છે, કંઈક ને કંઈક એમાં સોલ્યુશન આવે. હવે એ વસ્તુ રહી નથી.

0: અને બીજું મને એમ થાય છે કે આપણે આજે એક ઇન્ટરનેટની દુનિયામાં માયામાં આપણે જે ખોવાઈ ગયા છે, એના કારણે પણ જે એક વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું જે એક અંતર છે વધી રહ્યું છે. આપ શું કહેશો?
1: જી, બહુ જ સાચી વાત છે. આ બધી બાબતોની અસર છે માનસિક સ્વાસ્થ્ય પર બહુ જ પડી છે, અને એ નાના નાના જે ફેર પડ્યા છે ને એના કારણે અત્યારે જો માનસિક સ્વાસ્થ્યમાં તકલીફો ઊભી થાય છે તો એનું મુખ્ય કારણ મોટા ભાગે શું જોવા મળે કે વ્યક્તિની અંદર ધીરજ નથી, સહનશીલતા નથી. તેના કારણે વ્યક્તિ કોઈ એવું વર્તન કરે છે અથવા એવી કોઈ બાબત બોલે છે કે જેના કારણે વાતાવરણ અલગ પ્રકારનું ઊભું થાય છે અને એના પરિણામે માનસિક સ્વાસ્થ્ય છે એ ખોરવાય છે. પહેલાના સમયમાં સંયુક્ત પરિવાર હતા, લોકો એકબીજાની સાથે વાત કરી લેતા, સોલ્યુશન ત્યાં જ મળી જતું હતું ઘણા બધા પ્રશ્નોનું. ત્યારે પણ કાઉન્સેલિંગની જરૂરિયાત હતી જ, પરંતુ અત્યારના સમયમાં જેમ મેં વાત કરી એમ ધીરજ ને એ બધી વસ્તુ ખૂટી છે. નાની નાની બાબતો છે, જેમ કે પહેલા એવું હતું કે બહારગામ છે કોઈ વ્યક્તિ, એની સાથે કોમ્યુનિકેટ કરવું છે તો તમે લેટર લખો, એના સુધી પહોંચે, પછી એ વાંચે, તમને લખીને પાછો મોકલે, ત્યાં સુધી તમારે શાંતિથી બેસવું પડતું.
0: પ્રક્રિયા હતી,
1: આખી પ્રક્રિયા હતી. હવે એ બધું બે સેકન્ડનું કામ છે કે તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, ઈમેલ કરી શકો છો. પહેલાના સમયમાં એવું હતું કે નાની નાની જે કામ હતા રોજિંદા જીવનના, સામાન્ય રીતે કોઈ વસ્તુ બનાવી છે તો એના માટેની પણ આખી બહુ લાંબી પ્રોસેસ કરવી પડતી, અને હવે બધું રેડીમેડ છે. તમે કિચનમાં કોઈ પણ વસ્તુ જોવો તો પહેલાની જે સ્ત્રીઓ હતી એમનું કામ બહુ મહેનત વાળું હતું, ધીરજ વાળું હતું. જ્યારે હવેના ટાઈમમાં બધું રેડી ટુ ઈટ મળી જાય છે, બધું ફટાફટ થઈ જાય છે, એવા ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી ગયા છે, તો આવી નાની નાની બાબતોને કારણે વ્યક્તિની અંદર ધીરજ અને સહનશીલતા ખૂટી છે. એના પરિણામે પહેલા કરતા અત્યારના સમયમાં માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધી છે,
0: વધી ગઈ. અને કૃપા, આપણે આસપાસ પણ જોતા હોય છે કે નાની નાની વાતમાં હિંસા થઈ જાય છે, નાની નાની વાતમાં એકબીજાને મારી લે છે લોકો. તો મને લાગે છે કે આ એક આપણું જે સમાજ છે એની એક કથળતી માનસિક સ્થિતિ છે એ દર્શાવે છે.
2: અને આજનો સમય જોઈએ ને તો ઘરમાં પણ ઘણી વાર એવું હોય કે વિભક્ત કુટુંબ હોય અને બાળક છે એના પેરેન્ટ્સ છે વર્કિંગ હોય, તો સમય મળતો નથી એ લોકોને એકબીજા સાથે પોતાના અનુભવો અને રોજિંદી વાતો કરવાનો પણ નથી મળતો. તો હવે આપણા સમાજની આ એક પરંપરા થઈ ગઈ છે, તો આ પરિસ્થિતિ વચ્ચે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આ પરિસ્થિતિ તો હવે આવી જ કદાચ રહેવાની છે.
1: જી, બહુ સાચી વાત છે. જો આપણે પહેલા કમ્પેરિઝન કરીએ ને તો આપણે અત્યારના સમયમાં નહીં રહી શકીએ. અત્યારની જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર પણ કરવો જ પડશે. એટલે અત્યારની વાસ્તવિકતા એ છે કે અત્યારના બધા વર્કિંગ હશે, એ ચાહે મેલ હોય ફિમેલ હોય બધા. અને પહેલા એવું કહેતા હતા કે પહેલાના કરતા અત્યારના કોમ્પિટિશન બહુ છે, ભણવાનું પ્રેશર બહુ છે. પણ એક રીતે જોઈએ ને તો એ બધી બાબતો ખરેખર બહુ ઇઝી છે. પહેલાના સમયમાં યુટ્યુબમાં લેક્ચર અવેલેબલ નતા, પહેલાના સમયમાં એવા કોઈ એઆઈના ટૂલ્સ નતા કે જેના માધ્યમથી તમારું અભ્યાસને કોઈ પણ બાબતો છે એટલી સરળ બની જતી. હવે અત્યારનો સમય એવું છે, તમે કોઈ પણ કામ કરો છો, કામ કરતા કરતા તમે ઓડિયો સાંભળીને વિડીયો સાંભળીને ભણી પણ શકો છો. એક રીતે જોઈએ ને તો ભાર વગરનું ભણતર હવે થયું, અને આ બધી ફેસિલિટીઝ પણ હવે વધી છે. પણ જો એનો ખરેખર સારી રીતે ઉપયોગ કરીએ ને તો એનો ખરેખર બહુ બધા બેનિફિટ છે. અને જો બધા વર્કિંગ છે તો એનો મતલબ એવો છે કે જે સમય તમારી પાસે છે, માની લો કે ઘરમાં બધા જ જોબ કરે છે, પણ રાત્રે તમે એક કે બે કલાક એવો કાઢી શકો કે જેમાં દરેક વ્યક્તિ છે એ આજના દિવસમાં પોતે શું કર્યું એના વિશેની ચર્ચા કરે. એ ચાહે વ્યક્તિ ઘરમાં રહેતી હોય કે બહાર જતી હોય, ઘરમાં રહેતી વ્યક્તિને પણ પૂછવામાં આવે કે આજના દિવસમાં તમે શું કર્યું, અને બહાર જતી વ્યક્તિને પણ એ પણ શેર કરે કે આજના દિવસમાં મેં શું કર્યું. તેનાથી કોમ્યુનિકેશન થશે ને, ઘણાને કોઈ આજના દિવસ દરમિયાન કોઈ પ્રશ્નો આવ્યા છે તો એના સોલ્યુશન પણ મળી શકશે.
0: હવે જયારે કાઉન્સેલિંગની વાત આવે ત્યારે કાઉન્સેલિંગ કોને લેવું, કોની પાસે લેવું, અને કેમ નક્કી થાય કે મારે કાઉન્સેલિંગની જરૂર છે? આપણે પોતે પણ નક્કી કરી શકીએ અથવા કોઈ આપણને બીજું પણ કહી શકે કે ભાઈ તારું વર્તન હવે આવું આવું થવા માંડ્યું છે, કાઉન્સેલિંગ લઈ લ્યો.
2: જી, અને ખાસ કરીને એમાં પ્રક્રિયા કેવી હોય છે?
1: જી, બહુ જ મહત્વનો પ્રશ્ન છે આ કે કાઉન્સેલિંગની જરૂરિયાત ક્યારે હોય છે. તો કાઉન્સેલિંગ એક વસ્તુ એવી છે, ઘણા લોકોને તમે કહેતા સાંભળ્યું હશે કે અમે પણ કાઉન્સેલિંગ કરીએ છીએ, પણ સામાન્ય વાત કરવી અને કાઉન્સેલિંગ કરવું એ બંને પ્રોસેસમાં ઘણો ડિફરન્સ હોય છે. નો ડાઉટ એ જે લોકો કહેતા હોય છે, એ લોકો કોઈ વ્યક્તિને સાંભળે છે ને સમજવાનો પ્રયત્ન કરે છે ને એમની સૂઝબૂઝ અને અનુભવ પ્રમાણે એમને સલાહ પણ આપે છે. એ બહુ જ મોટી અને સારી વાત છે કે એ પોતાનો સમય આપીને કોઈને સાંભળે છે, સમજવાનો પ્રયત્ન કરે છે.

0: કાઉન્સેલિંગ છે ને એ આખી એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે કે જેની અંદર વ્યક્તિને સાંભળવામાં આવે છે, એના જે સમસ્યા છે એના મૂળ સુધી જવામાં આવે છે અને ત્યાંથી મૂળથી આખી પ્રોસેસ કરવામાં આવે છે. જરૂર પડે તો અલગ અલગ થેરાપી આપવામાં આવે છે અને જીવનમાં ભવિષ્યમાં પણ આવનારા સમયમાં ક્યારેય પણ એમને આવી સમસ્યાઓ આવે તો એ કઈ રીતે એની સામે ફાઇટ કરી શકે એના માટે પણ તૈયાર કરવામાં આવે છે. એટલે આ આખી એક પ્રોસેસ છે. તો તમે જ્યારે પણ કાઉન્સેલિંગની જરૂરિયાત હોય ત્યારે એક પ્રોફેશનલી જે કાઉન્સેલિંગ કરતા હોય એનો સંપર્ક કરશો તો તમને ખૂબ સારું પરિણામ મળશે. અને લોંગ ટર્મ માટે જ્યારે તમે કોઈ સાથે વાત કરો છો, આજે તમને કોઈ સમસ્યા છે એના વિશેની તમે વાત કરી, ટેમ્પરરી તમને એનું સોલ્યુશન મળી ગયું, મન હળવું થઈ જશે, એની સમસ્યાનું સોલ્યુશન મળી જશે. જ્યારે તમે કાઉન્સેલર પાસે જાઓ છો ત્યારે મૂળથી આ બધી બાબતોનું સમાધાન મળશે અને ભવિષ્યમાં કોઈ સમસ્યા આવે એના માટે પણ તમને તૈયાર કરવામાં આવે છે. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. અને બીજું કે ખાસ તો કાઉન્સેલિંગની જરૂરિયાત કોને છે એમ કહીએ તો અત્યારે એક સર્વે મુજબ દર 7મી વ્યક્તિને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ છે. એટલે એના ઉપરથી આપણે અંદાજ લગાડી શકીએ કે કોને કોને વ્યક્તિની જરૂર નહીં હોય એમ કહીએ તો ચાલે. તમને જ્યારે કોઈ વાતને લઈને સ્ટ્રેસ આવે છે, એન્ઝાયટી થાય છે, ડર આવે છે, ગુસ્સો આવે છે, બહુ સામાન્ય બાબત છે, પરંતુ એ વારંવાર આવે છે, લાંબો સમય રહે છે, એનાથી રોજિંદા જીવનમાં તકલીફ પડે છે, એમાં ડિફરન્સ આવે છે, ત્યારે તમારે એનું સોલ્યુશન લઈ આવવાની જરૂર છે. જ્યારે તમને તમારા અથવા તો બીજાના કોઈના બિહેવિયરમાં ચેન્જીસ દેખાય છે તેના કારણે, તો ત્યારે તમારે કાઉન્સેલિંગની જરૂરિયાત હોય છે. કોઈ પણ વાતચીત કરીએ છીએ કોઈ વ્યક્તિની સાથે તો ત્યારે વાતચીત દરમિયાન તમને ઘણી વખત એવું ફીલ થાય કે મારે કારણે હું વાતચીત કરું ત્યારે કેમ આવા પ્રશ્નો વારંવાર ઊભા થાય છે, તો ત્યારે તમારે સમજવું જોઈએ કે મારે કાઉન્સેલિંગની જરૂર છે. જ્યારે તમને નોર્મલી તમે આરામથી સૂઈ શકો છો પણ ક્યારેક થોડાક સમયથી એવું થાય છે કે તમને ઊંઘવામાં તકલીફ પડે છે, તમારા ફૂડ પ્રોસેસ છે, હેબિટ છે, એમાં તમને કોઈ તકલીફ છે, કોઈ ચેન્જીસ દેખાય છે, તો ત્યારે પણ આપણે એના વિશે અપડેટ થઈને કાઉન્સેલિંગ લેવું જ જોઈએ. અને કાઉન્સેલિંગ લેવું એ બહુ જ સારી અને જરૂરી વસ્તુ છે. એમાં કોઈ જ શરમ કે સંકોચ રાખવાની જરૂર બિલકુલ નથી. જ્યારે આપણને તાવ આવે છે, પેટમાં દુખે છે, માથું દુખે છે ત્યારે આપણે કેમ ડોક્ટર પાસે જઈએ છીએ? એવી જ રીતે જ્યારે આપણું મન બીમાર છે ત્યારે આપણે એટલીસ્ટ આપણા માટે થઈને અથવા તો આપણી આસપાસ રહેતા લોકો માટે થઈને આ સ્ટેપ લેવો જરૂરી છે.
1: તો કર્તવ્યબેન, આપનું જે એક બહોળો અનુભવ છે કાઉન્સેલિંગનો, તેમાં કઈ કઈ ઉંમરના લોકો આવતા હોય છે અને નોર્મલી કેવા પ્રશ્નો વધારે આવતા હોય છે?
0: દરેક ઉંમરના એક અલગ અલગ પ્રશ્નો છે. જેમ કે બાળકો છે તો અત્યારના બાળકોમાં આપણે જોવા મળીએ તો મોબાઈલ ફોન એડિક્શન હોય છે. જો મોબાઈલ હાથમાં આપો તો શાંતિથી એક જગ્યાએ બેસીને જમશે, નહીં તો એ જમશે નહીં. પણ એવી બાળકની હેબિટ પેરેન્ટ્સે જ આપી છે કે ભાઈ શાંતિથી બેસીને કામ કરવા દે એટલે હું એને ફોન આપી દઉં હાથમાં. તો એવી સમસ્યાઓ આવે છે ત્યારે અમારે ફેમિલી કાઉન્સેલિંગ કરવું પડતું હોય છે કે બાળકોના રિલેટેડ જે કોઈ પણ કિસ્સા છે તેમાં પેરેન્ટ્સનું પણ સાથે કાઉન્સેલિંગ કરવું પડતું હોય છે. પછી જ્યારે એડલ્ટ્સ આવે છે તો એડલ્ટ્સ છે અથવા તો ટીનેજર્સ છે તો એમને સ્ટડી રિલેટેડ પ્રશ્નો હોય છે, એગ્રેશનના રિલેટેડ પ્રશ્નો હોય છે, અથવા તો અમુક એજમાં દરેક બાળકો આ વસ્તુ ફીલ કરતા હોય છે કે મને કોઈ સમજતું જ નથી, મને કોઈ સમજવા વાળું જ નથી. એટલે ત્યારે એમને ખાલી સાંભળીએ, સમજીએ ને એવું શું કામ લાગે છે તમને, ક્યાં બેઝ પર લાગે છે, એને એ આખી પ્રોસેસ હોય છે. તો એના ટીનેજના પણ અલગ અલગ પ્રશ્નો હોય છે, રિલેશનશીપ ઇસ્યુઝ હોય છે, ફેમિલી ઇસ્યુઝ હોય છે. ફેમિલી ઇસ્યુઝ છે બહુ જ બધા જ એજ ગ્રુપમાં એક જોઈએ ને તો એ અસર કરતું હોય છે, ચાહે નાનું બાળક છે કે મોટી ઉંમરની વૃદ્ધ છે. ફેમિલી એ વસ્તુ એવી છે કે જ્યારે બહારથી તમે ગમે તેટલો સ્ટ્રેસ હોય છે, એન્ઝાયટી હોય છે, ગમે તે હશે, પણ જો ઘરમાં આવીને તમને શાંતિનો અનુભવ થતો હશે ને તો તમે બધી સમસ્યાઓ સામે લડી શકશો. એટલે ફેમિલીના રિલેટેડ કાઉન્સેલિંગ છે અમે મોટા ભાગે ઘણી બધી બાબતોમાં એને પ્રાયોરિટી આપતા હોઈએ છીએ.
2: પછી એક અટલબેન, એવું પણ મેં સાંભળ્યું છે કે જ્યારે બોર્ડર પર રહેતા સૈનિકો હોય એ જ્યારે ઘરે પાછા આવે છે એમને પણ કાઉન્સેલિંગની જરૂર પડે છે, કારણ કે એમને આખું વાતાવરણ જેમાંથી તેઓ સ્ટ્રેસમાંથી આવે છે, તો એ કઈ રીતે મદદરૂપ થાય છે એમાં?
0: જી, દરેક ક્ષેત્રોમાં જેમ તમે વાત કરી કે બોર્ડર પર જે સૈનિકો છે એમને કાઉન્સેલિંગ આપવામાં આવે છે, એમને માટે અલગ કાઉન્સેલર પણ નિમણૂક કરવામાં આવતા હોય છે. એ જ રીતે સ્પોર્ટ્સને કોઈ પણ ક્ષેત્ર છે ત્યાં પણ કાઉન્સેલિંગ આપવામાં આવતું હોય છે. હવે ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં પણ કાઉન્સેલર રાખતા હોય છે કે 15 દિવસે અથવા તો મહિનામાં એક વખત કાઉન્સેલર છે એમને ઇન્ડસ્ટ્રીના કોઈ પણ એમ્પ્લોઈઝ છે એની કાઉન્સેલિંગ કરે, એમને હેલ્પ કરે જેથી

0: એના કારણે એને રિઝલ્ટ એ પણ જોવા મળે છે કે પ્રોડક્ટિવિટી વધે છે એમની, એટલા માટે એ લોકો એની ઉપર વેઇટેજ આપે છે. પ્લસ હવે સ્કૂલ ના કોલેજીસ ની અંદર કમ્પલસરી થઈ ગયું છે, હજુ સુધી એ વસ્તુ અવેરનેસના અભાવને કારણે અથવા તો એની સિરિયસનેસ લોકોમાં નથી કદાચ એવું કહી શકીએ, તેના કારણે એ પ્રશ્નો હજી ઘણા ઉભા છે કે દરેક સ્કૂલ કોલેજમાં કાઉન્સેલર નથી. પણ રૂલ પ્રમાણે જો જોઈએ તો દરેક શાળા અને કોલેજની અંદર કાઉન્સેલર રાખવા ફરજિયાત છે. કોલેજ અને યુનિવર્સિટીમાં 100 વિદ્યાર્થી એક કાઉન્સેલર રાખવા ફરજિયાત છે, અને 100 થી વધારે સંખ્યા હોય એવા દરેક સ્કૂલની અંદર કાઉન્સેલર રાખવા ફરજિયાત છે. આ એક નિયમ આવેલો છે જે બધા માટે એટલા જ લાગુ પાડવામાં આવ્યો છે કારણ કે અત્યારના કાઉન્સેલિંગની જરૂરિયાત એટલી વધારે છે, અને રાજકોટનો જે સ્યુસાઇડલ રેટ આપણે જોઈએ તે દિવસે ને દિવસે ખૂબ વધ્યો છે. ઇવન હમણાં જે છેલ્લે સર્વે બહાર પાડ્યો છે એમાં જે ઇન્ડિયાના જે બધા સિટીઝ છે નોન મેટ્રો સિટીઝ એમાં રાજકોટ છે બીજા નંબરે છે સ્યુસાઇડ રેટમાં. એટલે આપણે રાજકોટમાં જો ખાલી જોઈએ તો આપણને ખ્યાલ નથી હોતો કે આપણી આસપાસ આટલું બધું પ્રમાણ આત્મહત્યાનું ને એવું હશે, પરંતુ છે એ આપણે આજે બધા સ્ટડીઝ ને બધું વાંચીએ એના ઉપરથી ખ્યાલ આવે. એટલા માટે જ આ નિયમ લાગુ પાડવામાં આવ્યો છે.
1: એટલે બહારથી જોવામાં રંગીલું રાજકોટ આપણે કહેતા હોઈએ છીએ, પણ અંદર ઉતરીએ ત્યારે ખ્યાલ આવે છે. તો કર્તવ્યબેન, હવે પૂછવાનું એ મન થાય કે આપણે માનસિક સ્વાસ્થ્યની જયારે વાત કરીએ તો એવી કોઈ તમે ટિપ્સ આપી શકો કે આપણે આખા દિવસમાં એવી શું શું એકાદ બે વસ્તુ કરી શકીએ કે જેના કારણે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે?
0: જી ચોક્કસ. પહેલા તો સવારને જાગીને સૌથી પહેલું કામ તો એ કરવાનું કે મિરરમાં જોઈને પોતાની જાતને સ્માઈલ આપતા શીખવું જોઈએ. તમારી જાત સાથે તમે 2-4 વાક્યોની કોમ્યુનિકેશન કરો કે યુ આર ઇનફ, યુ આર ટ્રુલી બ્લેસ્ડ. કોઈ પણ તમને જે મગજમાં યુ આર વેરી કોન્ફિડન્ટ, યુ આર વેરી હેપી, મિરરમાં તમારી સામે જે વ્યક્તિ છે એને તમે ઉઠીને સૌથી પહેલા તો 2-4 સારા શબ્દો કહેતા શીખો. પછી તમારે દુનિયા પાસેથી એવું એક્સપેક્ટ કરવાની જરૂરિયાત નહીં પડે કે કોઈ મને અપ્રિશિએશન આપે, એની પહેલા તમે પોતાને આપી દીધું હશે. બીજું કે જે તમારે રોજિંદા જીવનમાં જે પ્રોબ્લેમ આવતા હોય છે, ઘણાને એવું હોય છે કે વર્ક પ્રેશર એટલું બધું હોય છે તો ઘણી બધી સમસ્યાઓ એક સાથે ભેગી થાય, તો એને એનાલિસિસ કરવું જરૂરી છે. પોતાની વાતને સમજવી, પોતાની લાગણીઓને સમજવી અને બીજાને સમજાવવી એ એક સ્કિલ ડેવલપ કરવાની જરૂરિયાત છે, જેને ઇમોશનલ મેચ્યોરિટી આપણે કહી શકીએ. ઇમોશનલ મેચ્યોરિટી એ પ્રેક્ટિસથી જ આવશે. અને બીજું ખાસ એ વસ્તુ કે આ દરેક ઉંમરની વ્યક્તિને આ વસ્તુ લાગુ પડતી હોય છે કે ક્યારેય ટેમ્પરરી ઇમોશનમાં પરમેનન્ટ ડિસિઝન નહીં લેવાના, તેના કારણે ઘણી બધી સમસ્યાઓ છે ઊભી થતી હોય છે. એટલે આ એક બાબતનું ખાસ રોજિંદા જીવનમાં જ્યારે નિર્ણયો લેવાના હોય ત્યારે તમારે જરૂરિયાત છે કે આ બાબતને તમે ધ્યાનમાં રાખો. બીજું, તમે મેડિટેશન છે એ તમારા રોજિંદા જીવનમાં એડ કરી શકો. રિલેક્સેશન થેરાપી કરીને છે, તમે સર્ચ કરી શકો અથવા તો કોન્ટેક્ટ કરીને પણ પૂછી શકો કઈ રીતે કરું. તો આવી અમુક ટેકનિક્સ છે જે તમે રોજિંદા જીવનમાં અપ્લાય, રોજ રાત્રે ફોન જોઈને આપણે સૂઈએ, ગીતો સાંભળીને સૂઈએ, એની બદલે 10 કે 15 મિનિટ કાઢીને આપણે રિલેક્સેશન થેરાપી આપણે પોતાની જાત ઉપર કરીને પછી સૂઈએ તો આરામથી નિંદર આવી જાય છે અને આપણું મગજ જ્યારે આપણે બીજે દિવસે જાગીએ ત્યારે ફ્રેશ હોય છે, નવા કામ કરવા માટે, ચેલેન્જીસ એક્સેપ્ટ કરવા માટે તૈયાર હોય છે.
2: વાહ વાહ, ખૂબ સરસ વાત થઈ આપણે. અને કર્તવ્યબેન, તમે જે વાત કરી એમાં તમે ઘણા બધા અત્યાર સુધી લોકોને મળ્યા હશો, વિવિધ પ્રકારના કાઉન્સેલિંગ કર્યા હશે, તો એમાં કોઈ ખાસ વિશેષ અનુભવ આપને યાદ આવે છે
1: કે પરિવર્તન કેવી રીતે આવે છે કાઉન્સેલિંગથી?
0: જી, કિસ્સો કહું કે લગભગ 1-1.5 મહિના પહેલા એમનું કાઉન્સેલિંગ સેશન્સ પૂરા થયા હતા. એક પેશન્ટ છે એમનું, એમનો મને કોલ આવ્યો કે તમે જે મને કાઉન્સેલિંગ કરાવ્યા, બધા જે સેશન્સ લીધા, લગભગ 8-10 સેશન્સ થયા હતા એ બેનના, તમારા સેશન્સ પૂરા થયા પછી મને મારી પોતાની જાત ઉપર એટલો કોન્ફિડન્સ આવ્યો. કોલેજમાં ભણતા હતા બેન, એમને બધા જ સેમેસ્ટરમાં કેટી હતી અને એમને કહ્યું કે તમારા કાઉન્સેલિંગથી બધી એક્ઝામમાં પાસ પણ કરી દીધી છે અને મારી જે રિસન્ટ હમણાં એક્ઝામ હતી એ પણ થોડા દિવસ પહેલા પૂરી થઈ, તો એ પણ મેં સોલ્વ કરી દીધી છે. અને એમને સ્પેશિયલી એ કહેવા માટે ફોન કર્યો કે થેન્ક યુ તમે એ દિવસે મને રડાવી, કે તમે જો મને ના રડાવી હોત ને તો હું આખી એક્ઝામ અથવા તો આખી જિંદગી રડત. એટલે તમે દિવસે રડાવીને મને હળવી કરીને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.
1: એટલે નાની એવી વસ્તુ છે કે રડાવી, પણ એના કારણે એ બેન હળવા થયા અને ખૂબ પછી એમની જીવનમાં પરિવર્તન આવ્યા.
2: તો અટલબેન આપણે જોયું ને

0: તો આ વાતો પરથી એવું લાગે કે મનને જો યોગ્ય દિશા મળી જાય ને અને મન સાથે જો દોસ્તી થઈ જાય ને તો આપણને ચોક્કસ સાચો માર્ગ મળે છે અને આપણું ધ્યેય પ્રાપ્ત કરવામાં જે આત્મવિશ્વાસ અને હિંમત છે ને એ બધું આપણને આપણી પાસેથી જ મળી જાય.
1: બિલકુલ. અને મને લાગે છે કે કર્તવ્ય ભટ્ટ સાથે આપણને જેવી મજા આવી વાત કરવાની, મિત્રોને પણ ઈચ્છા હશે કે એમની સાથે વાત કરે કે માર્ગદર્શન મેળવે, તો એમનો નંબર મિત્રોને લખાવી દઈએ.
0: ચોક્કસ. કર્તવ્ય ભટ્ટનો નંબર છે 72 03 81 09 81 09 77 77 72 03 81 10 97. તો કર્તવ્યબેન, આપ આપનો સમય ફાળવીને આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને શ્રોતાઓને ખૂબ મહત્વપૂર્ણ અને મદદરૂપ થઈ શકે તેવી માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા માધ્યમથી અમે લોકો સુધી પહોંચીને આ વાત દર્શાવી શકીએ.
0: તો અટલબેન, આટલી સરસ માહિતી પછી હવે કાર્યક્રમ પૂરો કરીએ ને એ પહેલા એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.
1: ચોક્કસ.

0: તો આ સરસ મજાના ગીત પછી હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે.
1: પણ મિત્રોને કહીએ કે આપને સહયર કાર્યક્રમ કેવો લાગે છે,
0: જી
1: એના પ્રતિભાવ

0: સહિયર બહેનો માટેનો આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, બરાબર 1 વાગે હિન્દીમાં સમાચાર અને 1:05 અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મુનીશ શર્મા. सरकार ने तरल प्राकृतिक गैस एलएनजी की आपूर्ति से आपातकालीन पाबंदियों को हटा लिया है. ये निर्णय पश्चिम एशिया संघर्ष में युद्ध विराम के बाद होर्मुज जलडमरू मध्य से प्राकृतिक गैस की आपूर्ति फिर शुरू होने के बाद किया गया है. पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय ने एक अधिसूचना में कहा है कि प्राकृतिक गैस आपूर्ति नियमन आदेश 2026 में

આજના સુગમ સંગીતના કાર્યક્રમમાં આપ જનાર્દન રાવલને સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 ગુજરાતીમાં સમાચાર અપાશે.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. સરકારે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં

0: દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા લિક્વિફાઇડ નેચરલ ગેસ LNG શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો પરત ખેંચી લીધા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે કુદરતી ગેસ પુરવઠા નિયમન ઓર્ડર 2026માં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં મુખ્ય કટોકટી જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા LNG શિપમેન્ટમાં વિક્ષેપ બાદ આ વર્ષે માર્ચમાં આવશ્યક ચીજવસ્તુ કાયદા હેઠળ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ઇથેનોલ કોઈ નવો ખ્યાલ નથી અને તેનો ઉપયોગ એક સદીથી વધુ સમયથી થઈ રહ્યો છે. રાજસ્થાનમાં એક સભાને સંબોધતા શ્રી પુરીએ કહ્યું કે સરકાર તેના જૈવિક ઇંધણ મિશ્રણ કાર્યક્રમની રચનાત્મક ટીકાનું સ્વાગત કરે છે. તેમણે ખાતરી આપી કે સરકાર સૂચનો અનુસાર જરૂરી સુધારા કરશે.
1: एथेनॉल का काम ना हमने इन्वेंट किया, 100 साल से इस पे काम हो रहा है. भारत में अगर आ जाए तो इस पे पहली योजना बनाई थी कांग्रेस की सरकार ने, मैं बात कर रहा हूँ 2006 से लेकर 2008, और हमारा एक टारगेट था कि 5% हमें बायोफ्यूल ब्लेंडिंग करनी है 10 स्टेट्स और यूनियन टेरिटरी में, कर नहीं पाए. वो दूसरी बात है, 1.4% पे हमारी गाड़ी रुक गई.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રાબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર આવતીકાલે જકાર્તાની મુલાકાતે જવા રવાના થશે. પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયાની આ ચોથી મુલાકાત છે. મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રાબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. સરકારે ભાવ સ્થિરીકરણ બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો છે, જે 1875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા ખરીદ ભાવ ડુંગળીના ખેડૂતોને વધુ સારું વળતર સુનિશ્ચિત કરશે અને બફર ખરીદીના પ્રયાસોને ટેકો આપશે. ભારત તેની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ કેરળના કોચીમાં આવતીકાલથી શરૂ થનારી 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલા નેતૃત્વ વિકાસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થશે, જ્યારે સહિયારી પ્રાથમિકતાઓ પર સહયોગને આગળ ધપાવશે. મહિલા કાર્યકારી જૂથની બેઠક સભ્ય દેશોને મહિલાઓ નેતૃત્વ વિકાસ પર ચર્ચા અને સર્વસંમતિ બનાવવાની તક પૂરી પાડશે. આ અંગે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ બેઠક 8 અને 9 જુલાઈના રોજ યોજાનારી બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠક માટે મજબૂત પાયો નાખશે. ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા માટેની ગેરંટી મિશન ગ્રામીણ 1 જુલાઈ 2025થી સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે. શ્રી ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. તેમણે કહ્યું કે વિકસિત ભારત જીરામજીને માત્ર 1 જ દિવસમાં દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો. છત્તીસગઢના પ્રખ્યાત પાંડવાણી ગાયિકા પદ્મવિભૂષણ તીજનબાઈનું આજે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમારીને કારણે એઇમ્સ રાયપુરમાં સારવાર લઈ રહ્યા હતા. આજે સવારે લગભગ 3:15 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. શક્તિશાળી અવાજ અને વિશિષ્ટ વર્ણન શૈલીથી તીજનબાઈએ પાંડવાણીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અપાવી હતી. ભારતીય લોકકલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ પાંડવાની ગાયિકા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. अमरनाथ यात्रा में

પહેલા બે દિવસ દરમિયાન 32,313 ભક્તોએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા. યાત્રાના બીજા દિવસે 20,145 ભક્તોએ દર્શન કર્યા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. શ્રદ્ધાળુઓનો ચોથો સમૂહ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર યાત્રિક નિવાસથી કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ રવાના થયો. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે રામવિલાસ પાસવાને સમાજના વંચિત અને નબળા વર્ગના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે રામવિલાસ પાસવાનને જાહેર સેવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ માટે હંમેશા યાદ રાખવામાં આવશે. હવામાન વિભાગે જણાવ્યું, આગામી કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. નૈઋત્યનું ચોમાસું આગામી 4 દિવસમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગો, ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર અરબી સમુદ્રમાં આગળ વધવાની શક્યતા છે. આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આસામ, મેઘાલય, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, કેરળ અને માહીમાં દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. દિલ્હીમાં વાવાઝોડા અને તોફાની પવનો સાથે હળવા વરસાદની શક્યતા છે. અમેરિકા ગઈકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી સાથે તેની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણી કરી. વોશિંગ્ટનમાં મુખ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ મોલમાં એકઠા થયેલા હજારો લોકોને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન નિવૃત્ત સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી અને આ ઉજવણી દેશના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાવી. ક્રેમલિન અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ટેલિફોન પર વાતચીત કરી હતી. રશિયન રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉશાકોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકાના સ્વતંત્રતા દિવસની 250મી વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને ક્રેમલિન દ્વારા યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિની માહિતી આપી હતી. ઉશાકોવે કહ્યું કે રશિયન દળો સંપર્ક રેખા પર આગળ વધી રહ્યા છે અને દાવો કર્યો હતો કે કેટલાક યુરોપિયન દેશોને યુદ્ધ અંગેની ગેરસમજ છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી અને લશ્કરી, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર સમયાંતરે વાતચીત કરવા સંમત થયા. વેનેઝુએલાના રાષ્ટ્રીય સભાના પ્રમુખ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે ભૂકંપમાં મૃત્યુઆંક 2,954 પર પહોંચ્યો છે અને 16,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. લોકતાંત્રિક ગણરાજ્ય કોંગોમાં ઇબોલાનો પ્રકોપ સતત ફેલાઈ રહ્યો છે. રોગચાળામાં હાલમાં અત્યાર સુધીમાં 1,528 કેસોની પુષ્ટિ કરી છે અને 492 લોકોના મોત થયા છે. દેશના જાહેર આરોગ્ય અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિસ્થિતિ અહેવાલ મુજબ 239 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે 628 આઇસોલેશનમાં છે અથવા સારવાર હેઠળ છે. આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડે અન્ય સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. સરકારે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. અને આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં આવશે તો જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. ગાંધીનગરના કલોલમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાંતિ નિવાસ છાત્રાલયના લોકાર્પણ અને વલ્લભ વિદ્યાવિહાર શાળાના ભૂમિપૂજન સમારોહને સંબોધતા શ્રી પટેલે શિક્ષણ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું કે દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે શિક્ષણ ઘણું જરૂરી છે.
1: આપણે બધાએ હંમેશા વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, તો વિકસિત ગુજરાત માટે શું કરવાનું? તો કે ભાઈ, એકલો એક શહેર કે બે શહેર કે દસ શહેર બહાર આવી

0: से तो नहीं चाले। मुख्य प्रवाह मां नाना मां नानो माणस छेवाड़ानो माणस पण मुख्य प्रवाह मां आवशे तो ज आपणे विकसित गुजरात तरफ आगळ वधी शकीशुं ने विकसित गुजरात थी विकसित भारत तरफ जाय। तो एना माटे आपणे हर हमेश प्रयत्न कर्या छे।
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કુબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય નહેરના બ્રિજનું 12 લેનના રૂપાંતરણના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. 6 લેન બ્રિજની બંને તરફ 3 નવા લેનના બ્રિજના નિર્માણ માટે અંદાજે 48 કરોડ રૂપિયાની આ પરિયોજના છે. સાથે જ શ્રી પટેલે ગાંધીનગર વિમાનમથક માર્ગ પરના 1.48 કિલોમીટર લંબાઈ ધરાવતા અને અંદાજે 175 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજ્યના પ્રથમ નવા કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું પણ લોકાર્પણ કર્યું. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અમદાવાદના સારંગપુર સર્કલ નજીક ડોક્ટર બી આર આંબેડકર પ્રતિમા પરિસર ખાતે નમો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા. મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ અભિયાન અંતર્ગત શ્રી વાજાએ શ્રમદાન કરી સૌને સ્વચ્છતા જાળવવા અપીલ કરી. પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વાજાએ રાજ્યમાં જે શાળાને પાઠ્યપુસ્તકો ન મળ્યા હોય તે પ્રશ્નનો જવાબ પણ આપ્યો હતો.
2: સમગ્ર ગુજરાત રાજ્ય મેં પાઠ્ય પુસ્તક કા વિતરણ હો ચુકા હૈ પહોંચ ગયા હૈ ફિર ભી અગર આપકે સંજ્ઞાન મેં એસી કુછ હૈ શાળા જો આપ કહેતે હૈ કે જહાં નહીં મિલા હૈ તો આપ મારા ધ્યાન મુજે બોલીએ તો વહાં વ્યવસ્થા હો જાયેગી લેકિન મેરે હિસાબ સે સમગ્ર રાજ્ય મેં અભી પાઠ્ય પુસ્તક કા વિતરણ હો ચુકા હૈ.
1: અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળ પર આગામી 3 કલાકમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ તમામ જિલ્લામાં વાવાઝોડા સાથે પવન ફૂંકાવા અને વીજળી પડવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું. બીજી તરફ રાજ્યભરમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 5.25 ઇંચ જેટલો વરસાદ અમરેલીના રાજુલા તાલુકામાં થયાના અહેવાલ છે. અમરેલીના રાજુલા અને ખાંભા પંથકમાં ગત 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ થતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો. જ્યારે ધાતરવડી અને રાયડી બંધ છલોછલ ભરાતા 11થી વધુ ગામને હાઈ એલર્ટ પર રખાયા છે. તો રાજુલા સાવરકુંડલા રાજમાર્ગને વાહનવ્યવહાર માટે બંધ કરાયો. ધારાસભ્ય હીરા સોલંકીએ એક વિડીયો જાહેર કરી સ્થાનિક તરવૈયાઓને બચાવ કામગીરીમાં જોડાવા અપીલ કરી. તો ગીર સોમનાથના સામતેર ગામમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ SDRFની ટુકડીએ અતિ વરસાદના કારણે ઘરમાં ફસાયેલા 4 લોકોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. ત્યારે ગાંગડા ગામમાં 250થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું. બોટાદમાં પણ 1 દિવસના વિરામ બાદ શહેર અને જિલ્લાના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. મહેસાણાના ધરોઈ બંધ વિસ્તારને અંદાજે 1,100 કરોડ રૂપિયાના ખર્ચે વિશ્વ સ્તરના ટકાઉ પ્રવાસન અને યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. આ પરિયોજના અંતર્ગત સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, ઐતિહાસિક તારંગા હિલ્સ અને પ્રાચીન વડનગર જેવા પ્રવાસન સ્થળ આવરી લેવાયા છે. જ્યારે પ્રકૃતિ અને સંસ્કૃતિના સમન્વય સમાન પંચતત્વ પાર્ક અને સંગીત શાંતિની અનુભવ કરાવતું નાદ બ્રહ્મ ઉપવન અને એડવેન્ચર ફેસ્ટિવલ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ કેન્દ્ર બનશે, તેમજ સ્થાનિકો માટે પણ રોજગારીના દ્વાર ખુલશે. વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ આ પરિયોજના અંતર્ગત ચાલી રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિરમાં ભરવાડ સમાજ દ્વારા ગાય માતાના ધણને ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે લવાતા આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ગાય માતાને જોઈ ભક્તો પણ ઉત્સાહમાં આવી ગયા. તો મંદિર ટ્રસ્ટ દ્વારા અલગથી દર્શન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે સાંભળશો સમાચાર સમીક્ષા. આજનો વિષય છે નમો સ્વચ્છતા અભિયાન થકી આરોગ્ય સંસ્થાઓની સફાઈ. લેખન હર્ષલ પંડ્યા, રજૂઆત જયેશ વેગડા.
4: રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને સલામત આરોગ્ય

0: સેવાઓ મળી રહે તે હેતુથી 1 જુલાઈથી 7 જુલાઈ દરમિયાન રાજ્યમાં નમો સ્વચ્છતા અભિયાન આરંભાયું છે. મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS ઓડિટોરિયમ ખાતેથી આરંભાયેલા રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યની 12,000 જેટલી આરોગ્ય સંસ્થાઓને સ્વચ્છ કરવાનો મુખ્ય આશય છે. આ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના પેટા કેન્દ્રથી લઈને મેડિકલ કોલેજ અને હોસ્પિટલો સુધી તમામ 12,000થી વધુ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે વ્યાપક સ્તરે સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીએ નમો સ્વચ્છતા અભિયાનનો આરંભ કરાવતા કહ્યું કે સરકાર તો સફાઈ કરશે જ, પણ સાથે સાથે હવે ગંદકી ફેલાવનારાઓની યોગ્ય અને દાખલારૂપ વ્યવસ્થા કરાશે.
1: આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે, એને પ્રોસેસ રહી કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાડી દેખાવાના જ. એટલે 7 દિવસનું અભિયાન છે. પણ પછી હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે ને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે ઘડીએ કહું છું, પણ આ વ્યક્તિઓ કાં તો આ ભાઈ એને ગાંટતા નથી ને ત્યાં કચરો કર્યા કરે છે, કાં તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે થશે ને થશે.
0: આ અભિયાન હેઠળ મુખ્યત્વે હોસ્પિટલ પરિસરમાંથી સ્ક્રેપ, ભંગાર, જંક અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય નિકાલ, બિલ્ડીંગ તથા કેમ્પસની સઘન સાફસફાઈ, શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા અને પાઇપલાઇનનું જરૂરી સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર અને ઇલેક્ટ્રિક સેફટી, ફર્નિચરનું સમારકામ, માઇનર સિવિલ વર્ક્સ તેમજ ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીઓ હાથ ધરાઈ છે. આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયા સુરતની સ્મિમેર હોસ્પિટલમાં આ અભિયાનમાં ભાગ લેતા કહ્યું હતું કે સરકારની આરોગ્ય સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકો માટે મંદિર સમાન છે અને આ મંદિરને સ્વચ્છ રાખવાની પ્રત્યેકની જવાબદારી છે. હવે આ જવાબદારી તમામે અદા કરવી જ પડશે.
2: કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે ઓફિસ હોય, પિચકારી મારી કે ગંદુ કર્યું તો એમને દંડ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. ખરેખર ગરીબ લોકો માટેનું આ મંદિર છે અને એમ આવીને સાજા થાય, જો ત્યાં ગંદકી કરે, ત્યાં પિચકારી પાન માવાની મારે, આ એક અસંસ્કાર છે. આ અસંસ્કારિતા જો પ્રગટ કરશે તો સરકાર 100% દંડનો દંડો ઉગામશે.
0: 7 દિવસના આ અભિયાનમાં આજના દિવસ સુધી રાજ્યભરની આરોગ્ય સંસ્થાઓમાંથી મોટા પાયે સ્વચ્છતા થઈ રહી છે, તેમજ આ સંસ્થાઓમાં પડી રહેલા પુરાણા સરસામાનને હટાવીને જે ઓરડાઓમાં વર્ષોથી પડી રહેલો નકામો સામાન કાઢવામાં આવી રહ્યા છે, જેને કારણે વર્ષોથી બંધ પડેલા ઓરડાઓ પણ ખાલી થઈ રહ્યા છે અને જેને કારણે ઓરડાઓની જે ઘટ પડી રહી છે તે પણ નહીં રહે અને મોકળાશ થશે. આ અભિયાનના પહેલા પગલા તરીકે બિન ઉપયોગી ચીજવસ્તુઓની ઓળખ કરવી, તો આજ દિન સુધી આવી 1,30,000 જેટલી નકામી વસ્તુઓની ઓળખ કરવામાં આવી છે. આવી વસ્તુઓમાંથી 6,000 જેટલી વસ્તુઓનો નિકાલ કરી દેવાયો છે. ફક્ત બિન ઉપયોગી વસ્તુઓ ગણીને તેનો નિકાલ કરી દેવામાં આવી રહ્યો નથી, પરંતુ જે ચીજ વસ્તુઓનું સમારકામ કરીને ફરી ઉપયોગમાં લેવાય તેવું હોય તેવી 6,000 જેટલા સામાનનું સમારકામ કરાવીને તેનો ફરી ઉપયોગ કરાઈ રહ્યો છે, જેમાં ફર્નિચર, એમ્બ્યુલન્સ, સરકારી વાહન અને તબીબી ઉપકરણોનું સમારકામ કરવામાં આવ્યું છે, જેને કારણે રિપેરિંગના સામાન્ય ખર્ચ કરીને મોટા ખર્ચમાંથી બચી શકાય છે. આ ઉપરાંત જે ઓરડાઓમાંથી સામાન ખાલી કરાયો છે તેવા 822 જેટલા ઓરડાઓ ખાલી થયા છે, જે આગામી સમયમાં ઉપયોગમાં લઈ શકાશે, જ્યારે બાકી રહેલી બિન ઉપયોગી વસ્તુઓની નિયમાનુસાર નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારે તો આ આરોગ્ય સંસ્થાઓની સ્વચ્છતા શરૂ કરી છે, પરંતુ શિસ્તબદ્ધ અને સમાજમાં જવાબદાર તરીકેની સૌ નાગરિકોની પણ આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા જાળવણી તેમજ અન્યને ગંદકી કરતા અટકાવવાની એટલી જ ફરજ અને જવાબદારી નિભાવીને જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાના સૂત્રને સાર્થક કરી શકાય.
3: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા. આજનો વિષય હતો નમો સ્વચ્છતા અભિયાન થકી આરોગ્ય સંસ્થાઓની સફાઈ. લેખન હર્ષલ પંડ્યા, રજૂઆત જયેશ વેગડા.
4: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે.
5: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સંઘગાન શિક્ષણ. આજે આપ સાંભળશો ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત.

0: तुमने गाना सीख लिया, इसे अब तुम सब मिलकर गाओ देखें।
1: 1 2 3 4

0: હમણાં જ આપ સંઘગાન શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત સાંભળી રહ્યા હતા, જેના કવિ હતા કેસી પાણીગ્રહી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે.

આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 વાગ્યા છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું અમારી આજની બીજી સભામાં સાંજે 5 વાગે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર.

0: एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
0: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે। ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: ઓલા ચીમનની વાત સાંભળીને,
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
1: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
0: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે। ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી।

0: છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना वर्तर मा ऐतिहासिक वधारो करीने राज्यना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરિ। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે।
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે।
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે।
0: એક સંવેદનશીલ અને કલ્યાણકારી ઐતિહાસિક ખેડૂત લક્ષી નિર્ણય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂત હિતના દ્રઢ સંકલ્પ અને દૂરંદેશી વિઝનને સાકાર કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકારે વીજ ટાવર અને વીજ લાઇનના વળતરમાં ઐતિહાસિક વધારો કરીને રાજ્યના લાખો ખેડૂતોની ચિંતાઓને દૂર કરી છે। ખેડૂતોને જમીનની જંત્રીના દરે વળતરની જગ્યાએ હવે મળશે માર્કેટ રેટના બમણા ભાવ। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે વળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પાર

एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना बढ़तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ બળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને પાછા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।

0: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। तराने नए पुराने कार्यक्रम लेके हम हाजिर होंगे बस थोड़ी ही देर में।
1: अंतरियाल विस्तारों ना जनजातीय विद्यार्थियों ना सपनाओं ने हवे मली रही छे नवी पांखो। शाला सुधीनी लांबी अने मुश्किल राह हवे बनी छे शिक्षण तरफनी सुरक्षित अने सरल सफर। जेना थकी आदिजाति ना विद्यार्थियों પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।
2: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 6 થયા છે. મિત્રો, હવે સાંભળી સુગમ સંગીત અંતર્ગત જૂની રંગભૂમિના ગીતો. પ્રથમ ગીતને સ્વર આપ્યો છે પ્રીતિ ગજ્જરે.

0: एक संवेदनशील अने कल्याणकारी ऐतिहासिक खेडूत लक्षी निर्णय माननीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना खेडूत हित ना दृढ़ संकल्प अने दूरंदेशी विजन ने साकार करता माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल नी संवेदनशील सरकारे वीज टावर अने वीज लाइन ना बढ़तर मा ऐतिहासिक वधारो करीने राज्य ना लाखों खेडूतों नी चिंताओं ने दूर करी छे। खेडूतों ने जमीन नी जंत्री ना दरे वर्तर नी जग्याए हवे मळशे मार्केट रेट ना बमणा भाव। હવે કલેક્ટર શ્રી અને ખેડૂત પ્રતિનિધિ વાળી માર્કેટ રેટ કમિટી નક્કી કરશે જમીનની વાસ્તવિક બજાર કિંમત। ખેડૂતોને નહીં રહે કોઈ સંશય, પહેલા ચૂકવાશે બળતર। એટલું જ નહીં, હવે ટાવરના પાયાની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે। આ ઐતિહાસિક નિર્ણયથી ખેડૂતોની માંગણી અને લાગણીને વાચા આપી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ન્યાય અને પારદર્શિતા સાથે ખેડૂત હિતોને રાખ્યા છે સર્વોપરી। આ છે ખેડૂતો માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર।
1: અરે ભાઈ, તૈયા સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: જૂની રંગભૂમિના ગીતોમાં હવે સાંભળીએ રાજેશ વ્યાસ અને પ્રીતિ ગજ્જરના સ્વરમાં આ ગીત।

મિત્રો, સુગમ સંગીતમાં આજે આપણે સાંભળ્યા જૂની રંગભૂમિના ગીતો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે માહિતી આપીએ આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની.

36 મિનિટે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. આઈસીસી વુમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ઇંગ્લેન્ડ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની ફાઇનલ રમતનો આંખે જોયો અહેવાલ અમે રિલે કરીશું. સાંજે 7:30 મેચના અંત સુધી દિલ્હી કેન્દ્ર પરથી. તે દરમિયાન રાત્રેના 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, જેના પ્રાયોજક છે ધ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. તો આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા હવે પછીના કાર્યક્રમોની.

હવે માહિતી આપીએ આવતીકાલના કાર્યક્રમોની. આવતીકાલે તારીખ 6 જુલાઈ 2026 સોમવાર સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના, 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, કૃષિ માહિતી સવારે 6:45 વિષય છે ભવિષ્યની અદ્યતન ટેકનોલોજી ડ્રોન્સ, રજૂઆત કાનન છાયા. ફિલ્મી ભક્તિ સંગીત આપ સાંભળશો સવારે 7:20, 7:30 સુગમ સંગીતમાં વિનુ વ્યાસના ગીતો, 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ જેમાં વિષય છે પ્લેટિપસ, રજૂઆત હેમલ દવે. ભજનોનો કાર્યક્રમ નિરખની ગગનમાં સવારે 8:30, જેમાં આવતીકાલે સાંભળીશું વશરામ બાવળિયાના સ્વરમાં ભજનો. 8:50 ગુજરાતી વાર્તાલાપમાં ગ્રામ્ય બાળકોમાં સાહિત્ય રૂચિ તે અંગે આનંદ ઠાકરનો ગુજરાતી વાર્તાલાપ. મનોરંજન સવારે 9:15, 10:30 લોકસંગીત અંતર્ગત લોકવાર્તા કવેણ રજૂ કરશે પ્રતાપભાઈ કાબરિયા. સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના કાર્યક્રમનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થશે, જે અંતર્ગત ગુજરાતી ગીતો બપોરે 12 વાગે, 12:30 સહિયર, 1:10 સુગમ સંગીત, 1:30 જય ભારતી અને 2:40 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. સાંજે 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત, 6 વાગે તરુલતા ચૌહાણના સ્વરમાં ભજનો, 6:30 યુવાણી આવતીકાલે છે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન અને 7:22 ગામનો ચોરો જેમાં છે વડોદરા કેન્દ્રનું પ્રદાન. બંને કાર્યક્રમોનું પ્રસારણ થશે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. રાત્રિના 8

વાગે સારેગામાં 9:15 કાર્યક્રમ સ્પોટલાઇટ, જે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. વિવિધ ભારતી કાર્યક્રમોમાં રાત્રિના 9:30 આજ કે ફનકાર, 10 છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતી માહિતી અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની.

0: મેઘરાજાના આગમન સાથે જ ધરતીના ખોળે ઉગું ઉગું થવા લાગેલી વિવિધ વનસ્પતિઓ જોઈ હરખાઈ રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, નમસ્કાર.
1: મિત્રો, વરસાદને થોડા દિવસ થશે એટલે આપોઆપ ઉગનારી વનૌષધિઓની વાત તો કરીશું જ.
0: હા, પણ હાલ તો આપણે ફળો ખાઈને નિરોગી રહેવાની વાત કરી રહ્યા છે.
1: બિલકુલ.
0: આગળ ચાતુર્માસ આવી રહ્યો છે એટલે ફળોનો ઉપયોગ વધવાનો જ છે.
1: વૈદ્ય શ્રી ઋષિકેશ ઉપાધ્યાય પણ સ્ટુડિયોમાં હાજર જ છે.
0: હા,
1: એટલે આવો જાણીએ ફળોના ગુણો વિશે.
0: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર.
3: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર ભરતભાઈ.
0: તો આજે આપણે હવે અનાનસમાં તો ઘણા લોકો એમ કે છે કે ગરમ પાણીમાં અનાનસને ઉકાળીને ખાઓ ને તો કેન્સરના સેલ મરી જાય કે છે.
2: હા,
0: એ વાત સાચી.
2: એન્ટીકાસીનો જે પ્રોપર્ટીઝ એમાંથી મળે છે.
0: ઓકે.
2: પાકું અનાનસ ગળ્યું લાગશે અને ખટાશ વાળું છે.
0: બરાબર.
2: એનાથી વધારે પડતી ભૂખ લાગવી એ વસ્તુનું સોલ્યુશન અનાનસ છે. કોઈને વારે ઘડીએ બહુ જ વખત ભૂખ લાગે છે તો એ શરીરને ડીજનરેશન એટલે શરીરના કોષોને નુકસાન કરે છે. તો એને આયુર્વેદના એમાં અત્યગ્નિ કહેવાય અને એ અત્યગ્નિ વાયુને કારણે વધી જાય છે. તો અનાનસ છે એ ધીમે રહીને પચે અને વાયુનું શમન કરે છે. અનાનસનો ઉપયોગ વજન ઘટાડવા માટે આપણે વાપરી શકીએ.
3: અચ્છા, પાઇનેપલ થી વજન પણ ઘટે એમ?
2: ઘટાડી શકાય. પચવામાં ભારે છે છતાં અપચન ના કરતા લાંબા સમય સુધી ભૂખ ન લાગવા દે તેવું એક ફળ છે.
0: બરાબર છે.
2: વધુ વજન વાળા અને મેદસ્વી લોકો વજન ઉતારવા માટે
0: અનાનસ ખાય
2: લાભદાયી છે.
0: હા, બરાબર છે.
2: અનાનસ ખાઈ અને બીજો આહાર એક ટંક માટે છોડી દેવો.
0: અચ્છા,
3: એ મુખ્ય મુદ્દો છે. અનાનસ ખાવો પછી બીજું કશું નહીં ખાવાનું.
2: તો એક ટંક માટે આપણે બીજો ખાવાનું છોડી દઈએ, એકલા અનાનસ થી પેટ ભરેલું લાગશે આખો દિવસ અને એનાથી શરીરની બીજી ફેટ બર્ન થઈ અને શરીરને સુડોળ બનાવશે. એનાથી કોલેસ્ટ્રોલ પણ ઘટશે, હૃદય મજબૂત બનશે અને અનાનસની અંદર બીજા લાયટિક એન્ઝાઇમ્સ છે કે જ્યારે પણ કોઈ ભોજન કરેલું છે અને એની ઉપર એક બે ચીરી અનાનસ ખાવામાં આવે તો ભોજનના અણુઓને એ તોડી અને એનાથી

0: પોષણ શરીરમાં લાગવા માટે મદદ કરી આપશે.
1: સુપાચ્ય પણ બનાવે,
0: સુપાચ્ય બનાવશે.
2: એટલે ઉપર એક બે ચીર ખાવાની, જમ્યા પછી
0: એક બે ચીર ખાઈ લેવાની, તો સુળતા નહીં આવે ક્યારેય.
1: પછી સફરજન, એવું કે છે કે રોજ એક સફરજન ખાઓ તો ડોક્ટર પાસે જાય.
2: એટલે અંગ્રેજી કહેવત છે, એને પહેલે ડે ઇન્ડિયા કીપ્સ ધ ડોક્ટર અવે.
1: હા, એટલે તમે રોજ એક સફરજન ખાતા હો તો ડોક્ટર પાસે જવાની જરૂર
0: ના પડે. સફરજન પણ આયુર્વેદના ગ્રંથોમાં કહેલું ફળ છે.
2: અચ્છા,
0: એ ઠંડુ છે, ગળ્યું છે, તુરાશ વાળું છે અને મળને સુકવનાર છે.
1: બરાબર છે.
0: કોન્સ્ટિપેશન વાળા વ્યક્તિઓ સફરજન થી દૂર રહેવું. વારંવાર જેને પ્રવાહીયુક્ત મળ પ્રવર્તન થતું હોય એવા માટે લાભદાયી
1: છે.
0: સફરજન થી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થશે એટલે હૃદય મજબૂત બનશે. સફરજન ખાવાથી શુગર સ્પાઇક નહીં આવે.
2: અચ્છા, એટલે ઓચિંતી ખાંડ નહીં વધી જાય.
0: હા
2: હા, લોહીમાં.
0: બીજા ફળો જે ગળ્યા છે એ ખાવાથી જે
1: કેળામાં વધી જાય,
0: હા, જે પ્રમાણે શરીરમાં અચાનક થી શર્કરાનું પ્રમાણ વધી જાય છે એવું સફરજન થી નહીં થાય. એટલે ડાયાબિટીસ વાળા સફરજન ખાઈ શકે.
1: બરાબર છે.
2: પણ સામે ડાયાબિટીસ વાળાને એક જ છે, કબજિયાત ના હોવી જોઈએ.
0: હા, પછી સફરજન જેવા બીજા ફળ જે કે નાસપતિ અને પેરુ, એના પણ ગુણો લગભગ સફરજન જેવા જાણવા.
2: તો આપણે બોરે ડોક્ટર સાહેબ એવા જશે ને?
0: ના, બોરનું થોડું સ્ટ્રક્ચર જુદું છે અને એ જુદી રીતે કામ લાગે છે. પણ નાસપતિ, પેરુ અને સફરજન
1: એ ત્રણ એક કુળના છે,
0: એક સરખા એના અસરો વાળા છે.
2: એની અસર એક સરખી.
0: સફરજન થી પિત્ત વધે છે. નાસપતિ અને પેરુ પિત્તને એટલું બધું નથી વધારતું.
1: બરાબર છે.
0: અને જેમ સફરજન કોન્સ્ટિપેશન કરશે તો નાસપતિ અને પેરુ એવી રીતે કોન્સ્ટિપેશન નથી કરવાનું. એટલે જેને સફરજન નથી ખાઈ શકાતું એ પેરુ અને નાસપતિ ખાય.
2: બરાબર.
1: બસ, પછી તો રહ્યું હવે નારિયેલ અને ફણસ.
2: એવું જ આપણું એક અગત્યનું એક ફળ તો છે જ, ખૂબ મીઠું પણ. એટલે પપૈયાને ઘણી વખત આપણે અગાઉ વાત કરી કે કબજિયાત થતી હોય તો સફરજન ન ખાઈ શકે, એમ કબજિયાત દૂર કરવા માટે પપૈયા ખાવામાં આવે, પાકા પપૈયા. અને પપૈયાનો બીજો પણ ઉપયોગ જે આપણે વાત કરી હતી એ થોડીક એના વિશે વાત કરો, કાચા પાકા પપૈયા બંને માટે.
0: પપૈયા કાચા અને પાકા બંને પ્રકારના ખાવામાં વપરાય છે. પપૈયું એ પાચન ક્રિયાને સુધારે છે. એની અંદર પેપેઇન નામનું તત્વ રહેલું છે. એ પેપેઇનના કારણે પાચન શક્તિને સુધારે છે.
1: બરાબર છે.
0: પેપેઇન શું કરે છે? પ્રોટીનના મોટા અણુઓ ને નાના અણુઓમાં ફેરવશે.
1: બરાબર છે.
0: એટલા માટે દરેક જગ્યાએ ગાંઠિયા સાથે કાચા પપૈયાની છીણ ખાવામાં વપરાય.
1: બરાબર છે.
0: ગાંઠિયા એ દાળમાંથી બને, ચણાનો લોટ જે પ્રોટીન છે, તો એની સાથે પાચન શક્તિ સુધારવા અને જે પ્રોટીન છે ગાંઠિયા ફાફડાની સાથેનું એ સરળતાથી પચી જાય એટલા માટે કાચું પપૈયું.
2: એમ તો મેં ક્યાંક એ પણ વાંચેલું કે સાંભળેલું ડોક્ટર સાહેબ કે પપૈયા જે આપણા ગાંઠિયામાં ખાસ કરીને જે ખાવાનો સોડા વધારે નાખવામાં આવે એને કરકરા કરવામાં, તો એ સોડાની અસર ઘટાડવા માટે પણ એમ કે પપૈયાનું છીણ ખાવું જરૂરી છે, કાચા પપૈયાને. એ સાચું હોય
0: ના? એમાં બહુ તથ્ય છે નહીં. ખરેખર તો એનો ઉપયોગ પ્રોટીનના કણો,
2: અચ્છા પેપિન છે, પ્રોટીનના કણને તોડે.
0: હા
2: બરાબર.
0: પ્રોટીએઝ એન્ઝાઇમ છે એટલે પ્રોટીનના કણોને સરળ અણુઓમાં કે જે શરીરમાં સુપાચ્ય થઈ જાય એવા અણુઓમાં ફેરવા માટે પેપિન વપરાય.
1: બરાબર છે.
0: સોડા તો એવી વસ્તુ છે એમાં જેટલી વસ્તુ ઉમેરવામાં આવશે તો એમાં એનું ડાયલ્યુશન વધે છે, એટલે એ સોડાને કોન્સન્ટ્રેશન ઓછું કરી આપશે એમાં ના નથી. પણ ખરેખર એનું કારણ આ પ્રોટીનના પાચન માટેનું છે.
2: એટલે કાચા પપૈયાના રસમાંથી જે પાવડર બનાવે છે એ આંતરડાના ચાંદા દૂર કરવા માટે વપરાય છે, એટલે એ સાચું. પેપિન જે છે,
0: પેપિન છે, હા, એ આંતરડાને સુધારશે. રોજ નિયત માત્રામાં પાકા પપૈયા ખાવાથી કોન્સ્ટિપેશન દૂર થશે,
2: કબજિયાત દૂર થઈ
1: જાય. બરાબર છે.
0: મરડાના રોગી માં બે પ્રકારે શરીરમાં તકલીફ જોવા મળે છે. ક્યારેક કબજિયાત થઈ જાય છે અને ક્યારેક

0: જાડા થઈ જાય છે.
1: બરાબર.
0: તો દાડમ અને પપૈયું સમજી વિચારીને ખાવાથી મરડાના રોગીને આપણે સાજો કરી શકીએ.
1: એટલે બેલેન્સ કરવું પડે ખાવામાં.
0: કોન્સ્ટિપેશન હોય, કબજિયાત હોય એવા સમયે જીરું, સંચળ અને પપૈયું.
1: બરાબર.
0: અને જ્યારે એને લૂઝ મોશન થયા છે અથવા જાડા થયા છે એવા વખતે દાડમ અને એની છાલનો ભૂક્કો.
1: બરાબર છે.
0: આ રીતે વારાફરતી પરિસ્થિતિ પ્રમાણે ખવડાવવાથી મરડામાં રાહત રહેશે.
2: એટલે એવો તે કડવો પ્રસંગ છે. મેં આમ તો ફિલ્મનો દ્રશ્ય છે અહીંના, મને બહુ ગમ્યો તો એ રીતે કે એક બેન બીજા બધા ફળોનો લારી લઈને ઉભા હોય છે અને જયારે ત્યાં વૃદ્ધો જાય છે ને ત્યારે એમણે એ એમ કે છે બધા વડીલોને કે મારી લારી તમારા માટે છે જ નહીં, મારી લારી જવાનીઓ માટે છે. તમને બધા વૃદ્ધોને તો કબજિયાત થાય ને, કબજિયાતની દવા મારી પાસે છે નહીં, કારણ કે કબજિયાતનું ફળ પપૈયું હું રાખતી જ નથી. તમારા માટે એમ કે પેલી પપૈયાની લારીએ જવું જોઈએ.
0: પપૈયાથી આંખની જોવાની ક્ષમતા પણ સુધરે છે.
2: અચ્છા.
0: જેમ કે આંખમાં અમુક લોકોને રંગ ઓળખી નથી શકાતા, તો રંગ ઓળખવાની ક્ષમતા વધારવા માટે
1: બરાબર છે,
0: અથવા સારી રાખવા માટે પપૈયાનો ઉપયોગ થાય છે.
1: બરાબર છે. આપણું ફણસનું રહ્યું ખાસ. ફણસ આપણે એમ રોજિંદી જીવનમાં બહુ ઓછું પ્રચલિત છે, પણ જ્યાં ખવાય છે ત્યાં વધારે ખવાય.
0: હા, જેમ કોકણ પટ્ટો તમે સાંભળ્યો હોય, કોકણ વિસ્તાર
2: મહારાષ્ટ્રનો,
0: ત્યાં ફણસ ખૂબ વપરાય છે. કેરળમાં પણ ખૂબ વપરાય.
1: ગુજરાતમાં એટલા નથી વપરાય,
0: એટલા નથી વપરાય. તો ફણસ એ જે તે પ્રદેશ માટે ખાવું બહુ સારું છે, અને ત્યાં હંમેશા ભેજવાળું વાતાવરણ રહે છે, તો એવા જગ્યાએ ફણસ સારા એવા ઉગે બી છે, સારી ક્વોલિટીના બી ત્યાં ઉગે છે, અને ત્યાંના લોકો માટે કામનું છે. પાકું ફણસ પણ અનાનસમાં કીધું એ રીતના શરીરમાંથી મેદ ઓછો કરી આપશે અને લાંબા સમય સુધી ભૂખ ન લાગવા દે અને પોષણ પણ આપશે.
2: અચ્છા. તમે ફણસ ખાવ તો પછી ભૂખ ન લાગે.
0: હા, ફણસ એક બે વાડકા ખાઈ લીધું હોય ને તો પછી ભૂખ લાંબા સમય સુધી અનુભવમાં નહીં આવે.
1: આમ ટેસ્ટમાં કેવું હોય ફણસ?
0: ફણસ પાકું હોય તો મસ્ત ગળ્યું લાગશે.
1: અચ્છા, ઓકે.
2: એટલે આમ તો એને કાઢતી વખતે કંઈક એવું હોય છે કે હાથમાં તેલ લગાડે પછી જ કાઢે, પેશીઓ કાઢે.
0: હા, કારણ કે જયારે ફણસ સમારીએ એ વખતે ફણસની છાલ અને એનો જે રસ છે એનાથી હાથમાં ખંજવાળ આવી શકે છે, એટલા માટે તેલ લગાડી અને
2: પછી ફણસની પેશીઓ કાઢે.
0: હા, પેશીઓ કાઢે અને એની પેશીઓને સહેલાઈથી છૂટી કરવા પણ એ તેલનો ઉપયોગિતામાં આવી
2: જાય છે.
0: ફણસ જેમ કહ્યું એવું પચવામાં ભારે છે, એટલે લાંબો સમય એને પચવામાં લાગે છે, મેદ ઘટે છે અને માઉસને મજબૂત કરે છે.
1: અચ્છા.
0: ફણસની અંદર પણ કેલ્શિયમ જોવા મળશે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ અને વિવિધ ફેટ સોલ્યુબલ વિટામિન, જેમ વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને કે, આ બધા ફણસમાંથી મળે.
2: એટલે એમાં ચરબી ઓગળી જાય એ વિટામિનમાં.
0: હા, ચરબીમાં ઓગળતા વિટામિનો.
2: અચ્છા.
0: ફણસમાંથી મળી રહે છે અને એ મેદને ઘટાડી, ચરબીને ઘટાડી અને હડકા મજબૂત કરવા કામ લાગશે.
1: બરાબર છે. પછી નારિયેલની વાત કરીએ તો ટોપરું પણ હોય છે, સૂકું ટોપરું પણ તમે ખાવ તો તમારા વાળમાં બહુ સારું હોય છે, અને નારિયેલ પાણી પણ એટલું જ સારું હોય છે, સ્કીન માટે પણ સારું હોય છે. અને લગભગ બીમાર વ્યક્તિને આપણે એમ કહીએ કે નારિયેલ પાણી લઈ જાઓ દવાખાને જાય ને, તો કોઈ પણ બીમારીમાં લગભગ નારિયેલ પાણી તો આપતા જ હોય છે.
0: જળ વર્ગની અંદર નારિયેળનું પાણી ગણેલું છે. એના ઉપરાંત ફળ વર્ગની અંદર નારિયેળ અને એની સાથે સાથે તાડફળી,
1: તાડફળી
0: આ બંનેને એક જ કેટેગરીમાં મૂક્યા.
1: બરાબર છે.
0: આ બંને મધુર અને શીતળ છે,
1: ઠંડા
0: ઠંડા અને ગળ્યા છે. શરીરની અંદરથી પિત્તને ઓછું કરી આપશે.
1: બરાબર.
0: શરીરમાં બળ અને માઉસને પોષણ આપે છે. હવે નારિયેળનું પાણી એની સાથે કોપરું એ શરીરની અંદર માઉસ સુધારી આપશે. તાપ તડકામાંથી થાકીને આવેલા વ્યક્તિઓ ને શ્રમ થયો છે, તો નારિયેળનું પાણી પીવાથી

0: શરીરમાંનું ફ્લુઇડ બેલેન્સ થાય છે.
1: બરાબર.
0: જયારે પણ કોપરું ખાઈએ એ વખતે ગોળ ચણા એની સાથે કોપરાનું કોમ્બિનેશન ખવાતું હોય છે. આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન શરીરમાં જરૂરી જેટલા બી પોષક તત્વો છે એ બધા જ પૂરા પાડે છે.
2: બરાબર છે.
0: અને હડકાને મજબૂત કરશે. એના ઉપરાંત ગ્રંથોની અંદર એને મૂત્રલ અને બસ્તી શોધન એવું કીધું છે. તો જેને પેશાબ ઓછો આવે છે, અટકી અટકીને આવે છે, અને પથરીના કારણે પેશાબમાં બળતરા થાય છે, આ બધી પરિસ્થિતિમાં નળિયેરનું પાણી ખૂબ ફાયદો કરશે.
1: એટલે ઘણાને ડોક્ટર સાહેબ, માનો કે પેટમાં ઓછીથી કંઈક ઈજા થઈ હોય, એટલે બહારથી ઘાવ દેખાતો ન હોય પણ માર વાગ્યો હોય તો, અને માનો કે એક બાળકનો કિસ્સો તો મને એ રીતે યાદ છે કે એને ઘોડાએ એના ડાબલો છે પેટ ઉપર ઓચિંતો માર્યો. હવે એ તરત જ ડોક્ટરે કહ્યું કે બીજી દવા પછી પહેલા એને નાળિયેરનું પાણી પીવડાવો, તો એ અંદર એટલે અંદર રાહત આપે એટલે એને કારણે.
0: હા, એ એવું થાય છે કે જ્યારે પણ પેટના ભાગમાં વાગે ત્યારે નર્વસ સિસ્ટમ ની ઉપર ઈજા થાય છે.
1: બરાબર.
0: અને એ થોડા સમય માટે એનું કાર્યક્ષમતા બદલાઈ જાય છે.
1: બદલાઈ જાય.
0: હા. અને નળિયેર પાણી પીએ તો જેમ કહ્યું કે બસ્તી શોધન છે, એટલે મૂત્રાશયની અંદર મૂત્રની ક્વોન્ટિટી વધારશે અને એના કારણે જે નર્વસ સિસ્ટમ છે એ ફરીથી રીએક્ટિવેટ થશે અને યુરિન ઇઝીલી પાસ થાય છે.
2: બરાબર છે.
0: જ્યારે પણ મૂત્રાશયની અંદર મૂત્ર ભેગું થાય એટલે નર્વસ સિસ્ટમને ખબર પડે કે હવે યુરિન પાસ કરાવડાવી દેવું જોઈએ. તો જેટલું જલ્દી મૂત્રાશય ભરાશે એટલું જલ્દી નર્વસ સિસ્ટમ ને ખબર પડશે કે હવે યુરિન પાસ કરાવી દેવું જોઈએ. એટલા માટે જે નળિયેરનું પાણી છે એ જલ્દીથી યુરિનરી સિસ્ટમ સુધી પહોંચે છે અને ત્યાં યુરિનેશનની જે કઈ તકલીફ છે એ બધી એમાં મટાડશે. એના ઉપરાંત
1: એટલે જઠરમાં નુકસાનને કારણે કે અથવા તો ઘા વાગવાને કારણે જે બહુ ઓછા પ્રમાણમાં રક્તસ્રાવ થયો હોય એને પણ બહાર કાઢી નાખશે ને મૂત્ર ને માટે કે નહીં આપણે કોપરું.
0: હા, એટલે મૂત્રાશયની અંદર કશુંક વાગ્યું હોય એટલે જેમ કે બહારથી વાગેલાની વાત નથી.
2: એટલે નારિયેલ માટે એવું કહેવાય છે, મેં એવું સાંભળ્યું છે અતરુભાઈ, કે બહારના રૂજ કરતા નારિયેલ પાણી અંદરૂની રૂજ વધારે લાવે છે.
0: એટલે બહારથી વાગેલાનું નહીં પરંતુ કોઈને પથરી છે અને મૂત્રાશયની અંદર એ પથરી ઘસાઈ
2: હોય
0: અને જે લોહી નીકળે, હવે આવી પરિસ્થિતિમાં નળિયેરનું પાણી
2: બેસ્ટ
0: વધારે ફાયદો કરશે.
1: બરાબર.
0: નળિયેર પાણીની અંદર અલગ અલગ ક્ષાર છે, એ ક્ષારને કારણે મૂત્રની પ્રવૃત્તિમાં સુધાર જોવા મળે છે.
1: અચ્છા. એટલે કોઈને અટકી જતો હોય પેશાબ તો એની મેળે થાય.
0: હા,
1: સરસ.
2: ઘણા બધા ફ્રૂટની વાત કરી પણ હવે ઋષિકેશભાઈ, આપણે વજન ઉતારવા અને ડાયાબિટીસમાં શરીરમાં મેદ ઓછો કરવા બીજા કયા કયા ફળો ઉપયોગી છે? જેમ કે આપણે, મેં અત્યારે સિઝનમાં જાંબુ બહુ ખાધા અને ખાધા પછી મેં છે ને એના ઠળિયા પણ ભેગા કરી રાખ્યા છે. બધા એવું કહે છે
1: કે
2: ડાયાબિટીસમાં વધારે પડતી સુગરમાં કામ આવે, તો મેં કીધું એક વખત આપણે ઠળિયાનો પાવડર બનાવીને જોઈએ કેવું લાગે છે. તો એના વિશે વાત કરો ઉપાધ્યાય સાહેબ.
0: વજન ઘટાડવા અને ડાયાબિટીસ વાળા આ દર્દીઓને ઘણા બધા ફળ જે સુગર સ્પાઇક કરી આપે છે, તો એમને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ફ્રૂટ્સ ખાવા જોઈએ. એની અંદર એવોકાડો, કોપરું, નાળિયેર, કીવી, સફરજન, પેરુ, નાસપતી, કાળી દ્રાક્ષ, નારંગી, આલુ, જાંબુ, શેતુર, બોર, ગુંદી, અંજીર, ફાલસા અને કોઠો, આ બધા ફળો.
1: એમાં શર્કરાનું પ્રમાણ ટૂંકમાં ઓછું છે.
0: શર્કરાનું પ્રમાણ તો હોય પણ શર્કરા સીધે સીધી લોહીમાં ભળે.

0: નહીં,
1: એટલે ધીરે ધીરે છૂટી પડે,
0: ધીરે ધીરે છૂટી પડે, કારણ કે આની અંદર ફાઈબર પણ હોય અને એ ધીરે ધીરે છૂટી પડી અને લોહીમાં ધીમે ધીમે ભળશે. એટલે ડાયાબિટીસ વાળાને જે શર્કરાથી નુકસાન થાય છે એટલી બધી શર્કરા લોહીમાં નહીં પહોંચાડી આપે. ગણપતિજીના, ગણેશજીના ડિસ્ક્રિપ્શનમાં એક શ્લોક કહેલો છે, ગજાનનમ ભૂત ગણાધી સેવિતમ કપિત્થ જંબુ ફલચારુ ભક્ષણમ. તો ગણેશજીનું બોડી સ્ટ્રક્ચર આપણે કહે દુંદાળા દેવ છે, તો એ ડાયાબિટીક, પ્રી ડાયાબિટીક અને મેદસ્વી શરીર છે.
1: બરાબર.
0: અને એ શું ખાય છે? કોઠું અને જાંબુ.
1: કોઠું જાંબુ,
2: લાડુ ખાય છે, લાડુ પકડ્યા હોય છે.
0: એટલે ગજાનન ભૂત ગણાધી સેવિતમ કપિત્થ જંબુ ફલચારુ ભક્ષણમ. એટલે કોઠું એટલે કપિત અને જંબુ એટલે જાંબુ. તો આ ઉલ્લેખ પરથી એક સમજવા જેવું છે કે ગણેશજીનું કદ કાઠી એ મેદસ્વી અને ડાયાબિટીક સ્ટ્રક્ચર છે. આવા શરીરને સંતુલિત રાખવું હોય તો કોઠું અને જાંબુ નો ઉપયોગ કરો.
2: બરાબર છે.
0: તો કોઠું જાંબુ ખાવાથી શરીરમાંથી મેદ ઓછો થશે, કોલેસ્ટરોલ અને ડાયાબિટીસ જેવી તકલીફોમાં રાહત મળે છે. કઈ રીતે? જાંબુ ખાઈ લેવાનું, એના ઠળિયા સૂકવી દેવાના અને એ ઠળિયાનો પાવડર કરી
1: ઉપરની છાલ કાઢ્યા પછી ઠળિયો સુકાઈ જાય એટલે ઉપરનું છોતરું
0: અપાઉપ નીકળી જાય છે.
1: બરાબર.
0: અને એના ઠળિયાનો પાવડર કરી દઈએ તો એ સારામાં સારું ગ્લાયસેમિક કંટ્રોલ માટે વપરાતું ડ્રગ છે. ક્યારેક જો આવું કરવાનો કંટાળો આવતો હોય તો જ્યારે જાંબુ ખાઈએ તો પહેલું જાંબુ ઠળિયા સાથે ચાવીને ખાઈ જવું, પછીના જાંબુ.
2: અરે બાપરે.
1: પણ એ તો એટલા જેટલા વખત તાજા જાંબુ મળતા હોય ત્યારની વાત છે, બાકી તો પછી સુકેલા જ ખાવા પડે.
0: અને પોતે ખાધેલા જાંબુના ઠળિયા ભેગા કરી રાખવા અને એનો જ પાવડર કરવો.
2: કીધું ને કે મેં ભેગા કરી રાખ્યા છે,
0: કારણ કે બજારમાં જે ઠળિયા મળે છે ઠળિયાનો પાવડર એ કેટલા સારા હોય, એની અંદર બીજી જીવાતો ના અનુબંધ વાળા જો ઠળિયાનો પાવડર મળી ગયો હોય તો એ શરીરને બગાડશે, એના કરતા
2: જાતે ખાવાનું, જાતે સૂકીને,
0: જાતે સૂકીને ભૂકો કરી દેવો.
1: એટલે અમારે એક વડીલ વૈદ્ય હતા, એ તો એમ જ કહેતા હતા કે તમારે ગામમાં, ગામને પાદર બે ચાર તો જાંબુના એમ કે ઝાડ વાવવા છે અને જાંબુના બાળકો ખસે તો આંતરડામાં ક્યાંય પણ એમ કે જો વાળ ભેગા થયા હશે, વાળના ટુકડો ક્યાંય હશે તો જાંબુ છે એમ કે કાઢી નાખશે આંતરપૂછ સુધીમાં બધામાં.
0: હા, એ એટલે આંતરડાને સાફ કરવા.
1: આ જૈવ વિવિધતાની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે જાંબુનું આ મહત્વ પણ આપણે સમજવું જોઈએ કે દરેક ગામની એકાદ પાદરમાં એક બે તો જાંબુના ઝાડ વાવવા
0: જોઈએ.
2: પછી ઋષિકેશભાઈ, આ ભારતીય મૂળના બીજા ફળો છે જે પ્રચલનમાં નથી પરંતુ ખૂબ લાભદાયી છે, અને હું તો એમ કહું છું ઘણી વખત મોસમી ફળો છે કે જેમ કે બોર છે, ગુંદી છે, ગુંદા છે, રાયણ છે, ફાલસા છે, પછી ખજૂર છે, ખારેક છે, તારફળી છે, એ બધા મોસમી ફળો છે, થોડાક જ સમય માટે આવે અને પછી બંધ થઈ જાય. અને બીજા આપણા ભારતીય મૂળના જે પ્રચલનમાં નથી પણ છે લાભદાયી તે કયા કયા?
0: તો પહેલા આપણે બોરની વાત કરી લઈએ. તો બોર ત્રણ જાતના જોવા મળે છે. એક તો રાજબદર કહેવાય, મોટા બોર.
1: મોટા બોર
0: એ પૌષ્ટિક છે,
1: ગોલા બોર જેને આપણે કહીએ છીએ.
0: પછી મધ્યમ બોર આવે છે, એ પણ ગળ્યા ખાટા અને પૌષ્ટિક છે.
2: બરાબર છે.
0: અને ચણી બોર છે, એ ખટાશ સાથે ગળપણ અને શરીરમાં પાચન ક્ષમતાને સુધારવા વાળા છે. અને તમે જોયું હશે કે બોરની સુકવણી લોકો કરી ચણીબોર અને મધ્યમ બોર આ બંનેની સુકવણી મળતી હોય છે. તો એનાથી શું ફાયદો થાય? તો તરસ છીપાવશે, થાકને દૂર કરશે અને પાચન શક્તિને સુધારશે. પછી ગુંદી છે, જ્યારે પણ અમે લોકો જંગલમાં ફરવા જતા હોઈએ તો બુંદીનું જળ દેખાય, જો લાલ સરસ પાકું ફળ જોયું તો અમે ગુંદી

0: ચૂક
1: થઈ, ના ના ઝીણા જે હોય મોટા ગુંદા નહીં.
0: હા, તો ગુંદી જંગલમાં ફરતા ખાઈએ કેમ? તો ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ, જો લાંબો સમય ચાલ્યા હોઈએ તો થાક લાગે, શરીરની અંદરના જે મસલ્સ છે એની અંદર ઇલેક્ટ્રોલાઇટ નીકળી જાય છે, તો ગુંદી ખાવાથી ઇલેક્ટ્રોલાઇટ બધા બેલેન્સમાં રહેશે અને શરીરમાં રસ ધાતુનું પોષણ કરે છે.
2: બરાબર.
0: પછી ગુંદા, ગુંદાને આયુર્વેદમાં વિષઘ્ન કહ્યા છે.
2: અચ્છા
1: અચ્છા, વિષઘ્ન. હા, એટલે ઝેરને ઘટાડી,
0: શરીરમાં જે જૈવિક વિષ પેદા થયું છે
1: અચ્છા
0: એને ઓછું કરી આપશે. અને શુક્રવર્ધક છે. ઉપરાંત સાંધાઓની અંદર સાઇનોવિયલ ફ્લુઇડ,
1: હા, જે પ્રવાહી ઘટી જાય છે, ખાસ કરીને ગોઠણમાં તો ખાસ.
0: હા, એ સાંધાઓની અંદરનું પ્રવાહી જેને કે એને સુધારશે. પછી છે રાયણ. રાયણ પણ પહેલા બહુ પ્રચલનમાં હતું, હવે રાયણ ખાવાનું લોકો ઓછું કરી દીધું છે.
1: કારણ કે એમાં એવું જ છે, પેલું ખાવ એટલે મોં થોડુંક છે એ ચીકણું ચીકણું થઈ જાય ને પેલું થાય,
2: આરું આરું લાગે.
0: હા, અને બજારમાં રાયણ પહેલા જે જોવા મળતી હતી એવી જોવા હવે નથી મળતી.
1: પહેલા તો સુખી રાયણ પણ મળતી હતી અને રાણ કોકડી કહેતા હતા, અને છોકરાઓ બોલતા હતા રાણ કોકડીના કાંડા આવે ને જાય.
0: સંસ્કૃતમાં એનું એક નામ છે રાજાદન. રાજા લોકોને ખાવાનું ફળ છે.
1: અચ્છા, શું વાત છે.
0: એટલે પૈસાદાર લોકો અથવા રાજા
2: એ રાયણ ખાય.
0: રાયણ ખાય. તો અત્યારે હું 2-3 મહિના પહેલા જયારે રાયણ મળતી હતી તો લારી ઉપર ગયો હતો અને એનો ભાવ એટલો બધો બોલ્યા એમણે કે મને ખરેખર આ નામ યાદ આવી
1: ગયું.
0: રાજા જ ખાઈ શકે.
1: 100 રૂપિયાની 100 ગ્રામ
0: આપે છે.
2: એના ભાવ કરતા વધારે મોંઘી હોય છે. એવી રીતે લીચીમાં અત્યારે એવું બહુ જોવા મળે છે, બહુ જ મોંઘી હોય. આપણે જઈએ લેવા પણ ભાવ સાંભળીને આપણને એમ થાય કેટલી લઈશું,
0: કેટલી થોડી લઈ લઈએ. તો રાયણ થી રસ ધાતુ, માંસ અને શુક્ર આટલાને પોષણ મળે છે. જ્યારે સ્ત્રીઓમાં લેક્ટેટિંગ વુમન, ખાસ કરીને
1: એટલે બાળકને ધવડાવતી,
0: ધવડાવતી, હા, એ લોકોનું લેક્ટેશન સુધારી આપશે.
1: અચ્છા.
0: શરીરને પોષણ આપીને મજબૂત કરશે અને વાયુ અને પિત્તને ઘટાડે છે. રાયણ છે, સેતુર છે, ફાલસા, આ બધાનો ઔષધીય ઉપયોગ છે. તો હું આપણા શ્રોતા મિત્રોને એવું કહેવા માંગુ કે આવા બધા ફળ, આવા બધા વૃક્ષ જે રાયણ, સેતુર, ફાલસા જેવા ફળો છે એ આપણી આસપાસ ઉગાડવા જોઈએ.
3: મિત્રો, હજી તો બીજા ઘણા ફળો વિશે જાણવાનું બાકી છે, પણ એ વિશે વધુ વાતો કરીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
4: ત્યાં સુધીમાં તમે તમારા ગામ કે વિસ્તારની જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિ એટલે કે BMCના સભ્યોને મળીને ચોમાસામાં તમારા વિસ્તારમાં ઉગી નીકળતી વનસ્પતિઓના નમૂનાના ફોટા અને વિગતો અમને મોકલી આપજો.
3: ચોક્કસ.
4: ફોન અને વોટ્સએપ થી તમારા નામ સાથે અમે બીજા બધા મિત્રોને જણાવીશું.
3: એ માટે ફોન નંબર તો એ જ છે,
4: 94-276-0-65-96, અને પત્ર લખવાનું સરનામું પણ એ જ છે,
3: જૈવિક વિવિધતાનું જતન,
4: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
3: અરણ્ય ભવન,
4: બી વિંગ,
3: 5મો માળ,
4: સેક્ટર 10, ગાંધીનગર.
3: તો ફરી આવતા રવિવારે મળીએ, ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

0: देने के तरीकों पर सशुल्क सलाह के साथ साथ सत्र भी आयोजित कर रहे हैं। इकाई ने स्पष्ट किया कि इन व्यक्तियों का विदेश मंत्रालय से कोई संबंध नहीं है। महाराष्ट्र में तेज बारिश से जनजीवन प्रभावित है। अधिकारियों ने लोगों को मॉनसून के दौरान नदियों, जलप्रपातों और अन्य जल निकायों से दूर रहने की सलाह दी है। मौसम विभाग ने मुंबई, ठाणे, पालघर, रायगढ़ और रत्नागिरी सहित कोंकण जिलों में अगले 24 घंटों के दौरान मूसलाधार वर्षा का रेड अलर्ट जारी किया है। और फीफा फुटबॉल विश्व कप के राउंड ऑफ 16 में आज ब्राजील का सामना नॉर्वे से होगा। यह मैच भारतीय समय अनुसार रात डेढ़ बजे से न्यू जर्सी में खेला जाएगा। इसके साथ ही यह समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी राजकोट।
2: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ। લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ। મીડિયમ વેવ 370.3 મીટર થી લેકે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલ થી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ।
3: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે।
4: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત।
5: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
6: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ।
7: સુન સખી મેરી પ્યારી સખી।
5: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
6: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
5: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ।
6: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
5: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ। ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com।
6: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો।
8: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો।
6: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
8: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન।
6: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત।
8: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282449931, એટલે કે 0281244391।
6: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો।
9: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું, સ્વચ્છ ભારત।

0: વારમાં સાંભળીશું પ્રાદેશિક સમાચાર.
1: તને કોલેજનો ટાઈમ યાદ છે? અરે કોલેજની યાદો છોડ, હું કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનો બેંક એકાઉન્ટ પણ યાદ નથી. બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે. ક્યાંથી ખબર પડશે? ઉદ્ગમથી. આરબીઆઈ ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગ ઇન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંક નો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
2: આજે જ સર્ચ કરીશ.
1: તો આજની ચા તારા તરફથી.
3: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું ગાંધીનગરમાં લોકાર્પણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. આજે 97 તાલુકામાં વરસાદ. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે અવસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. બાસ્કેટબોલ. ફીબા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે રાત્રે ભારત અને લેબનોન વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. ગાંધીનગરમાં સામાજિક સંસ્થાઓ દ્વારા સંચાલિત શાંતિ નિવાસ છાત્રાલયના લોકાર્પણ અને વલ્લભ વિદ્યા વિહાર શાળાના ભૂમિપૂજન સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું હતું કે વ્યથામાંથી વ્યવસ્થાના સંકલ્પથી વિચરતી વિમુક્ત જાતિઓને સન્માનજનક સરનામું મળ્યું છે. છેવાડાના વંચિત માનવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવીને જ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું સપનું સાકાર થશે તેમ પણ શ્રી પટેલે ઉમેર્યું.
6: હંમેશા વ્યથામાંથી વ્યવસ્થા તરફ જ આગળ વધે કે શું વ્યવસ્થા કરવાથી વ્યથા બંધ થઈ જાય, એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. એટલે હવે ધીમે ધીમે ધીમે આખા ગુજરાતમાં બહેનશ્રી ફરી અને ખૂબ સારા કામો થઈ રહ્યા છે. સરનામું આવે તો ઓળખ આવે, અને ઓળખ આવે તો તમારે તમારા હક મળે. આ બધું જ કામ વિચરતી વિમુક્ત જાતિ માટે થઈ રહ્યું છે. ખૂબ સારું કામ થઈ રહ્યું છે.
5: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના વિમાન મથક માર્ગ પર તૈયાર કરાયેલા રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. અંદાજે 175 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા મજબૂત સ્ટીલના તારથી સજ્જ આ બ્રિજની લંબાઈ 1.48 કિલોમીટરની છે. માર્ગ મકાન વિભાગ અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ઔડા દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા અને પાટનગર ગાંધીનગરને અમદાવાદ વિમાન મથક સાથે જોડતા આ માર્ગથી ભાટ સર્કલ પર ટ્રાફિક જામથી લોકોને રાહત મળશે. આ ઉપરાંત શ્રી પટેલે ગાંધીનગરમાં કોબા સર્કલ અને ભાટ સર્કલ વચ્ચે નર્મદા મુખ્ય નહેરના બ્રિજનું 12 લેનમાં રૂપાંતરણના કામનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સુરેન્દ્રનગરમાં શાળા છોડી દેનારી દીકરીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને પુનઃ શાળા પ્રવેશ માટે પ્રેરિત કર્યા હતા. સરકારના બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત સુશ્રી જાડેજાએ દીકરીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. આ અંગે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વધુ માહિતી આપી.
7: એક બાબત જાણવા આવી કે આ જ વિસ્તારના એક દીકરીબા છે કે જેમણે 8મા ધોરણ પછી 9મામાં એનરોલમેન્ટ નથી લીધેલું, ત્યારે એમના ઘરે જઈ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને વ્યક્તિગત રીતે જવાબદારી લઈ અને દીકરી આગળ વધે એના માટેની જહેમત, એના માટેના પ્રયત્ન કર્યા છે. અને એ દીકરીએ હવે 9th સ્ટાન્ડર્ડમાં

0: એનરોલ કરાવ્યા છે ત્યારે આવનારા સમયમાં અને એ 12 અને કોલેજ સુધીનું શિક્ષણ ગ્રહણ કરે માટેની સંપૂર્ણ જવાબદારી સાથે એ દીકરીને પુનઃ પ્રવેશ અપાયો છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. દરમિયાન ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તેને લઈ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
2: वादर प्रणाली के प्रभाव से जो पिछले 24 घंटे में हमारे व्यापक बारिश हुई है गुजरात राज्य में और गुजरात रीजन में अधिकांश स्थानों पे, सौराष्ट्र में भी अधिकांश स्थानों पे, कच्छ में आइसोलेटेड स्थानों पे बारिश दर्ज की गई है. फिशरमैन के लिए हम स्क्वाली वेदर रख रहे हैं अगले 5 दिन तक. लोकल पोस्ट में सिग्नल 3 है, लोकल बैड वेदर का OLC 3 हमने पोस्ट करवा रखा है दोनों पोस्ट में.
1: દરમિયાન રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ અમરેલીના રાજુલા તાલુકામાં 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. રાજ્યભરમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 15.26% વરસાદ થયાના અહેવાલ છે. સૌથી વધુ 19.22% વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો. દરમિયાન અમરેલીના ધાતરવાડી, ધાતરવાડી 2, સુરજવાડી અને રેડી તથા સુરેન્દ્રનગરના ધોળીધજા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 64% વધુ પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો. ડાંગ સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કરાયો. દરમિયાન આજે ડાંગમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સુરક્ષિત અંતરેથી ગીરાધોધ, ગીરમાળા ધોધ અને નેકલેસ પોઈન્ટ જોવા ઉમટી પડ્યા હતા. તો અમરેલીના લુવારા ગામ પાસે સુરજવાડી નદી પર આવેલી સુરજવાડી સિંચાઈ યોજનાનું ડિઝાઇન સ્ટોરેજ બપોર બાદ 100% વધુ સપાટીએ પહોંચતા વહીવટીતંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરાયું. આ સ્થિતિમાં સાવરકુંડલાના દોલતી અને ધાંડલા ગામોને અસર થવાની સંભાવના વચ્ચે સંબંધિત વિભાગ દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાવરકુંડલા નજીક કેરાણા હાવડ વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા અગ્નિશમન દળ દ્વારા ફસાયેલા 7 લોકોને બચાવાયા. ભારે વરસાદને પગલે રાજકોટના ધોરાજી તાલુકાનો ભાદર 2 બંધ 70% ભરાતા લોકોને નદીના પટ તેમજ કાંઠા વિસ્તારમાં ન જવા સૂચના અપાઈ છે. તો ભાવનગરના મહુવા પંથકમાં છેલ્લા 1.5 દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ થયો છે. માલણ નદીમાં ઘોડાપુર આવતા નદી 2 કાંઠે વહેતી થઈ. મહેસાણામાં પણ હાલ ભારે પવન સાથે વરસાદ થતો હોવાનું અહેવાલ છે. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે આજે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આદિવાસી સમુદાયના અગ્રણી નેતા તરીકે ઓળખાતા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના અવસાનથી રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા સંદેશમાં મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, ગુજરાત વિધાનસભામાં વર્ષો સુધી તેમની સાથે કાર્ય કરવાનો અવસર મળ્યો હતો. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ, જનસેવા અને લોકહિત પ્રત્યેની તેમની નિષ્ઠા અને યોગદાન હંમેશા યાદ રહેશે. ઈશ્વર સદગત આત્માને ચીર શાંતિ અર્પે તથા તેમના શોક સંતપ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. આ અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવાનો અહેવાલ.
3: છોટાઉદેપુર જિલ્લાના દિગ્ગજ રાજકીય નેતા અને પૂર્વ વનમંત્રી અને 10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેમના નિધનથી છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી વ્યાપી છે. આદિવાસી સમાજના પ્રખર નેતા તરીકે ઓળખાતા મોહનસિંહ રાઠવાએ વર્ષ 1972માં પ્રથમ વખત વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1975ની ચૂંટણીમાં તેમને તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ ચીમનભાઈ પટેલને પરાજય આપીને સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું અને ગુજરાત વિધાનસભા રાજ્યસભામાં સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય તરીકે સેવા આપવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે. મોહનસિંહ રાઠવાના નિધનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અનુભવી રાજનેતા

0: ગુમાવ્યા છે. તેમના નિધન પર રાજ્ય સામાજિક અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
1: આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા વિશ્વકપ ક્વાલિફાયર્સમાં આજે ભારત અને લેબનોન વચ્ચે મુકાબલો થશે. અમદાવાદમાં નારણપુરાના વીર સાવરકર રમતગમત સંકુલમાં રાત્રે 8:30 વાગે આ મેચ શરૂ થશે. ભારતીય ટીમ પ્રણવ પ્રિન્સ અને લેબનોનની ટીમ ડેડ્રિક લોબ્સનની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. અગાઉ 2 જુલાઈએ કતાર સામે રમાયેલી મેચમાં ભારતની ટીમનો પરાજય થયો હતો. સુરેન્દ્રનગરમાં ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણાએ 26 લોકોને તડીપાર કરવાનો આદેશ આપ્યો. ખનીજ ચોરી, ગેરકાયદે હથિયાર સહિતની ગંભીર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના 26 જેટલા લોકોને તડીપાર કરાશે. અમદાવાદમાં આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય 149મી રથયાત્રા યોજાશે. આ પહેલા સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. તે અંતર્ગત અમદાવાદ ગુના શાખાની ટુકડીએ 4 પિસ્તોલ અને 7 કારતૂસ સાથે 1 આરોપીની ધરપકડ કરી હોવાનું અમદાવાદ ગુના શાખાના ACP ભરત પટેલે જણાવ્યું.
2: एक एक्यूज को पकड़ा था जो कि ईसनपुर एरिया में रहता है और उसके पास से उसी टाइम पे 4 पिस्टल और 7.65 mm के जो लाइव कार्ट्रिज है वो मिले थे. इस अभियुक्त को अभी अरेस्ट किया गया है और उसका पुलिस कस्टडी रिमांड भी लिया गया है. फिलहाल वो 5 दिन की पुलिस हिरासत में है और जानकारी के हिसाब से वो हथियार मध्य प्रदेश से लाया था और अपने एरिया में अपनी गैंग बनाने के लिए जो भी साथी उससे जुड़े उसको वो वेपन देने वाला था.
1: अंतमा मुख्य समाचार फरी एक बार. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, શિક્ષણના માધ્યમથી નવી પેઢી સક્ષમ બનીને બહાર નીકળશે ત્યારે સમાજનું ચિત્ર બદલાશે. રાજ્યના શહેરી વિસ્તારના પ્રથમ નવા કેબલ સ્ટેટ ફ્લાયઓવર બ્રિજનું ગાંધીનગરમાં લોકાર્પણ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી. આજે 97 તાલુકામાં વરસાદ. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે અવસાન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી. બાસ્કેટબોલ ફીબા વિશ્વકપ ક્વાલિફાયર્સમાં આજે રાત્રે ભારત અને લેબનોન વચ્ચે અમદાવાદમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

કપ 2024 અંતર્ગત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ઇંગ્લેન્ડ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની ફાઇનલ રમતનો આંખે જોયો અહેવાલ રજૂ કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી.

0: સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જી રામજી મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ એલએનજીના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા. ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને ચેતવણી આપી. અને હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન વીબીજી રામજી અધિનિયમ 2025ના સફળ અમલીકરણ પર સંતોષ વ્યક્ત કર્યો છે. આ મિશન 1 જુલાઈથી અમલમાં આવ્યું છે. શ્રી ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની મુખ્ય સહાય જાહેર કરી. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે વીબીજી રામજી યોજનાઓના અમલીકરણની પણ સમીક્ષા કરી.
1: मनरेगा को पूरे देश में लागू करने में 3 साल लगे थे, लेकिन मुझे आप सब पर गर्व है, 1 साल 2 साल नहीं, पहले दिन ही विकसित भारत जी राम जी योजना एक साथ पूरे देश में लागू हो गई. 100 दिन नहीं, अब 125 दिन रोजगार, 5 साल में 7.5 लाख करोड़ से ज्यादा की राशि 2,86,000 पंचायतों में ठीक से लग गई तो गांव संपूर्ण विकसित हो जाएंगे, समृद्ध और विकसित गांव का निर्माण हो जाएगा.
0: છત્તીસગઢની લોક સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવનાર વિશ્વવિખ્યાત પાંડવાણી ગાયિકા અને પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા ડોક્ટર તીજનબાઈનું આજે સાંજે દુર્ગ જિલ્લાના તેમના વતન ગનિયારી ખાતે રાજ્યકક્ષાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું. આ પ્રસંગે જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ, કલાકારો, સાહિત્યકારો અને હજારો શોકાતુર લોકોએ લોકકલાના સુપ્રસિદ્ધ પ્રતિમાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રખ્યાત પાંડવાણી ગાયિકા અને પદ્મવિભૂષણ વિજેતા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર જકાર્તાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. વિદેશ સચિવ રૂદેન્દ્ર ટંડને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની મુલાકાતમાં રાજદ્વારી બેઠકો તેમજ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત પહેલા પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે ભારતને એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર ગણાવ્યું. શ્રી અલ્બેનીઝે કહ્યું કે અમારા સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર આધારિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ આદિવાસી નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેમને ગુજરાત વિધાનસભામાં ઘણા વર્ષો સુધી મોહનસિંહ રાઠવા સાથે કામ કરવાનો લ્હાવો મળ્યો. શ્રી મોદીએ કહ્યું કે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ, જાહેર સેવા અને જનકલ્યાણમાં મોહનસિંહ રાઠવાના સમર્પણ અને યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ એલએનજીના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા છે.

0: પશ્ચિમ એશિયાઈ સંઘર્ષમાં યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી કુદરતી ગેસનો પુરવઠો ફરી શરૂ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે નેચરલ ગેસ સપ્લાય રેગ્યુલેશન ઓર્ડર 2026માં સુધારો કરવામાં આવ્યો છે.
1: इस संशोधन के अंतर्गत उन विशेष आपातकालीन प्रावधानों को हटा दिया गया है जिनके अंतर्गत सरकार को देश में उत्पादित प्राकृतिक गैस और आयातित एलएनजी के आवंटन में प्राथमिकता देने की अनुमति थी. होर्मुज जलडमरू मध्य से एलएनजी की खेप में रुकावट आने के बाद इस साल मार्च में आवश्यक वस्तु अधिनियम के तहत ये आपातकालीन आदेश जारी किया गया था. इस बीच मंत्रालय ने सोशल मीडिया पर उन खबरों को भ्रामक और गलत बताया है जिनमें ये दावा किया गया है कि भूटान ने भारत से E20 पेट्रोल आयात करने का प्रस्ताव ठुकरा दिया है. मंत्रालय ने कहा कि भूटान को E20 पेट्रोल निर्यात करने का कोई प्रस्ताव नहीं दिया गया है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से जागृति शर्मा.
0: પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોનું સંગઠન ઓપેક પ્લસ આ વર્ષે ઓગસ્ટથી દરરોજ 1,88,000 બેરલ તેલ ઉત્પાદન વધારવા સંમત થયું છે. આજે મળેલી વૈશ્વિક તેલ બજારની સ્થિતિની સમીક્ષા કરવા માટે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં સાઉદી અરેબિયા, રશિયા, ઇરાક, કુવૈત, કઝાકિસ્તાન, અલ્જેરિયા અને ઓમાન સહિત 7 ઓપેક પ્લસ સભ્ય દેશોએ જણાવ્યું હતું કે બજાર સ્થિરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળ જાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને કડક ચેતવણી આપી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે ઇન્સ્ટાગ્રામને એવી બધી જાહેરાતો અને સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો છે જે આવી સામગ્રીને પ્રોત્સાહન આપે છે અને તેની એક્સેસને સરળ બનાવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે 7 દિવસની અંદર મેટા પાસેથી વિગતવાર સ્પષ્ટતા માંગી છે. સરકાર સમીક્ષા કરી રહી છે કે મેટાએ ભારતના મધ્યસ્થી સુરક્ષા માર્ગદર્શિકાનું પાલન કર્યું છે કે નહીં. ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMRની એક મુખ્ય પહેલ ICMR MINDSA રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન પ્રાથમિકતા પ્રોજેક્ટે રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ એવોર્ડ્સ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. આ પુરસ્કાર કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમારોહને સંબોધતા ICMRના ડાયરેક્ટર જનરલ ડોક્ટર રાજીવ બહલે જણાવ્યું હતું કે ICMR ભારતના લોકોને સસ્તું, પ્રમાણિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા આરોગ્ય સંભાળ મંચ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી છે અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દરમિયાન અમરેલીના ધાતરવાડી, ધાતરવાડી 2, સુરજવાડી અને રેડી તથા સુરેન્દ્રનગરના ધોળીધજા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 64% વધુ પાણીનો સંગ્રહ થયો છે. ડાંગ સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં આવતીકાલ સુધી અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અનુરોધ કરાયો છે. મહારાષ્ટ્રમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પાણીના સ્તરમાં અચાનક વધારો થયા બાદ પોલીસે રાયગઢ જિલ્લાના આડોશી ધોધમાં ફસાયેલા 10-12 પ્રવાસીઓને બચાવ્યા. આ દરમિયાન મુંબઈના કુર્લા વિસ્તારમાં આજે બપોરે ભારે વરસાદને કારણે એક દુકાન પર ઝાડ પડવાથી 63 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને વરસાદને કારણે શહેરમાં વૃક્ષો પડવાની 64 ઘટનાઓ અને દિવાલ કે આંશિક ઘર ધરાશાયી થવાના 8 બનાવો પણ નોંધ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આજે ચંપાવત જિલ્લાના ટંકાપુરથી કૈલાશ માનસરોવર યાત્રા 2026ના પહેલા જથ્થાને લીલી ઝંડી આપી હતી. આ જથ્થામાં 49 યાત્રાળુઓ છે, જેમાં 34 પુરુષો અને 15 મહિલાઓ છે. આજે રાત્રે 8 વાગે લોર્ડ્સ ખાતે ICC મહિલા T20 ક્રિકેટ વિશ્વકપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં વેસ્ટઇન્ડિઝને હરાવ્યું હતું અને ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ફિફા વર્લ્ડ કપમાં બ્રાઝિલ આજે રાત્રે ભારતીય સમય મુજબ સવારે 1:30 ન્યૂજર્સીમાં 16મા રાઉન્ડની મેચમાં નોર્વે સામે ટકરાશે. આવતીકાલે સવારે 5 વાગે અન્ય પ્રી ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડ મેક્સિકો સિટીમાં મેક્સિકો સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર.

0: મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જી રામજી મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની 6 દિવસની મુલાકાતે જશે. સરકારે તરલ પ્રાકૃતિક ગેસ એલએનજીના પુરવઠા પરના કટોકટી પ્રતિબંધો હટાવી લીધા. ઇન્સ્ટાગ્રામ પર પેઇડ જાહેરાતોમાં બાળજાતીય શોષણ અને દુર્વ્યવહાર સામગ્રીને પ્રોત્સાહન આપવા બદલ સરકારે મેટાને ચેતવણી આપી. અને હવામાન વિભાગે આજે ગુજરાત, કચ્છ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં મુશળધાર વરસાદ થવાની આગાહી કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત, જેના પ્રાયોજક છે ધ ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર.

0: નૈઋત્યના ચોમાસાના વિધિવત આગમન થી ખુશખુશાલ સૌ શ્રોતા મિત્રોને
1: જય હરિયાળું ગુજરાત.
2: મિત્રો, રાજ્યના ઘણા ભાગોમાં પહેલો વરસાદ જ ખૂબ સારો વરસ્યો છે એની ના નથી, પણ દુનિયાભરના હવામાન શાસ્ત્રીઓએ ચોમાસા દરમિયાન અનિયમિત અને છૂટક છૂટક વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
0: એટલે વરસાદી પાણીને જમીનમાં ઉતારવાના અને પાણી સાચવીને વાપરવાના પ્રયાસો વધારવા જ પડશે.
2: બિલકુલ. ગીર ફાઉન્ડેશનના પૂર્વ સંશોધક અને હાલ પ્રાધ્યાપક તરીકે સેવારત ડોક્ટર હર્ષદ સાલવીએ આજે આપણા બધા માટે ખૂબ અગત્યની એવી પાણી બચાવવાની રીતો વિશે જ વાત કરી છે.
0: હા,
2: આવો સાંભળીએ.
0: નમસ્કાર ડોક્ટર સાલવી સાહેબ,
3: કેમ છો?
0: બસ એકદમ મજામાં.
4: નમસ્કાર સાલવી સાહેબ. નમસ્કાર,
3: કેમ છો? મજામાં બધા?
4: અહીંના તને અને શ્રોતા મિત્રોને ફરી પાછા યાદ કરાવી દઈએ, આમ તો આપણા માટે તો ખૂબ પરિચિત અને જાણીતું નામ છે ડોક્ટર હર્ષદભાઈ સાલવી. વનસ્પતિ વિભાગમાં ગુજરાત કોલેજમાં અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપે છે.
0: બરાબર.
4: અને એ અગાઉ ગીર ફાઉન્ડેશનમાં પણ અહીંયા.
0: બિલકુલ, કારણ કે મારા
4: તરીકે
0: હરિયાળું ગુજરાત કાર્યક્રમના શ્રોતા મિત્ર અવાજ જાણીતા જ છે અને ઓળખે જ છે કે સાલવી સાહેબે બહુ સરસ ચર્ચા પહેલા પણ કરી હતી અને અત્યારે પણ હવે આપણે ખાસ સાલવી સાહેબનો વિષય જ છે પાણીનો. આજે સાલવી સાહેબ મારે ખાસ પૂછવું છે કે હવે ચોમાસાના દિવસો આવી રહ્યા છે અને જુલાઈ મહિનો છે, આપણે ઘણો મોડો છે વરસાદ, પણ ક્યાંક ક્યાંક દક્ષિણ ગુજરાતમાં બધે વરસાદ આવી ગયો છે, તો આ જળ સંરક્ષણ કરવા માટે આપણે શું કરીએ, એટલે તેનું વૈશ્વિક મહત્વ શું છે?
3: એટલે આપણે જો સમજીએ કે જે જળ સંરક્ષણ અથવા આપણે વોટર કન્ઝર્વેશન કહીએ ઇંગ્લિશમાં, તો આપણે એને ખબર છે કે જે પાણી છે, આપણે જોઈએ તો પૃથ્વી પર પાણી તો ઘણા બધા પ્રમાણમાં છે, 71% જેટલું પાણી છે, પણ તે એમાંથી 80% થી પણ ઓછું પાણી છે જે આપણે પીવા લાયક પાણી છે. બરોબર. એટલે સમજી શકે કે આપણી વસ્તી કૂદકે ને ભૂસકે આપણે તળપદી ભાષામાં બોલીએ તો વધી જ રહી છે, કારણ કે આપણે જયારે આઝાદી પામ્યા ત્યારે 35 કરોડ ની જનતા આજે 1.4 એટલી બધી સંખ્યા થઈ ગઈ છે. અને સામે ઘણા બધા દેશો છે કે જે આપણે જેવી જ પોપ્યુલેશન વસ્તી વધારાને, તો હવે પાણીનું સંરક્ષણ નહીં કરવામાં આવે તો કહેવાય ને કે મનુષ્યને અત્યારે જેમ આપણે જોયે છે ઘણા બધા તેલના કારણે યુદ્ધ થઈ રહ્યા છે. બરોબર. પણ એ સમય દૂર નથી કે આપણે પાણીને એને કારણે પણ યુદ્ધ થશે.
0: એટલે અત્યારે તો ટેગલાઈન કહી દીધી છે કે ત્રીજું વિશ્વયુદ્ધ હવે પાણી ઉપર થવાનું છે.
3: સાચી વાત છે.
0: તો પછી આ વિશ્વમાં પાણીની અછતના મુખ્ય કારણો કયા કયા છે?
3: એટલે મેં જે અત્યારે પહેલું વાક્ય કર્યું કે વસ્તી વધારો છે, સાથે સાથે આપણે જે છે આપણી માનવજાત, બરોબર, આમ તો કહેવાય ને એન્થ્રોપોજેનિક પ્રેશર, એટલે માનવ સર્જિત જે દબાણો બહુ જ છે, બરોબર, જેના કારણે જળનું પ્રદૂષણ થઈ રહ્યું છે. સાથે સાથે આપણે જેમ વસ્તી વધારો છે તો જે વનસ્પતિ અથવા જંગલો હતા આપણે એનો નાશ કરી રહ્યા છે, સાથે જે આબોહવા પરિવર્તન અથવા આપણે ક્લાઇમેટ ચેન્જ તરીકે જળવાયુ પરિવર્તન,
4: ગ્લોબલ
0: વોર્મિંગ,
3: જેના કારણે આપણે શું કાર્બન ડાયોક્સાઇડ આપણે જે ગેસીસ છે બધા એનું ઉત્સર્જન બહુ જ પ્રમાણે, એટલે કાર્બન ડાયોક્સાઇડ ને જે છે

0: ઓક્સાઇડ તે બધા જે વાયુ છે એનું ઉત્સર્જન એટલું બધું પ્રમાણમાં વધ્યું ગયું તો એના કારણે ગરમી વધી રહી છે. એટલે આપણે કહીએ ને બધી જગ્યાએ એક્સ્ટ્રીમ લેવલની કન્ડિશન ઉત્પન્ન થઈ રહી છે.
1: એટલે હદ વટાવી ગયા છે આપણે બધી બાબતમાં, વસ્તીથી માંડીને વપરાશની બાબતમાં બધામાં હદ આપણે વટાવી દીધી છે.
0: તો એટલે તમે જે વાત કરો છો તેમ સૌ પ્રથમ તમે વાત કરી કે હજુ ચોમાસું હજુ બેઠ્યું નથી અને આજના જે છાપામાં આપણે મેં જોયું છે કે અમે 84% ઘટ છે આ મહિનામાં.
1: આ મહિનામાં 84% ઘટ.
0: એટલે વિચાર્યું હજુ છે કે જે 150 વર્ષ પહેલા જે અલનીનો ઇફેક્ટ ઉભી થઈ હતી ને એ પ્રકારની અલની ઇફેક્ટ આ વખતે ઉભી થવા
2: પછી જુલાઈમાં અત્યારે જુલાઈ મહિનો આપણો ચાલી રહ્યો છે તો આ જુલાઈમાં પણ વરસાદની ઘટ રહેવાની.
0: એટલે એવું કહેવાય છે કે કોઈ જગ્યાએ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં વરસાદ પડશે અને કોઈ જગ્યા એવી છે કે ત્યાં વરસાદની અછત સર્જાય. એટલે ઘણી આપણે નથી કે રણપ્રદેશમાં વરસાદ વધુ પડે છે તો એવું બનશે કે જ્યાં વરસાદ વધુ પડતો હતો નોર્મલ ત્યાં ના એવું પડે અને જ્યાં નથી પડતો

0: કે કોઈ જગ્યાએ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં વરસાદ પડશે અને કોઈ જગ્યા એવી છે કે ત્યાં વરસાદની અછત સર્જાય. એટલે ઘણી આપણે નથી કે રણપ્રદેશમાં વરસાદ વધુ પડે છે, તો એવું બની શકે કે જ્યાં વરસાદ વધુ પડતો હતો નોર્મલ ત્યાં ના એવું પડે, અને જ્યાં નથી પડતો ત્યાં, એટલે દુકાનની કહેવાય ને કોઈ જગ્યાએ લીલો દુકાળ થશે અને કોઈ જગ્યાએ જે આપણે નોર્મલ દુકાન સૂકો દુકાળ.
1: તો પછી સાલવી સાહેબ, આ સંયુક્ત રાષ્ટ્ર સંઘ આપણે કહીએ છીએ યુએન, એ જળ સંરક્ષણ માટે બધા પ્રયાસો તો કરી જ રહ્યા છે ને? કારણ કે ઘણી બધી મીટિંગો થતી હોય છે ને, નથી આપણે કહેતા કોપ 11 થાય છે, જી 7 મીટિંગ થાય છે, એવી રીતે વૈશ્વિક કક્ષાએ બધી અલગ અલગ મીટિંગો થાય જ છે, તો આના વિશે શું કહેવું?
0: એટલે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ જે યુએન કહીએ, યુનાઇટેડ નેશન, તો એ જે છે એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 2006 છે, અને 2030 સુધીમાં આપણે એમ કે દરેક વ્યક્તિને એમ કહીને કે સ્વચ્છ અને સુરક્ષિત પાણી ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરવાની આપણે યુએને વિચાર્યું છે, બરોબર. અને એ બાબતે આપણે જોઈએ તો 22 માર્ચ જે છે, બરોબર, એ દિવસને આપણે વિશ્વ જળ દિવસ તરીકે ઓળખવાના છે. અને બધા દેશો પ્રયત્ન કરી રહ્યા છે, કોઈ ને કોઈ પ્રકારની પદ્ધતિ ડેવલપ કરી રહ્યા છે અને પાણીનું જેટલું બને એટલું કન્ઝર્વેશન કરવાની કોશિશ કરી રહ્યા છે.
1: બરાબર, બરાબર છે. તો પછી હવે આપણે આ ભારતની જ વાત કરીએ, તો ભારતમાં જળ સંરક્ષણનું મહત્વ માટે આપણે શું કરી શકીએ અને એનું મહત્વ કેમ વધી રહ્યું છે?
0: એટલે આપણે જોઈએ છે કે જે આપણે મનુષ્ય આટલા લેવલ પર પહોંચી જશે સંખ્યામાં, આપણે એક સમય ચાઇનાથી બી હવે તો આગળ છે, બરોબર. આ ના થશે ડેફિનેટલી, એટલે ઘણા પ્રકારના આપણે પ્રોબ્લેમ ફેસ કરવા પડશે.
1: બરાબર.
0: વસ્તી વધારાના કારણે આપણે પાણીના જે જળ છે બધા આપણે બહુ જ ખેંચી લીધા છે, તો એટલે ઓછા થવા માટે વરસાદની કોઈ નક્કી નથી કે વરસાદ અહીંયા વધારે પડે ઓછું પડે, તો એના કારણે સમસ્યા ગયો ને ભારતમાં ઘણી બધી થઈ. કુદરત તો એનું કામ કરે જ છે સારું, પણ ત્યારે જે ઇમ્બેલેન્સ આપણે અસમતુલા જે થઈ રહી છે મનુષ્યના કારણે, એટલે જે ઔદ્યોગિકરણ જે થઈ રહ્યું છે તો એમાં જે સમતુલા જળવાઈ રહ્યું છે એ નથી જળવાતી, અને એના કારણે કેવાય ને ઘણી જગ્યાએ ઘણી વસ્તુ પર એટલા બધા આધારિત છે, નિર્ભર થઈ ગયા, તો એવી ચાલે નહીં. પરંતુ આપણે કહીએ ને સમતુલા જાળવીને જો જીવન જીવીએ તો ડેફિનેટલી એનો કઈ ઉપાય થઈ શકે.
2: પણ તો પછી આપણે જે ભારત સરકારે જળશક્તિ અભિયાન શરૂ કર્યું છે એ યોજના ખરેખર શું છે, એમાં એમાં શું કરવાનું છે?
0: એટલે આપણે મેઇન જોઈએ ને તો જે 2019 જળશક્તિ અભિયાન આપણે આ સરકારે જે લાવી હતી તેમાં મુખ્ય ઉદ્દેશ આપણે જોઈએ તો વરસાદી પાણીનો જળ સંગ્રહ, પછી જળાશયનું પુનઃ એટલે રીજીનોવેટ કરવું, વૃક્ષારોપણ પ્લાન્ટેશનની એક્ટિવિટી, તેમજ ભૂગર્ભ જળનું પણ આપણે, એટલે ઘણી વાર આપણે જોઈએ છે કે ઘણા બોર હવે પાણી માત્ર ઊંચા જતા, તો વરસાદી પાણી આપણે ખેંચીને આપણે એમાં, ઘણી વાર તમે ફ્લેટોમાં પણ એવી સિસ્ટમ હોય છે કે જે બોર હોય એનું સીધું પાણી આપણે અંદર જમીનના જે ભૂગર્ભ જળ છે ઊંચા લાવવાની કોશિશ કરી રહ્યું છે. જળશક્તિ જે અભિયાન એ પ્રકારનું કાર્ય કરી રહ્યું છે.
1: તો ઘણી વખત સાલી સાહેબ એવું બને છે કે ઘણા ફ્લેટોમાં પાણી પેલી બોર ને એવું બધું બનાવે છે, તો એટલા ફૂટ નીચેથી પાણી ખેંચીને બધાને પહોંચાડે છે.
0: એટલે આમ જોઈએ ને તો અત્યારે તો સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, જેમ કે આપણે એમ કહીએ ને કે નર્મદાનું પાણી જે છે પહેલા ઘણું બધું દરિયામાં જ વહી
1: જતું,
0: યોજના કરી અને બધી કેનાલ સિસ્ટમ ડેવલપ કરી છે, અને તમે કચ્છ સુધી જાય છે
2: સૌની યોજના અંતર્ગત, તો પછી જુદા જુદા ડેમોમાં પાણી ભરવાનું.
0: એટલે એનાથી શું થાય કે ભાઈ ઘણી જગ્યાએ એવી થાય કે વરસાદ ના પડ્યો તો ત્યાં જો પાણી મળે તો ડેફિનેટલી પાણી જે છે ત્યાં તળ જે જેટલા નીચે ઉપર આવી ગયા હોય
2: અસ્તિત્વ, એટલે પાણી ખેંચીને પણ તમે પિયત કરી શકો.
1: સાચી વાત. પછી આ જળ જીવન મિશન યોજના એ શું છે?
0: એટલે એ જે મેં આપને અગાઉ વાત કરી, એટલે 2019 આની શરૂ કરવામાં હતી, અને જેટલા બી પાણીના સ્ત્રોતો છે એને ડેવલપ કરવા, અને ઘણી વાર આપણે એવું થાય કે ભાઈ નિર્ભર કોઈ એક જ જગ્યા પર હોય, પણ એવું નથી, કારણ કે તમે આપણે જોઈએ તો અગાઉ બધી નદીઓ એટલે પેરાની અથવા બહુ વરસાવી આપણે કહીએ, એટલે 12 માસ વહેતી નદીઓ હતી, પરંતુ શું આપણે બની શકે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ છે કે તો કુદરતી કંઈક ને કંઈક કારણોના કારણે બન્યું હોય, ઘણી સૂકી નદી, તમે સરસ્વતી નદીનું તમને આપણે ઘણા બધા છે કે જેમાં પાણી પહેલા વહેતા હતા પછી એના કોઈ પ્રકારે જે સ્ત્રોત જતા રહ્યા, પરંતુ જો આપણે એમ કહીએ ને કે જળ જો આવે તો બધી કુદરત આવવા મને છે, એટલે ધારો કે આપણે કહીએ કે મને ખબર છે કે ચેક ડેમો છે ને સૌરાષ્ટ્રની, આપણે જો સ્પેસિફિક વાત કરીએ તો ચેક ડેમો જે 1997 એમાં બાંધવાની ચાલુ કર્યું તો કરંટ કઈ નહીં, પરંતુ એમ એક જગ્યાએ સ્ટેગ્નેન્ટ વોટર કર્યું, તો જે 500 મીટરનો વિસ્તાર છે જે વેળા હતા કે નાળા હતા પાણીના, તો ત્યાં સ્ટેગ્નેન્ટ વોટર, અને એના કારણે એ જગ્યાના જમીનના સ્તર ઊંચા પાણીના ઊંચા, અને એ જે

0: ડેમ છે ને બહુ ઓછા ઓછા અંતરે બાંધ્યા હતા, એટલે એમ કેવું ને કે 2 કિલોમીટર કેટલા અંતરે બાંધ્યા, 500 મીટર. અને ત્યારબાદ જોયું ને તો આપણે પેટર્નમાં તમે જોયું બી નોંધ્યું બી હશે કે સૌરાષ્ટ્રમાં વરસાદ વધુ રહ્યો છે. તો એ મેન આ જ છે કે બધી જગ્યા જે વિસ્તારો જે છે તેને પાણીથી આપણે ક્યાં તરબતર કરવાની વાત છે.
1: તો એ રીતે અટલ ભૂજલ યોજના પણ છે ને એના,
0: એટલે એમ કે ને કે આપણા જે પૂર્વ પ્રધાનમંત્રી હતા એમના નામે પણ એક આપણે અટલ ભૂજલ યોજના કરી હતી, એ પણ એમ કે જે ભૂગર્ભના જળ જે છે એને આપણે ઓછો ઉપયોગ કરી અને જે વરસાદી પાણી છે એ જ્યાં જેટલું બને
1: એટલે તાજા પાણીનો જ વધારે ઉપયોગ કરવાનો,
0: એટલું બને એટલું આપણે જમીનમાં નાખીએ તો ભવિષ્યમાં આવનારા જે કહેવાય ને, કારણ કે જે અગાઉ વાત કરી કે બની શકે કે જો પાણીને આપણે નહીં સંરક્ષણ કરીએ તો પાણીના યુદ્ધ આવવાનું ચોક્કસ
2: નક્કી છે. બરાબર છે. પછી આપણે અત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે ને સીઆર પાટીલ સાહેબ, એ પણ શહેરે શહેરે અને રાજ્ય રાજ્ય ફરીને એક જ ઉદ્દેશ કહે છે કે પાણી બચાવો અને પાણીના તળ ઊંચા લાવો અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરો. એમાંય ખાસ એમ કહેતા હોય છે ગુજરાતમાં તો આપણા જળ સંરક્ષણને સાચવવું જ જોઈએ અને એનું મહત્વ બધાએ સમજવું જ જોઈએ, તો એના વિશે આપ શું કહેશો?
0: એટલે આપણે જોઈએ ને તો આપણે જે ઇકોસિસ્ટમ જોઈએ તો નિવસન તંત્ર આપણે ગુજરાતી અથવા રહેઠાણ આપણે જે ઇકોલોજી પરિસર તો જોઈએ તો આપણે ત્યાં ડાયવર્સિટી બહુ અલગ પ્રકારની, જેમ કે સાઉથમાં આપણે શરૂઆત કરીએ તો ભેજવાળા જંગલો,
1: બારમાસી ભેજવાળા,
0: થોડા ઉપર જઈએ તો પાનખર જંગલો, આપણે બનાસકાંઠાની બાજુ જોઈએ તો કાંટાળા
2: જંગલો,
0: સૌરાષ્ટ્રમાં જોઈએ તો ઘાસિયા મેદાનો છે, સાથે સાથે આ સૂકા જંગલો પણ છે, સાગના જંગલો છે. ત્યાં આપણે ત્યાં 2 પ્રકારના સાગના જંગલો જોયા, ડાંગ વિસ્તારમાં જે સાઉથમાં જોવા મળે છે અને સૌરાષ્ટ્રમાં જે ગીર ને બધા ત્યાં, તો એની તમે માર્કેટ વેલ્યુ હતા આપણે કે ઇમારતી લાકડું, તો એ રીતના આપણે કહેવાય ને ભૌગોલિક રીતે ઘણું. અને સાથે એક આપણી પાસે એક મોટામાં મોટું કહે તો કચ્છ, કે જ્યાં રણ છે, દરિયાઈ પાણી
1: પણ છે,
0: બરોબર. તો આટલી બધી વિવિધતા હોવા હતી, બરોબર, તો બની શકે કે ઘણી બધી જગ્યાએ પાણી મળવાની શક્યતા, પરંતુ આપણે જોયું કે સૌની યોજના તો જે નર્મદાના નીર છે જે કચ્છ સુધી સૌરાષ્ટ્ર સુધી
2: પહોંચાડે,
0: તો શું થાય બને કે એક વાર તમે ત્યાં પહોંચાડો તો 10 વર્ષ કે 15 વર્ષ પછી તમને ખબર પડે કે ભાઈ હવે ત્યાં વિસ્તારમાં એ નર્મદા નીરની જરૂર નહીં, કારણ કે આપણે કે ને
1: પછી
0: ઓટોમેટિક કાર્ય કરશે.
1: એટલે એક તો સ્થિતિ મેં આપે જે કઈ બહુ સાચી વાત છે ડોક્ટર સલવી સાહેબ, દક્ષિણ ગુજરાતમાં મેં કેટલીક જગ્યાએ અનુભવ કરેલો કે જ્યાં મકાન ચણવું હોય ને તો પાયો પણ હવે ખોદવો અઘરો છે, કારણ કે ત્યાં પાણી નીકળે સીધું પાયો ખોદો, એટલે પાણીના તળ એટલા ઊંચા આવી ગયા છે.
0: એટલે ઘણી જગ્યાએ અમે કે ને તો તમે જે વાત કરી ને તો આપણા ત્યાં પૂર્ણા રિવર છે,
2: પૂર્ણા નદી છે,
0: પછી ઉકાયું જે છે ડેમ છે તાપી રિવર છે, તે બધું વરસાયું અને નર્મદા એ 12 માસ વહેતી, આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ વ્યવસ્થિત છે,
2: બરાબર.
0: જેમ જેમ આ ઉપર જઈએ છે તો ભૌગોલિક ના કારણે એ પાણીના તળ,
2: આપણા ગુજરાતમાં પણ આ સુજલામ સુફલામ યોજના ખૂબ ફૂલી ફાલી છે, એને પણ ખાસો મહત્વ આપવામાં આવ્યું
1: છે
2: અને ખૂબ ચર્ચા સારી થઈ છે, તો એના વિશે જણાવો.
0: એટલે એ પણ એવું છે કે આપણે નદીઓ છે, તળાવો છે, કેનાલો છે, એનું ઊંડાણ વધારીએ, બરોબર. ત્યારે કે તમે આપણે જોયું છે તો અત્યારે અમદાવાદ સિટીની જ વાત કરીએ તો સાબરમતી નદી આમ તો હમણાં છેલ્લા આપણે જે રિવરફ્રન્ટ બન્યા પછી 12 માસ વહેતી જેવી ત્યાં પાણી, પરંતુ આપણે કહેવાય ને કે ઘણી વાર એના તળ કારણ કે કન્ટિન્યુઅસ વહેતું હોય એટલે તળ જે જમીન છે એટલે કાપ નહીં ભરે તો અત્યારે ક્લિનિંગનું એનું કામ ચાલુ છે,
1: એમ તો તળાવોમાં શરૂ કર્યું છે, તળાવો ઊંડા ઉતારવાનું ને કાપ કાઢવાનું બધું કામ થઈ રહ્યું છે.
0: એટલે બધી જગ્યાએ એમ કહેવાય ને પેલા આપણે એમ કહીએ ને કે કોઈ બી જગ્યાએ ગામ ક્યાં વસતા, કે તળાવ હોય તો
1: ગામ, કે નદી હોય તો
0: નદી હોય તો કોઈ
2: અંજર જમીન ઉપર કોઈ વ્યક્તિ રહેવાના, ઇવન પશુ પક્ષી નથી જતા, પાણી ના મળે કેમ જાય
0: મનુષ્ય, એમ કહેવાય ને કે સ્વાર્થી હોય કે જ્યાં તળાવ છે ત્યાં વસ્તુ છું. અને અત્યારે આપણે કે સરકારે તમે જોયું ને ઘણા બધા, એટલે અત્યારે એમ જોયું ને જે બી આપણે કહેવાય ને નાના નાના ગાંધીનગરની જ વાત કરીએ તો સરગાસણા ધારો કે હું પોતે રહું છું તો એ વિસ્તારમાં બી તળાવ છે, બધી જગ્યાએ તળાવો અત્યારે ડેવલપ છે, કોબા છે, બધા વિસ્તારમાં તળાવ. તો એ જે કાર્ય થઈ રહ્યું છે, ડેફિનેટલી એનાથી વર્ક થશે અને પાણીના જે છે તળ જે ઊંડા ઉતરી ગયા છે એ ઉપર આવશે.
2: બરાબર છે. તો એવી રીતે આપણે ગુજરાતમાં બધા ચેકડેમોનું કામ કરવામાં આવે છે, તો એ ચેકડેમમાં પણ એવું જ પાણીને વધારવા માટે પાણીના તળ ઊંચા લેવા માટે
1: એક સમયે તો સરકારે જે રીતે ઝુંબેશ ઉપાડેલી હજારો ચેકડેમ બની ગયેલા.
0: ઘણી વાર કહેવાય છે કે જે 97 2000

0: સૌ પ્રથમ બહુ કઈ સમજ ના લીધી, પરંતુ એવું લીધું હતું કે ભાઈ આપણે એક દિવાલ બાંધીએ અને દિવાલ બાંધીશું એટલે થોડો વિસ્તારને આપણે પાણીને રોકી
1: દઈએ, એનું નામ આડબંધ આપ્યું,
0: આડબંધ આપ્યું અને આડબંધે એનું બંધનું કામ કરી લીધું. બહુ
1: સાચી વાત. પછી બોરીબંધ બનાવ્યા, રેતી માત્ર થેલીઓમાં રેતી ભરીને આડી મૂકી દેતા અને પાણી ભરાઈ રહેતું.
0: તમને કોઈક એને બંધની વાત કરો, સૌરાષ્ટ્રની અંદર જે બાયોડાયવર્સિટી કે ને તેમાં એક આપણે મધમાખી છે, એટલે જે મધમાખી છે તમને આપણને ખબર છે, જો મધમાખી ના હોય ને તો મનુષ્ય બી નહીં હોય.
2: નહીં હોય. હા, અમે એક મધમાખી ઉપર પ્રોગ્રામ કર્યો હતો
0: તો સીધું એની પર એવું છે કે જ્યાં બંધ બન્યા ને સૌરાષ્ટ્રમાં ત્યારબાદ મધમાખી ની સંખ્યામાં વધારો થતો, અને એ વધારો થયો જે આપણે ખેતીના પાકો છે એમાં ઉપજ વધી ગઈ.
1: એનું કારણ શું? મધમાખી વધવાનું કારણ
0: કારણ કે જે પરાગનની ક્રિયા થાય એટલે એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય અને એ પોતે પોતાનો ખોરાક તો લે છે પણ સાથે સાથે જે પરાગરજો છે પરાગરજ લઈ અને બીજા ફ્લાવરો બેસી અને પરાગનની ક્રિયા કરી અને જે સીડ આપણે કહે ને ફ્લાવરને પરાગ પોલિનેશન કરાવડે અને આખું ફ્રૂટ નવું થાય. એટલે કહેવાય આ બધા જે પાકનો વધારો થયો અથવા આપણે જે ઉપજ વધી તેમાં કહેવાય ને જે બંધ બનાવ્યા એ બહુ મહત્વનો ફાળો.
1: એટલે ચેકડેમમાં ભેજને કારણે માખીઓ અને બીજી સગવડ,
0: એટલે પાણી મળે એટલે જે જીવજંતુ છે એ પણ ત્યાં પાણી મળતું હોય એટલે તરત ત્યાં જાય, એટલે એના કારણે બહુ સંખ્યા વધી. અને બીજું એક એ બી નોંધ્યું હતું અમે કે ઘણા વર્ષો પહેલા એક વાત પ્રશ્ન બી આવ્યો હતો કે મોટી મધમાખી વધી હતી, જેના કારણે આપણે એવું બી ફેસ કરવામાં આવ્યું હતું કે કરડતી અને ઘણા લોકોને પ્લે બી થયા હતા, પ્રોબ્લેમ થયા હતા દાખલો. પરંતુ આપણે જો મનુષ્ય આપણી પોતાની જાતે જોઈએ છે કે ભાઈ આપણે નુકસાન કર્યું, પરંતુ એ પોતે જે જીવ છે એને પણ એને નિર્ભર છે ને કોઈને
2: કોઈ,
0: એની સંખ્યામાં વધારો થયો.
2: બરાબર છે. તો પછી સાલવી સાહેબ, આ જે સરદાર સરોવર ડેમ કહીએ છે એ ગુજરાત માટે કેવી રીતે લાભદાયક છે?
0: એટલે આપણે જોઈએ ને તો 1965-70 આપણે શરૂ થયું હતું અને જેના કારણે આપણે છે ને કે આપણે પાણી મળી રહ્યું છે, સિંચાઈની જે ઇરિગેશન છે બહુ, સાથે સાથે આપણે કે ભાઈ હાઇડ્રો પાવર એટલે પાણી એનું વીજ ઉત્પન્ન થાય છે અને એની નિર્ભર જોઈએ તો આપણે આપણા ગુજરાતના જિલ્લાઓની રાજસ્થાન છે, આપણું સમીપ જે રાજ્યો કરે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, એ એમ કે ચાર પોતે રાજ્યો એક નર્મદાના નીરના લાભ લઈ રહ્યો છે, એ રીતના ઘણો લાભદાયક છે.
1: એટલે આપે જે આમ કહ્યું કે નર્મદા બંધ છે, સરદાર સરોવર નર્મદા ડેમ, કે આવા જેટલા ડેમ બંધાય એને કારણે આપણા રાજ્યના વનો ઉપર કઈ અસર થઈ ખરી?
0: આમ જોઈએ તો બાયોડાયવર્સિટીમાં ઘણીવાર એવું થાય કે કોઈ જગ્યાએ અસર થાય, પરંતુ કેમ ને લાંબા ગાળે એવું છે ને કે એનો આપણે કહીએ ને કે કોઈ વસ્તુને આપણે કંઈક કરીએ છીએ તો નુકસાન તો થવાનું, પરંતુ એ ક્ષણિક તો આપણે નુકસાન દેખાતું હોય, પરંતુ આપણે એમ વિચારીએ કે ભાઈ આપણે કચ્છ સુધી પાણી પહોંચવા માંડ્યું અને એ પણ વિસ્તાર સારી રીતે સમતુલામાં જળવાય. મેઇન વસ્તુ એ છે કે ભાઈ આપણે કોઈ બી વસ્તુ બેલેન્સ રાખીશું તો કોઈ તકલીફ જ નથી, અસમતુલા હશે તો એ પાણીના એમ કે નર્મદાના આપણે ચેક ડેમ બાંધે તો આપણે ઘણી
1: નર્મદાની કેનાલનો તો એક ફાયદો થયો છે કે એની આજુબાજુ 2-3 કિલોમીટરના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા ખૂબ વધી
0: ગઈ છે,
1: ઇવન
0: ઇરિગેશન માટે પાણી બહુ વ્યવસ્થિત મળે છે. એ બાજુમાં તમે આપણે જોયું છે તો સોલરનું બી ડેવલપમેન્ટ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે, એટલે બધી પ્રકારે હવે મનુષ્ય થોડું સમજી દેવાની કોશિશ કરે છે. સારું, વાતનું થોડું લાગે કે ભાઈ આપણે કરીએ છીએ,
2: આપણે કહીએ છીએ ને પેલું ટકાઉ વિકાસ,
1: સસ્ટેનેબલ, એટલે એ તો સાચી વાત છે,
2: વિકાસ તરફ વધ્યા છે, ટકાઉ વિકાસ તરફ,
1: ટકાઉ વિકાસ, સાચી વાત છે. તો પછી ડોક્ટર સારવી સાહેબ, હવે જે આપણે ગણીએ છીએ પ્રમાણે વરસાદી પાણીનો સંગ્રહ, કારણ કે સૌથી મુદ્દો અગત્યનો છે, આ વખતે જ નહીં એ તો ગમે ત્યારે વરસાદ તો ઓછો હોતો થઈ શકે, તો શું કરવા? હવે વરસાદી પાણી ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં જ રહેવા દેવું એવું સરકારે પણ એક સૂત્ર મૂક્યું, એનું કારણ શું?
0: જો હવે વાત કરીએ તો આપણે પહેલા કેવું હતું, હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ એટલે કે આડું,
1: હા બરાબર,
0: અને હવે આયામ એટલે કે ઉભું આપણે કહીએ, તો વર્ટિકલ ડેવલપમેન્ટ,
1: વર્ટિકલ ડેવલપમેન્ટ
0: એટલે આપણે જે કોન્ક્રીટના મકાનો કહીએ તો પહેલા કેવું હતું, એની પહેલા પણ ની વાત કરીએ તો આપણે નોંધ્યું હશે કે પહેલા લોકો એક ડુંગરી અંદર હતા એક કુટુંબ, પછી બીજા ડુંગરી અંદર,
1: સાચી વાત,
0: તો એ શું હતું કે ભાઈ બધી રીતે એમને પ્રોટેક્ટ કરતું હતું,
2: બરાબર,
0: પરંતુ તમે જોયું અમે પણ નોંધ્યું છે કે ભાઈ આપણે કોઈ વાડો હોય તો ગંજી હોય કે ભાઈ કે ત્યાં આપણે લોકો મળતા હોય, બરોબર, પરંતુ અત્યારે આપણું ડેવલપમેન્ટ વર્ટિકલ ડેવલપમેન્ટ થઈ છે. વર્ટિકલ ડેવલપમેન્ટમાં તમે જોયું છે કે ભાઈ બધું પાણી આપણે બહારથી કોઈ કોઈ નદીથી પ્રોવાઈડ નથી, પરંતુ આપણે એના બોરવેલને પણ એ કરીએ, પરંતુ આપણે જે

0: ઉપરના જે ધાબા હોય છે તે અમે જો એ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહીએ એટલે આપણે કે સ્પેસિફિક કહે ને કે પાણીનો વરસાદી પાણીનો સંગ્રહ, તે પાણીનો સંગ્રહ કરીએ તો ડેફિનેટલી એમ કે ને વર્ષના 5-6 મહિના તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને એની ઉપર અત્યારે ઘણા લોકો અને ઘણી સોસાયટીના લોકો એની પર કામ કરી રહ્યા છે અને અત્યારે ઘણા ઘરો બી બને છે. એમાં પણ તમે નોંધ્યું હશે કે ભાઈ લોકો પણ અન્ડરગ્રાઉન્ડ
1: બોરવેલ
0: બનાવે છે કે જેનાથી આપણે ભવિષ્યમાં કઈ તકલીફ પડે, પણ આપણે નહીં પેલું કહેવાય હંગરી
2: સાપ પણ કામમાં આવે
0: એ શિસ્તી એટલે કરવા જોઈએ. અને આપણે પેલા એ રીતના શીખેલા છે,
1: સાચી
0: વાત શીખી રહ્યા છે.
1: એટલે પાણીની બાબતમાં તો એ ખરેખર સાચું જ છે, કારણ કે જેવું અહીંયા જમીન ઉપર પડે પછી પાછું એ પ્રદૂષિત થાય કે બીજામાં માટી ભળે દરિયામાં જાય ને વળી પાછી એની વરાળ થાય ને વરસે, એવી રાહ જોવા કરતા આપણે જે ચોખ્ખું પાણી અત્યારે વરસી ગયું છે એને જ સંઘરી લઈએ તો સૌથી સારું.
0: આપને એ પણ ખબર હશે કે ભાઈ આપણે જે વરસાદી પાણી જે છે એ ડિસ્ટિલ વોટર હોય, એમાં કોઈ પણ પ્રકારે જીવ જંતુ કે કશું નથી. હવે એ પાણી તો તમે એટલું શુદ્ધ પાણી કહેવાય ને કે આપણે ખબર છે કે આપણે તો અત્યારે નોર્મલી બહાર જઈએ તો આપણે શું કે ભાઈ એક જગ્યાથી બીજી જગ્યાએ છે એટલે આપણે એવોર્ડ કરતા કે ભાઈ એનું પાણી સારું હશે કે
2: નહીં,
0: એટલે આપણે મિનરલ વોટર પીતા. પણ મિનરલ વોટર આપણે જયારે એ બનતું હોય તો એની પ્રોસેસમાં પણ ઘણું બધું પાણી
1: વપરાય, એટલે એમાં તો 3 ગણું પાણી તો એમને જાય છે.
0: એટલે ઘણી છે ને જેમ કે આપણે પ્લાસ્ટિક નો આપણે દૂર કરીને હવે નોર્મલ લોકો બધા થેલી લઈ જાય છે, એટલે વસ્તુ છે કે થેલી તમે 12 માસ ચાલે બરોબર, અને પ્લાસ્ટિક ની થેલી તો તમે કહો ને
2: 5 લિટર જ ચાલતી આપ લીધી નામ પેકી,
0: અને ક્યારે એનું નાશ થશે શીખવું પડશે અને અત્યારે શીખી બી રહ્યા છે.
2: એવું
1: એટલે કુદરતી સંસાધનોનો બગાડ આપણે અટકાવીએ તો ખૂબ જરૂરી છે. અહીંના ઘણી વખત હશે છે મારે ખભે એક થેલો હોય છે કે 2015 નો બાયોડાયવર્સિટી ડે ની ઉજવણીનો એ થેલો છે, એટલે 11 વર્ષથી હું એ થેલો વાપરું છું. એક થેલો
0: ના પણ એ જે છે ને એ પદ્ધતિ બહુ સારી છે,
2: કાપડનો થેલો એ વર્ષોથી એમને વપરાય છે. બીજું સાલી સાહેબ, આમ ખેતીમાં મેક્સિમમ પાણીની જરૂર પડતી હોય છે, કારણ કે પાણી વગર ખેતી શક્ય જ નથી. અને એમાં પછી હવે અત્યારે અલગ અલગ પદ્ધતિથી ખેતી થાય છે, એમાં પાણીનો ઉપયોગ થાય છે, જેમ કે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ કહીએ, ડ્રીપ ઇરિગેશન, એવી રીતે કેટલી પદ્ધતિઓ છે. એવી રીતે
0: એમ જોવા જઈએ તો ઘણી બધી હવે એમ કે હવે
2: ડેવલપ થઈ રહી છે.
0: એવું જ કહેવાય છે કે જમીનની જરૂર નથી ને આપણે ઉપજ લઈ શકીએ
1: છીએ.
0: ઘણા બધા પાક એવા છે વર્ટિકલ કરે,
1: હાઇડ્રોપોનિક્સ
0: થાય છે, એરોપોનિક્સ છે, ઘણી બધી એવી પદ્ધતિઓ છે જે ડેવલપ થઈ ગઈ છે કે જેનાથી તમારે ખાલી કહેવાય ને ન્યુટ્રિયન્ટ વોટર જોઈએ
1: બરાબર.
0: સૂર્યપ્રકાશ બી તમે આપણે કહીએ ને સાદી લાઇટ આપણી ઘરના રૂમમાં પણ આપણે ઘણી પદ્ધતિઓ
1: ઉત્પત્તિ,
0: પરંતુ આપણે જે આપણે કહેવાય ને કે નેચરલ નેચરલ છે તો કુદરતમાં જે ઉગેલું છે તે બાબતે એવું થાય કે ભાઈ બહુ પાણીનો બગાડ થતો તો ટપક સિંચાઈ પદ્ધતિ જે છે વર્ષોથી બહુ સારી અને એનો ઉપયોગ, કારણ કે એનાથી 40-60% જેટલો પાણીની જે નોર્મલ
1: ફુવારા પદ્ધતિ પણ વિકસાવી આપણે. તો પછી સાલવી સાહેબ, સામાન્ય નાગરિકો જળ સંરક્ષણમાં કેવી રીતે યોગદાન આપી શકે?
0: એટલે આપણે એમ કહીએ ને કે ઘણી વાર આપણે સૌથી જે પાણીનો બગાડ થતો હોય
2: અટકાવીએ,
0: એક તો અટકાવે, બિનજરૂર જે બહારથી મિનરલ વોટરની ખરીદી છે એ અટકાવવી જોઈએ. પછી પાણી આપણે ધારો કે હું પોતે જ મારી વાત કરું તો હું પોતે એક બોટલ રાખું છું, અમારા ઘરમાં જે 4 જણ છે 4 જણની પોતાની બોટલ હોય છે
1: બરાબર.
0: તો એમાં જોયું ને તો છેવટે આપણે પાણી સીધે ફ્રીજમાંથી ખોલીએ તો એ ફ્રીજની એનર્જી, એટલે આપણે કે એનર્જીનું વસ્તુ એવું છે અથવા ઉર્જા એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય બરોબર. પછી આપણે એક પાણીની વાત કરીએ તો એક મુદ્દો અત્યારે બહુ જ છે કે ડેટા, આપણે એઆઈ ને એની બધી વાત
2: છે
0: તો ડેટા જે સાચવવા અથવા એઆઈ જે ચાલે છે તો એના પર તો અત્યારે ઘણો બધો વિરોધ થઈ
1: રહ્યો છે.
0: મોટી મોટી કંપનીના જે ડેટા
1: લાખો લીટર
0: પાણીનો વપરાશ થાય છે અને એમાં પાછું ચોખ્ખું પાણી પ્રકારનું જે આપણે પીએ છીએ પ્રકારનું પાણીને, એટલે મનુષ્ય થોડું સમજી વિચારીને ધારે કે આપણે મોબાઈલ કન્ટિન્યુઅસ ઉપયોગ કરતો તો એ સમજવું જોઈએ કે ભાઈ કેટલો ઉપયોગ કરવો જોઈએ નહીં. બીજું આપણે નોર્મલી પીવાનું પાણી છે તો સાથે રાખવું, કોઈ વેડપતું કોઈ ઘણી વાર આપણે બહાર નીકળ્યા હોય જોઈએ તો ચકલી ખુલ્લી રહી તો આપણે
2: બંધ કરી દેવું,
0: અને જે બાળકો છે સ્કૂલમાં અથવા આવા જે આપણે પ્રોગ્રામ
2: કરવા
0: જોઈએ, એનાથી શું આપણે જાગૃતતા આવે. અને જેમ કે એક સમય હતો કે આપણે પ્રદૂષણ માટેનું કરતા હતા, પાણીને પણ આપણે સાર્થક થઈશું લાગે છે.
2: હા, એટલે છેલ્લો પ્રશ્ન હવે એ જ થાય કે જળ સંરક્ષણ માટે આપણે અને આપણા દ્વારા એવા કેવા અભિયાનો આપણે ચલાવવા જોઈએ કે આપણી ભવિષ્યની પેઢીને આપણે સુરક્ષિત કરી શકીએ.
0: એટલે એમાં જો હું વાત કરું ને તો

0: આપણે આજે આઝાદી થઈ છે ને તેમાંથી સૌથી મોટા 1950 થી 1970 માં મોટા બંધ અને સિંચાઈના પ્રોજેક્ટો સ્ટાર્ટ થયા હતા. ત્યારબાદની જો આપણે વાત કરીએ 70 થી 85 નો જે ગાળો છે ને તે વિસ્તાર એ વખતે સૂકા વિસ્તારોને આપણે વિશેષ કાર્યક્રમો કર્યા.
1: એટલે 15 વર્ષમાં એ સૂકા વિસ્તારોને નવસાધ્ય કર્યા.
0: 87 ની અંદર આપણે છે ને રાષ્ટ્રીય જે પોલિસી કહેવાય નીતિ રાષ્ટ્રીય જળનીતિનું આપણે નિર્માણ કર્યું. ત્યારબાદ 90ના દાયકાના જે વોટરસેડના વિકાસના એટલે ડેવલપમેન્ટના કાર્યક્રમો થયા. 2002ની જો આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય જળનીતિ આપણે ડેવલપ કરી. પછી આપણે મનરેગા જે છે 2005માં એમાં પણ પાણીના લગતા અને સંરક્ષણના કાર્યક્રમો કરવા 2009માં પણ જળ મિશન આયોજિત કરવામાં આવ્યું. એટલે કેમ સરકાર દ્વારા થોડા થોડા વર્ષે કંઈક ને કંઈક પાણીનું સંરક્ષણ અત્યારે એમ કહીએ તો 9 પછી 2015માં ડ્રોપ ફોર મોર ક્રોપ પીએમ કેસ એ 2015માં લાગુ પડી. અટલ ભૂજલ યોજના 2018માં લાગુ પડી. જે આપણે 19ની વાત કરી જે જલ શક્તિ અભિયાનની વાત છે તો કેચ ધ રેન અભિયાન જે 2021માં અને અત્યારે 2023 થી 2026ના ગાળા દરમિયાન અમૃત સરોવર અને સમુદાય આધારિત જળ સંરક્ષણના કાર્યક્રમ આઝાદી પછી આપણે
2: અલગ અલગ થીમ ઉપર આપણે સતત
0: કાર્યરત થયેલા છે.
2: બરાબર છે.
1: એટલે આમ જુઓ તો સરકારના તો પ્રયાસો છે જ, પણ માણસોએ જે પણ હવે મને એવું લાગે છે કે કુદરતી સ્ત્રોતોનો ખાસ કરીને પાણીનો બગાડ તો અટકાવવો જ પડશે. એટલે વચ્ચે તો પ્રધાનમંત્રીશ્રીએ ત્યાં સુધી કહ્યું હતું કે ખૂબ પાણીની જરૂર પડતી એવા પાકો થોડાક ઓછા કરીએ. દાખલા તરીકે શેરડી છે તો હવે શેરડીને તમે 8-8 મહિના સુધી એક ધારું તમારે રેળ પાણી પીવડાવવું પડે.
2: બરાબર.
1: અને ક્યારે ભરી રાખવો પડે. ડાંગરમાં પણ એવી સ્થિતિ છે. એટલે એમણે તો એ વખતે કહ્યું હતું અને એને કારણે વૈજ્ઞાનિકોએ સંશોધન પણ કર્યું કે ભાઈ માત્ર ડાંગર જેમ આપણે જુવાર બાજરીની જેમ પાણી પીવડાવી અને ઉગી શકે એવી ડાંગરની જાતો પણ વિકસાવી, પણ આ બધાને કારણે થોડોક બગાડ અટક્યો છે એમાંના નથી. પણ હજી આપણે આપને આપનો સંદેશ તરીકે શું હોય કે ભાઈ લોકોએ પાણીનો સંગ્રહ કરવો કઈ રીતે કરવો અને બગાડ કઈ રીતે ઓછો કરવો એમના રોજિંદા જીવનમાં?
0: એટલે કહેવાય ને કે રોજિંદા જીવનમાં એક તો પહેલા આપણે એક મંત્ર આપણે નહીં કહેતા કોઈ બી પ્રતિજ્ઞા લઈએ, એક મંત્ર રાખવો જોઈએ કે આપણે જળ છે તો જીવન છે,
1: જળ છે તો જીવન છે.
0: એટલે સમજી અને આગળ ચાલીશું અને જ્યાં લાગે છે કે ભાઈ આપણે પાણીનો બગાડ કરી રહ્યા છે અથવા ક્યાં પ્રદૂષણ થયું છે તે અટકાવવાની કોશિશ કરીએ. આપણે સૌ પ્રથમ આપણે કહે ને કુટુંબથી શરૂ કરીએ તો આપણા બાળકોને પાણી વિશેની સમજ આપીએ.
1: પેલું
0: તો
1: બહુ સારું,
0: તો એ જ વસ્તુ આપણે આગળ ભવિષ્યની જે પેઢી થશે એ ડેફિનેટલી વર્ક કરશે અને પાણી બચશે, અને પાણી બચશે તો આપણે બી જીવન
2: સરળતાથી
0: સાથે સાથે જે કુદરતી સંપદા છે અથવા કુદરતી જે જીવો છે એનો ભી બચાવી શકીશું.
1: એટલે મને તો ત્યાં સુધી એવું લાગે છે એના કે હવે આપણે વરસાદ આવે તો એને કોઈ પણ રીતે ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં ખેત તલાવડીમાં એમાં સંગ્રહ કરવો જોઈએ કે જેથી માનો કે વચ્ચે વરસાદ ખેંચાય તો પણ આપણા પાકને આપી શકીએ.
0: કહેવાનું હતું કે આજે વાત કરીએ એટલે આપણે ત્યાં એક પખવાડિયું ઉજવવામાં આવે છે 1 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર. એટલે જે સપ્ટેમ્બર મહિનો એવો છે કે એમાં અવેરનેસના બધા આખા ઇન્ડિયા લેવલ પર પ્રોગ્રામ થાય. એટલે આપણે સમજી શકો જે ચોમાસો જે પીરિયડ પતી જાય છે એ સપ્ટેમ્બર મહિનો એટલે 9મો મહિનો આપણો છે. એટલે આપણે કહીએ ને 15મી જૂન થી લઈને જુલાઈ ઓગસ્ટ સુધી વરસાદ પડે તો એ દરમિયાન આપણે જે સંરક્ષણના ઘણા બધા પ્રોગ્રામ થાય છે કે જેમાં બાળકોને આપણે ઘણું બધું જ્ઞાન આપવામાં આવે છે, જાગૃતિ અભિયાન કરે. તો મેન તો એ છે કે જો સમજ જેટલી આવશે તો સંરક્ષણ તો થશે.
2: ખુબ સરસ માહિતી રહી, ખુબ મજા આવી. ખુબ ખુબ આભાર, નમસ્કાર,
1: ધન્યવાદ. બહુ સરસ કહ્યું સાહેબ, ખુબ આભાર, ધન્યવાદ.
3: મિત્રો, સરકારે તો પાણી સરળતાથી મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. હવે આપણે પાણીનો બગાડ અટકાવવા સક્રિય બનવાની જરૂર છે.
4: તમારી પાસે પણ પાણી બચાવવાના નવા આઈડિયા હશે તો એ અમને પણ જણાવો.
3: હા, તમારી વાત રેકોર્ડ કરાવવા અમે ફોન નંબર
4: 94-276-0596
3: આ નંબર ઉપર અમે હાજર જ છીએ.
4: સાથે કાલે પત્ર પણ લખી જ નાખજો. સરનામું તો યાદ જ હોય,
3: હરિયાળું ગુજરાત,
4: ગીર ફાઉન્ડેશન,
3: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
4: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
3: મિત્રો, કુદરતી સ્ત્રોતોનો કરકસર પૂર્વક ઉપયોગ કરીને પ્રકૃતિ અને પર્યાવરણને બચાવીશું તો જ આપણે બચી શકીશું.

હતો પ્રાયોજિત કાર્યક્રમ હરિયાણો ગુજરાત, જેના પ્રાયોજક હતા ધ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર. અને બસ હવે આગળના પ્રસારણ થોડી જ ક્ષણોમાં અમારા દિલ્હી કેન્દ્ર પરથી.

આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. એક જરૂરી સૂચના, રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલા ભાદર બે જળાશયની પરિસ્થિતિ 70% પાણી ભરાયેલ હોવાથી નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈ અવર જવર કરવી નહીં, જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ગામ ભોલા, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું ભોગસર અને રાજકોટના ઉપલેટા તાલુકાનું દુમિયાણી આ ડેમના લોકોના નદીના પટમાં અવર જવર નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ વધુ એક સૂચના, રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકા પાસે આવેલા આજી બે જળાશયમાં દરવાજા ખોલવામાં આવ્યાની ચેતવણી સંદેશ આપવામાં આવ્યો છે, જેમાં રાજકોટ જિલ્લાનો તાલુકો પડધરી અને ગામોમાં ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી, વનપરી આ ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે. અગત્યની ચેતવણી સંદેશ અહીંયા સમાપ્ત કરીએ.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 12:27 થઈ છે. આ સાથે જ અમારી આજની આ પ્રસારણ યાત્રા અહીંયા સમાપ્ત કરીએ. આવતીકાલે સવારે 5:55 આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.